નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અમારી પ્રથમ સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. આજે દ્વિતીય જ્યેષ્ઠ સુદ આઠમ વિક્રમ સંવત 2082 અર્થાત તારીખ 22 જૂન 2026 અને સોમવાર. અત્યારે પરોઢના 5:58 થઈ છે. પ્રસારણનો આરંભ કરીએ મંગલ સ્વરથી.

0: અને હવે સાંભળીએ વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન.
1: लीजिए प्रस्तुत है रामचरित मानस गान का भाग 227.

0: આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું. હવે સાંભળીએ કૃષિ માહિતી, રજૂઆત વિરલ રાવલની.
1: શિરામણ સાથે કૃષિ માહિતી સાંભળતા સૌને ઝાઝા કરીને રામ રામ. કૃષિ માહિતીમાં આજે વાત કરવી છે ચણાના પાકમાં આવતા રોગો અને તેનું નિયંત્રણ વિશે. આપણા દેશ અને રાજ્યમાં મોટાભાગના લોકો શાકાહારી છે. તેમના દૈનિક ખોરાકમાં મુખ્યત્વે શર્કરાયુક્ત ધાન્ય પદાર્થો હોય છે, જેથી ખોરાકમાં પ્રોટીનની ઉણપને લીધે શક્તિ અને તંદુરસ્તીને માઠી અસર થાય છે. આપણા દૈનિક ખોરાકમાં દરરોજ 80 ગ્રામ કઠોળ લેવાની ભલામણ છે, જ્યારે હાલમાં આપણે દૈનિક 35 ગ્રામ કઠોળ લઈએ છીએ, જે ખૂબ જ ઓછું છે, જેથી બાળકો નાનપણમાં જ કુપોષણનો ભોગ બને છે. કઠોળ પ્રોટીનના સ્ત્રોત તરીકે શાકાહારી લોકોની તંદુરસ્તી જાળવવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. કઠોળ પાકોની મૂળગંડિકાઓમાં રહેલ રાઇઝોબિયમ બેક્ટેરિયા હવામાનનો કુદરતી નાઇટ્રોજન જમીનમાં ઉમેરે છે, જમીનની ફળદ્રુપતા જાળવવામાં મહત્વની ભૂમિકા પણ ભજવે છે. આ માટે જ યુનાઇટેડ નેશન દ્વારા લોકોમાં કઠોળ પ્રત્યેની જાગૃતિ

0: જાગૃતતા લાવવા માટે વર્ષ 2016 આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ જાહેર કરવામાં આવેલ હતું. હવે મિત્રો, વાત કરીએ કે ભાઈ ચણામાં મુખ્ય ક્યા ક્યા રોગો આવે છે અને નુકસાનનું તેનું પ્રમાણ કેટલું હોય છે. તો ચણાના પાકમાં ગુજરાતમાં મૂળનો સડો, સુકારો અને સ્ટન્ટ વાયરસ રોગો આવે છે. સુકારાના રોગથી 20-90% નુકસાન જોવા મળેલ છે, જ્યારે મૂળના સડાથી 10-40% નુકસાન જોવા મળેલ છે અને સ્ટન્ટ વાયરસના રોગથી લગભગ 10-15% નુકસાન જોવા મળતું હોય છે. આમ જોતા રોગોથી આપણને આર્થિક નુકસાન થતું હોય છે, જેથી રોગોને ઓળખવા અને તેને નિયંત્રણમાં રાખવા ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ ચણામાં આવતા જે સુકારો નામનો રોગ છે અને મૂળના સડાનો રોગ છે, એને આપણે ઓળખવો કઈ રીતે. આ બંને રોગ જમીનજન્ય ફૂગથી થાય છે. સુકારાના રોગમાં વાવણી બાદ 3 અઠવાડિયા પછી ધરુ અવસ્થામાં છોડ સુકાઈ જમીન પર ઢળી પડે છે. પાછોતરો સુકારો પાકની 30-35 દિવસની અવસ્થાથી માંડી ચણાના પોપટા પાકે ત્યાં સુધી જોવા મળે છે. પાન પીળા પડી અને આખો છોડ સુકાઈ જાય છે. ક્યારેક છોડ આખો ન સુકાતા અમુક ડાળી સુકાયેલ જોવા મળે છે, જેને આંશિક સુકારો પણ કહેવામાં આવે છે. સુકાયેલા છોડને જમીનમાંથી ઉપાડી તપાસતા તેમાં બહારથી કોહવારો જોવા મળતો નથી, પરંતુ છોડના થડને ઊભું ચીરવામાં આવે તો તેની જલવાહિની ઘેરા કથ્થઈ કે કાળા રંગની જોવા મળે છે. જ્યારે મૂળના સડાના રોગમાં છોડની જમીનના સ્તરે કાળાશ પડતા ડાઘા જોવા મળે છે. ઉપદ્રવ વધતા છોડ ઢળી પડે છે, પાન ખરી પડે છે અને આખરે છોડ મૂળથી જુદો પડી અને સુકાઈ જાય છે. સામાન્ય રીતે પાણી ભરાઈ રહેતું હોય ત્યાં તેમજ ઠંડી ચાલુ થયા પહેલા જો વાવેતર કરેલ હોય તો વધુ ગરમીથી આ રોગનું પ્રમાણ જોવા મળે છે. આના નિયંત્રણ માટે જોઈએ તો પાક ફેરબદલી કરવી, પાક વાવતા પહેલા દિવેલનો ખોળ હેક્ટરે 1000 કિલો પ્રમાણે જમીનમાં આપવો, ચણાની સુધારેલી જાતો જેવી ગુજરાત ચણા 5 પિયત વિસ્તારમાં અને બિન પિયત માટે ગુજરાત ચણા 6 અને ગુજરાત ચણા 3નું વાવેતર માટે પસંદ કરવી જોઈએ. બીજને થાયરમ 2 ગ્રામ, કાર્બેન્ડાઝીમ 1 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપીને વાવેતર કરવું જોઈએ. જૈવિક નિયંત્રણ માટે ટ્રાઇકોડર્મા વિરીડી નામની ફૂગની 4 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી. ઠંડીની શરૂઆત થાય પછી જ વાવેતર કરવું. ટ્રાઇકોડર્મા વિરીડી 2.5 કિલોગ્રામને 250 કિલોગ્રામ એરંડીનો ખોળ અથવા છાણિયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવાની ભલામણ કરવામાં આવે છે. તો આજે આપણે વાત કરી ચણાના પાકમાં આવતા રોગો અને તેના નિયંત્રણ વિશે. આવતીકાલે ફરી એકવાર કૃષિ માહિતીમાં મળીશું. ત્યાં સુધી સૌને જાજા કરીને રામ રામ.
1: આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતી, રજૂઆત વિરલ રાવલની હતી. મિત્રો, આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું.

સાંભળી એક ચેતવણી સંદેશ. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકા પાસે આવેલો ધોળી ધજા ડેમ ગઈકાલે રાત્રે 8:30 વાગે નર્મદા કેનાલની આવકથી 90% જેટલો ભરાઈ ગયેલ છે. તો સાવચેતીના ભાગરૂપે આ ગામના લોકોએ તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા હવામાન વિભાગ તરફથી સૂચના આપવામાં આવેલ છે. ગામના નામ છે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલું શિયાળી ગામ અને વઢવાણ તાલુકાનું ભાડિયાત ગામ. તો આ ગામના લોકોએ તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. ચેતવણી સંદેશ સમાપ્ત થયો.

સવારે 7:20 ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ, 7:30 સુગમ સંગીત, કલાકાર છે શુભમ વ્યાસ, 7:55 પર્યાવરણ વિષયક દૈનિક શ્રેણી 5 મિનિટ, જેમાં આજે વિષય છે વર્લ્ડ રેઇન ફોરેસ્ટ ડે, રજૂઆત દર્શના સોનૈયા, 8:30 ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખની ગગનમાં, ભજનોના કલાકાર છે બિરજુ બારોટ.

સવારે 8:50 એ લોક સાહિત્યમાં ખાંભી પાડ્યા એ વિશે શ્રી રાજુલ દવેનો વાર્તાલાપ, 9:15 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, 10:30 લોકવાર્તા. લોકવાર્તાના નામ છે માવલ સબની અને સાવજની ભાઈબંધી, કલાકાર હરેશ દાન સુરુ. મિત્રો, 11:00 થી 3:00 સુધીના કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું, જેમાં 12:00 ગુજરાતી ગીતો, બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 12:30, સુગમ સંગીત 1:10 અને જય ભારતી 1:30. સાંજે 6:00 ભજનો, કલાકાર કામરાજભાઈ જોગેલ. 6:30 યુવા દોસ્તોનો કાર્યક્રમ યુવાણી અને 7:22 ગામનો ચોરો. રાત્રે 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારે ગામા. 9:15 દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું સ્પોટ લાઇટ. રાત્રે 10:00 વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત અને ઢલતી જાય રાત કાર્યક્રમ રાતે 10:30. તો મિત્રો, આ હતા અમારા આજ દિવસભર પ્રસારિત થનારા કાર્યક્રમો વિશે.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગાંધીનગર શહેરના ચ માર્ગને મોડલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવા માટે 50 કરોડ રૂપિયાની સરકારે ફાળવણી કરી. નાગરિકોની ફરિયાદોનું સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં મુખ્યમંત્રી આજે નિવારણ આપશે. અમદાવાદ અને અરવલ્લીમાંથી મોટા પાયે નશાકારક પદાર્થના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ. સંશોધન અને અધ્યાપન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓની યુજીસી નેટની પરીક્ષાનો આજથી આરંભ. અમદાવાદમાં રમાઈ રહેલા એવીસી મેન્સ કપ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભારતે કઝાકિસ્તાનને સીધા 3-0 સેટથી પરાજય આપ્યો. જામનગરના 9 વર્ષીય વિહાન ચેતરિયાએ ફ્રેન્ડશીપ શિખર સર કરી દેશનું સૌથી નાની વયનો પર્વતારોહક બની ઇતિહાસ સર્જ્યો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના ચ માર્ગને 50 કરોડના ખર્ચે મોડલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવા માટે મંજૂરી આપીને ગ્રાન્ટની ફાળવણી કરી છે. શહેરના ચ માર્ગને મોડલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવા માટે ગાંધીનગરના ધારાસભ્ય રીટા પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ અંગેની રજૂઆત કરી હતી. જે રજૂઆતને સ્વીકારીને તેને વિકસાવવા માટેની મંજૂરી આપી હતી તેમ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું.
1: ગાંધીનગર શહેરના ચ રોડને બ્યુટીફિકેશનની સાથે આધુનિક રોડ બનાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રજૂઆત કરેલી હતી ત્યારે આ ચ રોડને આધુનિક રીતે વિકસાવવા માટે મંજૂરી આપેલ છે. 6-0 થી 6-7 સુધી આ ચ રોડને વિકસાવવા માટે ₹50 કરોડ જેટલી ફાળવણી કરવામાં આવી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું.
0: રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આજે યોજાશે. રાજ્યમાં આવતીકાલથી 25 જૂન દરમિયાન યોજાનારા શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમને કારણે આ મહિનાનું રાજ્ય સ્વાગત ગુરૂવારને બદલે આજે યોજાશે, જેમાં રજૂઆત કરતાઓ આજે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને આપી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સ્વાગત ઓનલાઈનના નિવારણ ઉકેલ માટે માર્ગદર્શન આપશે. દેશની સાથે રાજ્યભરમાં ગઈકાલે નીટની ફેર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. રાજ્યભરમાં અમદાવાદ, ગાંધીનગર

0: રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં યોજાયેલી આ પરીક્ષા માટે 79,000 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. વિદ્યાર્થીઓને જીવવિજ્ઞાનનું પેપર સહેલું, જ્યારે ભૌતિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર અઘરું લાગ્યું હોવાનું સુરત ખાતે પરીક્ષા આપનાર વિદ્યાર્થીએ કહ્યું હતું.
1: પેપર અચ્છા થા ઓર પહેલી બાર સે દૂસરી બાર કી એક્ઝામ મેં પેપર થોડા હાર્ડ થા.
2: સિમિલર ટાઈપ કા થા, ઉતના જ્યાદા કુછ ફરક નહીં થા. પહેલે સે મતલબ ટાઈમ મિલા જ્યાદા પ્રિપેરેશન કરને કી તો ઓર અચ્છા હુઆ. પહેલે મેરા ફોકસ યે થા કી મેરે માર્ક્સ પિછલી બાર સે જે મેરી ગલતી હુઈ થી વો અભી ના હો ઓર મેરે અચ્છે સે અચ્છે માર્ક્સ આ સકે.
3: બાયોલોજી ઇઝી લગા, બાકી ફિઝિક્સ તો ટફી લગા. પિછલા પેપર ઇસસે ઇઝી થા, તો યે બાર કા કહે સકતી હૈ મોડરેટ થા.
0: અમદાવાદના વસ્ત્રાલમાંથી મોટા પ્રમાણમાં નશાકારક પદાર્થ જપ્ત કરાયો છે. સ્પાનયાર્ડમાં ચાલતા ડ્રગ્સના નેટવર્કોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આઈએન ઘાસુરે જણાવ્યું હતું કે બે વ્યક્તિઓ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા હતા, જેની 150 ગ્રામ કરતાં વધુ નશાકારક પદાર્થ સાથે ધરપકડ કરાઈ છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
4: પ્રાઇમરી ઇન્કવાયરી મેં પતા ચલા હૈ કે યે જો મોન્ટુ ઠક્કર હૈ ઉસકા એક દોસ્ત હૈ, વો ભી સ્પા કા ઓનર હૈ, પવન નામ હૈ ઉસકા. યે પવન ઓર મોન્ટુ ઠક્કર દોનો સ્પા ચલા રહે હૈ, તો ઇનકો ક્યા સ્પા મેં અપને કસ્ટમર કો યે ડ્રગ્સ વગેરા કી સપ્લાઈ કરને કા સુઝાવ આયા થા. ઇસીલિયે ઇનોને કિસી અપને ફ્રેન્ડ્સ કે તહેત એક બાલોતરા રાજસ્થાન કે અંદર સંપર્ક કિયા થા, ઓર બાલોતરા રાજસ્થાન સે એક કરણ રામ કરકે એક વોન્ટેડ એક્ટિવિસ્ટ હૈ, ઉસકે પાસ સે યે જાકે
0: અરવલ્લી જિલ્લા એસઓજીની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન નજીક આવેલા ગલીસિમરો ગામની સીમમાંથી અંદાજે 15 લાખ રૂપિયાના ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ગાંજાના 54 છોડ ઝડપી પાડ્યા છે. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુ માહિતી આપી રહ્યા છે અરવલ્લી જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા.
5: અરવલ્લી જિલ્લામાં પણ એસઓજીની ટીમ લાગેલી છે અને ગઈકાલે બાતમીના આધારે મોડી રાત્રે કુલ 31 કિલો ગાંજો કબજે કરેલો છે, જેની કિંમત ટોટલ 15,97,000 છે. એક આરોપી રામાભાઈ ઓઝા, જેનું પોતાનું આ માલિકીનું જગ્યા છે, એને અમે અરેસ્ટ કર્યો છે. આનો ઉપયોગ શું કરવાનો હતો, બિયારણ ક્યાંથી લાવેલો, એ બાબતે અમે આગળની કાર્યવાહી તપાસમાં કરી રહ્યા છીએ.
0: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ દ્વારા જૂન 2026-17 ની યુજીસી રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા એનઈટીનો રાજ્ય સહિત દેશભરના પરીક્ષા કેન્દ્રો ખાતે આજથી પ્રારંભ થશે. આ પરીક્ષા આગામી 30મી તારીખ સુધી કમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં દરરોજ 2 પાળીમાં લેવાશે. યુજીસી નીટ પરીક્ષા જુનિયર રિસર્ચ ફેલોશીપ અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ માટે પાત્રતા અને પીએચડી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવે છે. એનટીએ ઉમેદવારોના પ્રવેશપત્રમાં બધી પરીક્ષા વિગતો કાળજીપૂર્વક ચકાસવાની અને દિવ્યાંગ ઉમેદવારોને કેન્દ્રોની અગાઉથી મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક સેન્ડલ airnews_abd ને ફોલો કરશો. રાજ્યમાં ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે મળસ્કે 4 વાગ્યા સુધીમાં સાવરકુંડલા, બારડોલી, દેત્રોજ, રામપુરા સહિતના 6 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે, જ્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે ઉકળાટ અને બફારાની પણ સંભાવના છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી. જામનગર ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી. યોગા ફોર હેલ્ધી એન્જિંગ થીમને કેન્દ્રમાં રાખી આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ સહભાગી બની યોગના માધ્યમથી સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપ્યો હોવાનું મંત્રી રીવાબા જાડેજાએ કહ્યું હતું.
6: જામનગર જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં ખૂબ સરસ રીતે જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા, પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી તેમજ સર્વે બંધુ ભગીનીઓ દ્વારા આ યોગ દિવસે જ્યારે પાર્ટિસિપેટ કર્યું ત્યારે મને એમાં ઉપસ્થિત રહેવાની તક મળી. આ યોગ દિવસની થીમ પણ યોગ થ્રુ હેલ્ધી એજિંગ, એટલે કે જે રીતે શરીર અને મનનું મિલન એને આપણે યોગ કહીએ છીએ, એવી જ રીતના આવનારા સમયમાં સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને આરોગ્ય માટે પણ સમગ્ર વિશ્વએ જ્યારે ભારતની આ પ્રણાલીને સ્વીકારી છે અને યોગ દિવસની ખૂબ સરસ ઉજવણી જામનગર જિલ્લા અને મહાનગરમાં કરવામાં આવી અને જેમાં ખૂબ સરસ બધા લોકોએ પાર્ટિસિપેશન કર્યું.
0: ભાવનગર જિલ્લા કક્ષાની ઉજવણી સિહોર નંદ ફાર્મ ખાતે કરવામાં આવી હતી, જેમાં 50 થી વધુ

0: સગર્ભા માતાઓએ સાથે મળીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગાસન કર્યા હતા. આ સાથે જ ભાવનગરના ઐતિહાસિક બોર તળાવ ખાતે આયોજિત વિશેષ આઇકોનિક યોગ કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ભરૂચ જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમનું જીએનએફસી ખાતે આયોજન કરવામાં આવ્યું. યોગ ફોર હેલ્ધી એન્જિંગની થીમ સાથે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો. અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના સચિવ શ્રીમતી પી ભારતીની હાજરીમાં કરવામાં આવી. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ચાલી રહેલા એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ ટુર્નામેન્ટમાં યજમાન ભારતે સતત બીજી જીત નોંધાવી છે. પૂરેની મહત્વપૂર્ણ મેચમાં ભારતે કઝાકિસ્તાનને સીધા 3-0 સેટથી પરાજય આપી ટુર્નામેન્ટમાં પોતાની મજબૂત દાવેદારી રજૂ કરી છે. આ જીત સાથે ભારતે પુલ એમાં 2 મેચમાંથી 2 જીત મેળવી કુલ 6 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન બનાવ્યું છે. ભારતનો સેટ રેશિયો પોઈન્ટ રેશિયો પણ અન્ય તમામ ટીમો કરતાં શ્રેષ્ઠ રહ્યો છે, જે ટીમના સર્વાંગી પ્રદર્શનની સાબિતી આપે છે. જામનગર શહેરના બાળ પર્વતારોહક વિહાન ચેતરિયાએ હિમાચલ પ્રદેશના કુલુ મનાલી વિસ્તારમાં આવેલા ફ્રેન્ડશીપ શિખરનું આરોહણ કરીને દેશ તેમજ જામનગરનું ગૌરવ વધાર્યું છે. 5,289 મીટરની ઊંચાઈ ધરાવતા આ ફ્રેન્ડશીપ શિખરને સર કરનાર વિહાન ભારતનો સૌથી નાની વયનો પર્વતારોહક બન્યો છે. બાળ પર્વતારોહક ક્ષેત્રે સતત નવી સિંધિઓ હાંસલ કરીને તે અન્ય બાળકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ ગઈકાલે ભાવનગર ખાતે યોજાયેલી મેચમાં ઉત્તરાખંડની કોર્બેટ એફસીની ટીમે ગોવાની પોંડા ફૂટબોલરની ટીમને 6-1 માત આપી હતી, જ્યારે ગ્રુપ એમાંથી કોર્બેટ એફસી અને મધ્યપ્રદેશની બિલ્ડ અપ સ્પોર્ટ્સની ટીમો ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થયેલ છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ગાંધીનગર શહેરના 6 માર્ગને રોડ મોડેલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવા માટે 50 કરોડ રૂપિયાની સરકારે ફાળવણી કરી. નાગરિકોની ફરિયાદોનું સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં મુખ્યમંત્રી આજે નિવારણ આપશે. અમદાવાદ અને અરવલ્લીમાંથી મોટા પાયે નશાકારક પદાર્થના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ. સંશોધન અને અધ્યાપન ક્ષેત્રમાં કારકિર્દી બનાવતા વિદ્યાર્થીઓ માટે યુજીસી નેટની પરીક્ષાનો આજથી આરંભ. અમદાવાદમાં રમાઈ રહેલા એવીસી મેન્સ કપ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભારતે કઝાકિસ્તાનને સીધા 3-0 સેટથી પરાજય આપ્યો. જામનગરના 9 વર્ષીય વિહાન ચેતરિયાએ ફ્રેન્ડશીપ શિખર સર કરી દેશનો સૌથી નાની વયનો પર્વતારોહક બનીને ઇતિહાસ સર્જ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. પ્રસ્તુત છે ફિલ્મી ભક્તિ સંગીત. આરંભ કરીએ સુર સંગમ ફિલ્મની આ રચનાથી. વસંત દેવના શબ્દો, લક્ષ્મીકાંત પ્યારાલાલનું સંગીત અને સ્વર છે રાજન સાજન મિશ્રાના.

झूम कर नाचो नटेश्वर। आज इस आनंद वर्षा में नहाओ तुम महेश्वर।

હતી નીતિન વડગામાની રચના. મિત્રો, આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો થયો. સુગમ સંગીતના કલાકાર હતા શુભમ વ્યાસ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈ પ્રોજેક્ટ ચિત્તાની પ્રગતિની સમીક્ષા કરી. બ્રિક્સ સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બે દિવસીય બેઠકનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થશે. ઈરાન અને અમેરિકા વચ્ચે સ્વિટ્ઝરલેન્ડના બર્જિનસ્ટોકમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો. સંશોધન અને અધ્યાપન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓની યુજીસી નેટની પરીક્ષાનો આજથી આરંભ થશે. અને ભારતે અંતિમ FIH પ્રો લીગ હોકી મેચમાં નેધરલેન્ડ્સને 3-2 હરાવ્યું. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈ પ્રોજેક્ટ ચિત્તાની પ્રગતિની સમીક્ષા કરી. મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ ઉદ્યાનના ચિત્તા વ્યવસ્થાપન ક્ષેત્રનો પ્રવાસ કર્યો. અધિકારીઓ દ્વારા તેમને પ્રોજેક્ટની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી. રાષ્ટ્રપતિએ ચિત્તા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી અને પ્રોજેક્ટ ચિત્તા પર પ્રદર્શન નિહાળ્યું. રાષ્ટ્રપતિ શ્યોપુરથી ગ્વાલિયર જવા રવાના થશે અને બાદમાં ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં નવી દિલ્હી પરત ફરશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2022માં નામિબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાઓને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડીને ભારતના મહત્વાકાંક્ષી ચિત્તા પુનઃસ્થાપન પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની વૈશ્વિક ઉજવણીમાં ઉત્સાહભેર જોડાવા બદલ વિશ્વભરના લોકોનો આભાર વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, યોગ જીવનના તમામ ક્ષેત્રોના લોકોને સુખાકારી અને સારા સ્વાસ્થ્યના સહિયારા પ્રયાસમાં એક સાથે લાવે છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ દિવસ આવનારા સમયમાં વધુ લોકોને યોગને તેમના રોજિંદા જીવનનો ભાગ બનાવવા પ્રેરણા આપશે. બ્રિક્સ સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની 2 દિવસીય બેઠકનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ બેઠકની અધ્યક્ષતા કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: इस दौरान साइबर सुरक्षा, डिजिटल खतरों, आर्टिफिशियल इंटेलिजेंस से जुड़े जोखिमों,

0: तथा अन्य गैर पारंपरिक सुरक्षा चुनौतियों पर चर्चा होगी। प्रतिनिधि आतंकवाद रोधी सहयोग और सूचना एवं संचार प्रौद्योगिकी के सुरक्षित उपयोग से जुड़े मुद्दों की भी समीक्षा करेंगे। बैठक में भारत, ब्राजील, चीन, रूस, दक्षिण अफ्रीका सहित ब्रिक्स के 11 सदस्य देशों के सुरक्षा प्रमुख भाग लेंगे। ये चौथी बार है जब भारत ब्रिक्स की अध्यक्षता कर रहा है। इस वर्ष भारत की अध्यक्षता का विषय है लचीलापन, नवाचार, सहयोग और सतत विकास का निर्माण। समाचार कक्ष से मैं मृगनैनी पांडे।
1: केंद्रीय अन्वेषण ब्यूरो सीबीआई ए 62.42 करोड़ रूपयाना कथित बैंक छेतरपिंडीना केसमां मुंबई स्थित एक पेढ़ीना भागीदारोना आवासो अने अन्य स्थळोए दरोडा पाड्या। एक निवेदनमां सीबीआईए जणाव्यू के इंडियन बैंकनी फरियाद पर 18 जूने केस नोंधाया बाद दरोडा पाडवामां आव्या हता। आरोपी व्यक्तिओए कथित रीते गुनाहित कावतरू घड़ी छेतरपिंडी करी हती अने बैंकोने देवादारना आंकड़ा अने अन्य खोटी नाणाकीय माहिती रजू करी लोन मेळवी हती। दरोडा दरमियान तपासने लगता गुनाहित दस्तावेजों जप्त करवामां आव्या छे। अमेरिकाना उपराष्ट्रप्रमुख जेडी वांसे कह्युं छे कि ईरान साथेनी वाटाघाटो प्रगति पर छे। ગઈકાલથી ઈરાન અને અમેરિકા વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડના બર્જિનસ્ટોકમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો શરૂ થઈ છે। અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વાન્સ, જ્યારે ઈરાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગર ગાલિબાફ અને વિદેશમંત્રી અબ્બાસ અરાગાચી કરી રહ્યા છે। પરમાણુ કાર્યક્રમ અને પ્રાદેશિક સુરક્ષાના મુદ્દાઓને ઉકેલવા બંને દેશો વચ્ચે ચર્ચા થશે। શ્રી વાન્સે કહ્યું, વાટાઘાટકારો ચર્ચાને વધુ આગળ વધારી શકે છે। સાંભળીએ એક અહેવાલ।
2: લેક લ્યુર્સન કે નિકટ બર્ગનસ્ટોક રિઝોર્ટ મેં બંધ કમરે મેં હો રહી ઇસ વાર્તા સે પહેલે જેડી વેન્સ ને કહા કે અબ તક કી બાતચીત કે ઉત્સાહજનક પરિણામ સામને આયે હૈ ઓર આગે ભી પ્રગતિ કી ઉમ્મીદ હૈ। વાર્તા કા મુખ્ય કેન્દ્ર ઈરાન કા પરમાણુ કાર્યક્રમ હૈ। ઇસકે સાથ હી ઇઝરાઇલ ઓર લેબનાન કે બીચ યુદ્ધ વિરામ બનાએ રખને સહિત ક્ષેત્રીય સુરક્ષા કે મુદ્દો પર ભી ચર્ચા જારી હૈ। જેડી વેન્સ ને કહા કે હાલ કે કૂટનીતિક પ્રયાસો સે સકારાત્મક પરિણામ મિલે હૈ ઓર ક્ષેત્ર મેં શાંતિ તથા સ્થિરતા બનાએ રખને કે લિયે અમેરિકા લગાતાર પ્રયાસરત હૈ। સમાચાર કક્ષ સે શક્તિ સિંઘ।
1: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ દ્વારા જૂન 2026 સત્રની યુજીસી રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા નેટનો આજથી પ્રારંભ થશે। આ પરીક્ષા આગામી 30 તારીખ સુધી કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં દરરોજ 2 પાળીમાં લેવાશે। યુજીસી નેટ પરીક્ષા જુનિયર રિસર્ચ ફેલોશીપ અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ માટે પાત્રતા અને પીએચડી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવે છે। એનટીએએ ઉમેદવારોને પ્રવેશપત્રમાં બધી પરીક્ષા વિગતો કાળજીપૂર્વક ચકાસવાની અને દિવ્યાંગ ઉમેદવારોને કેન્દ્રોની અગાઉથી મુલાકાત લેવાની સલાહ આપી છે। કેન્દ્રીય માધ્યમિક બોર્ડ સીબીએસઈએ ધોરણ 12 ગુણ ચકાસણી અને પુનઃમૂલ્યાંકનના પરિણામો જાહેર કરવાનું શરૂ કર્યું છે। બોર્ડના જણાવ્યા અનુસાર 87% વધુ અરજીઓના પરિણામો જાહેર કરાયા છે, જ્યારે બાકીના પરિણામો ટૂંક સમયમાં જાહેર કરાશે। સીબીએસઈએ વિદ્યાર્થીઓને ફક્ત સત્તાવાર માહિતી પર આધાર રાખવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/gu અને મારા એક્સ હેન્ડલ @AIRNews_ABADને ફોલો કરશો। ભારતે ગઈકાલે રોટર ડેમમાં અંતિમ FIH પ્રો લીગ હોકી મેચમાં નેધરલેન્ડ્સને 3-2 હરાવ્યું। ભારત તરફથી જુગરાજસિંહ, અભિષેક અને રાજિન્દરસિંહે ગોલ કર્યા। અંતિમ ક્વાર્ટરમાં ભારતે અનેક પેનલ્ટી કોર્નરનો બચાવ કરતી વખતે શ્રેષ્ઠ દેખાવ કરીને વિજય મેળવ્યો। હાર્દિકસિંહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા। ફિફા ફૂટબોલ વિશ્વકપની ગ્રુપ H મેચમાં આજે ફ્લોરિડામાં કેપ વર્ડે અને યુરુગ્વે વચ્ચેની મેચ 2-2 ડ્રો રહી। આ પરિણામથી ગ્રુપ H મેચોના અંતિમ રાઉન્ડમાં બંને ટીમોને 2 પોઈન્ટ મળ્યા છે। હાલ ગ્રુપ Gમાં ન્યૂઝીલેન્ડ અને ઇજિપ્ત વચ્ચે મેચ રમાઈ રહી છે, જ્યારે અર્જેન્ટિનાનો મુકાબલો ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 ઓસ્ટ્રિયા સામે થશે। દરમિયાન ગ્રુપ G મેચમાં ગઈકાલે ઈરાન અને બેલ્જિયમ વચ્ચેની મેચ ગોલ રહિત ડ્રોમાં પરિણમી, તો ગ્રુપ Hમાં સ્પેને સાઉદી અરેબિયાને 4 ગોલથી હરાવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો। મહિલા ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાએ ગઈકાલે રાત્રે માન્ચેસ્ટરમાં ICC 2020 વિશ્વકપની ગ્રુપ A મેચમાં ભારતને 6 વિકેટે હરાવ્યું। પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા। જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 5 બોલ બાકી રહેતા 4 વિકેટે 161 રન બનાવી મેચ જીતી લીધી। આ મેચ દરમિયાન ભારતીય કપ્તાન હરમનપ્રીત કૌર 200 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની છે।

0: હવામાન વિભાગે આજે આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. અરુણાચલ પ્રદેશ, હિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આવતીકાલ સુધી બિહાર, ઓડિશા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, માહે, કોંકણ, ગોવા અને લક્ષદ્વીપમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેટલાક વિસ્તારોમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડાની સંભાવના છે. સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 6,550 રૂપિયાની પ્રોસેસિંગ ફી ચૂકવીને 10 લાખ રૂપિયાની લોન અપાતી હોવાના સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ રહેલા દાવાઓને ફગાવી દીધા છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના તથ્ય તપાસ એકમે આ દાવાઓને ભ્રામક ગણાવ્યા છે. કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ સત્તામંડળે 2 ખાનગી કંપની પર ખાદ્ય ઉત્પાદનોના સંદર્ભમાં 100% શબ્દના ઉપયોગ સંબંધિત ગેરમાર્ગે દોરતી જાહેરાતો બદલ 1 લાખનો દંડ ફટકાર્યો છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
1: આજના અખબારોમાં રામ મંદિરમાં દાન ચોરી, પ્રધાનમંત્રીએ કરેલ યોગ અને ટ્રમ્પની ઈરાન પર ફરી હુમલાની ધમકી સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ લખે છે, ટ્રસ્ટીઓ કર્મીઓને અયોધ્યા ન છોડવા આદેશ. પીએમ મોદીએ કોલકાતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવ્યો, કહ્યું યોગ આપણને સૌને જોડે છે અને સાથે લાવે છે. ગુજરાત સમાચાર લખે છે, 50 વર્ષે 30ની યુવાની માટે યોગ શ્રેષ્ઠ, યોગ ગુરુ મોદી. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, ઈરાન 60 દિવસમાં માની જાય નહીં તો હોર્મુઝમાં અમે ટોલ વસૂલીશું, ટ્રમ્પ. નવ ગુજરાત પ્રથમ પાને લખે છે, પેપર લીક વિવાદ પછી કડક સુરક્ષા વચ્ચે નીટ પુનઃ પરીક્ષા સફળતાપૂર્વક યોજાય. રામ મંદિર ચોરી, હોદ્દેદારોને અયોધ્યા ન છોડવા આદેશ. ફૂલછાબ લખે છે, મુંબઈમાં મેઘમહેર, ચોમાસું ફરી સક્રિય થયું.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈ પ્રોજેક્ટ ચિત્તાની પ્રગતિની સમીક્ષા કરી. બ્રિક્સ સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની 2 દિવસીય બેઠકનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થશે. ઈરાન અને અમેરિકા વચ્ચે સ્વિટ્ઝરલેન્ડના બર્જનસ્ટોકમાં પ્રતિનિધિ મંડળ સ્તરની વાટાઘાટો. સંશોધન અને અધ્યાપન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓની UGC નેટની પરીક્ષાનો આજથી આરંભ થશે. અને ભારતે અંતિમ FIH પ્રો લીગ હોકી મેચમાં નેધરલેન્ડ્સને 3-2 હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે પર્યાવરણ વિષયક દૈનિક શ્રેણી 5 મિનિટ. વિષય છે વર્લ્ડ રેઇન ફોરેસ્ટ ડે. પ્રસ્તુતકર્તા દર્શના સોનૈયા.

પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે વાત કરીએ વિશ્વ વરસાદી જંગલ દિવસની. જંગલો માત્ર વૃક્ષો નથી, પરંતુ પૃથ્વીના શ્વાસ છે. આ વિચારને વિશ્વ સમક્ષ પહોંચાડવા દર વર્ષે 22 જૂને વિશ્વ વરસાદી જંગલ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ વરસાદી જંગલોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેમના સંરક્ષણ માટે લોકોને પ્રેરિત કરવાનો છે. વરસાદી જંગલો પૃથ્વીની સપાટીના માત્ર 6-7% વિસ્તાર પર ફેલાયેલા હોવા છતાં વિશ્વની 1/2થી વધુ વનસ્પતિ અને પ્રાણી પ્રજાતિઓને આશરો આપે છે. તેથી જ તેને પૃથ્વીનો સૌથી સમૃદ્ધ કુદરતી ખજાનો માનવામાં આવે છે. જે વિસ્તારોમાં વર્ષ દરમિયાન 200 સેન્ટીમીટરથી વધુ વરસાદ પડે છે અને જ્યાં વર્ષભર ભેજવાળું વાતાવરણ રહે છે તેવા ઘનિષ્ઠ જંગલોને વરસાદી જંગલો કહેવામાં આવે છે. વિશ્વના કેટલાક પ્રખ્યાત વરસાદી જંગલો આ મુજબ છે. એમેઝોન રેઇન ફોરેસ્ટ, વિશ્વનું સૌથી મોટું વરસાદી જંગલ. કોંગો રેઇન ફોરેસ્ટ, આફ્રિકાનું સૌથી મોટું વરસાદી જંગલ. ડેઇન્ટ્રી રેઇન ફોરેસ્ટ, વિશ્વના સૌથી પ્રાચીન વરસાદી જંગલોમાંનું એક. વરસાદી જંગલોનું મહત્વ ઘણું છે. પૃથ્વીના ફેફસા એટલે કે વરસાદી જંગલો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને ઓક્સિજન છોડે છે. આ પ્રક્રિયા માનવજાત અને અન્ય જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અત્યંત જરૂરી છે. તે પછીનો મુદ્દો છે આબોહવા સંતુલિત રાખે છે. વરસાદી જંગલો વૈશ્વિક તાપમાનને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો જંગલો નષ્ટ થશે તો ગ્લોબલ વોર્મિંગની

0: સમસ્યા વધુ ગંભીર બનશે. જૈવ વિવિધતાનું ઘર એટલે કે વિશ્વમાં મળતી દરેક બેમાંથી એક જીવસૃષ્ટિની પ્રજાતિ વરસાદી જંગલોમાં વસવાટ કરે છે. લાખો પ્રકારના જીવજંતુઓ, પક્ષીઓ, પ્રાણીઓ અને છોડ અહીં જોવા મળે છે. ત્યારબાદ છે ઔષધિઓનો ભંડાર. આધુનિક દવાઓમાં ઉપયોગ થતી ઘણી ઔષધિઓના મૂળ વરસાદી જંગલોમાં રહેલા છોડમાં છે. અને પછી છે વરસાદ અને પાણીના ચક્રનું સંચાલન. વરસાદી જંગલોમાં પાણીનું બાષ્પીભવન કરીને વાદળોની રચનામાં મદદ કરે છે, જેના કારણે વરસાદનું ચક્ર સતત ચાલતું રહે છે. પરંતુ અત્યારે ચિંતાજનક સ્થિતિ એ છે કે આજે વિશ્વભરમાં વરસાદી જંગલો ઝડપથી નાશ પામી રહ્યા છે. તેના મુખ્ય કારણો છે વૃક્ષોની અંધાધૂંધ કાપણી, ખેતી માટે જમીનનો વિસ્તાર, ખનિજ સંપત્તિ માટે ખોદકામ, ઉદ્યોગીકરણ, જંગલાગ, ગ્લોબલ વોર્મિંગ. દર મિનિટે ફૂટબોલના અનેક મેદાનો જેટલો જંગલ નાશ પામે છે. આ માત્ર વૃક્ષોનું નુકસાન નથી, પરંતુ હજારો પ્રાણીઓના ઘરોનો વિનાશ પણ છે. વરસાદી જંગલો નષ્ટ થશે તો શું થશે? તો વૈશ્વિક તાપમાનમાં વધારો થશે, વરસાદની અનિયમિતતા વધશે, દુષ્કાળ અને પૂર જેવી કુદરતી આફતો વધી શકે, હજારો પ્રાણી અને વનસ્પતિ પ્રજાતિઓ લુપ્ત થઈ જશે, માનવજાત માટે શુદ્ધ હવા અને પાણીની ઉપલબ્ધિ ઘટશે. વરસાદી જંગલો બચાવવા આપણે શું કરી શકીએ? વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ, કાગળનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો, પર્યાવરણને નુકસાન પહોંચાડતા ઉત્પાદનોનો ઓછો ઉપયોગ કરવો, જંગલ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવી, એક વ્યક્તિ એક વૃક્ષનો સંકલ્પ કરવો. આમ વરસાદી જંગલો કુદરતની અમૂલ્ય ભેટ છે. તેઓ આપણને ઓક્સિજન, પાણી, ઔષધિઓ, વરસાદ અને અસંખ્ય જીવસૃષ્ટિનું સંરક્ષણ આપે છે. જો આપણે આજે જંગલોને બચાવવા માટે પગલાં નહીં લઈએ તો આવનારી પેઢીઓને હરિયાળી નહીં પરંતુ માત્ર તેની વાર્તાઓ જ મળશે. જંગલો બચાવશો તો જ જીવન બચશે. વરસાદી જંગલો બચાવો, પૃથ્વીનું ભવિષ્ય સુરક્ષિત બનાવો. પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે બસ.
1: આપ સાંભળી રહ્યા હતા પર્યાવરણ વિશે 5 મિનિટ, પ્રસ્તુતિ દર્શના સોનેરિયાની. બરાબર 8 વાગે સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
2: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર પ્રભાત કે સાથ મેં મુનીશ શર્મા. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, मजबूत समुद्री क्षमता किसी भी देश के आर्थिक और रणनीतिक प्रभाव में निर्णायक है और भारत इस ओर अग्रसर है. राष्ट्रपति द्रौपदी मुर्मू मध्य प्रदेश के कोनो राष्ट्रीय उद्यान के दौरे पर हैं, चीता परियोजना की समीक्षा की. भारत आज से नई दिल्ली में ब्रिक्स राष्ट्रीय सुरक्षा सलाहकारों की 2 दिवसीय बैठक की मेजबानी करेगा. राष्ट्रीय परीक्षा एजेंसी आज से यूजीसी नेट जून 2026 परीक्षा का आयोजन करेगी. अमेरिका के उपराष्ट्रपति जेडी वेंस ने कहा, स्विट्जरलैंड में प्रतिनिधिमंडलों की बैठक के बाद ईरान वार्ता में प्रगति. और पुरुष हॉकी में भारत ने FIH प्रो लीग रॉटरडम चरण के अपने अंतिम मैच में नीदरलैंड को 3-2 से हराया. समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि किसी देश की आर्थिक और सामरिक शक्ति में समुद्री क्षमता की महत्वपूर्ण भूमिका होती है और भारत इसे मजबूत बनाने की दिशा में तेजी से आगे बढ़ रहा है. कोलकाता में कल स्वदेश निर्मित 3 नौसैनिक पोतों दूनागिरी, संशोधक और अग्रय को नौसेना में शामिल करने के बाद प्रधानमंत्री ने कहा कि भारत रक्षा क्षेत्र में आत्मनिर्भर बन रहा है और केवल हथियारों का खरीदार देश बनकर नहीं रहना चाहता.
3: आज भारत रक्षा क्षेत्र में केवल खरीदार बनकर नहीं रहना चाहता. हमारी सैन्य शक्ति दुनिया के लिए बाजार नहीं बन सकती. मेरी शक्ति की, सामर्थ्य की पहचान मेरी आत्मनिर्भरता पर है.
2: श्री मोदी ने कहा कि समुद्री सामर्थ्य के बिना कोई भी देश वैश्विक शक्ति नहीं बन सकता. विकास, सुरक्षा और समृद्धि का सीधा संबंध समुद्र से है. श्री मोदी ने कहा कि INS विक्रांत से शुरू हुई आत्मनिर्भर

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી

અને મિત્રો, હવે સાંભળીએ ભજનોનો કાર્યક્રમ નિરખને ગગનમાં. કલાકાર છે બિરજુ બારોટ. આરંભ કરીએ પરશોત્તમની રચનાથી.

0: મારા વાલા સાગર ખેડૂ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓ લવલી, વેલ ડન. બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ, સાથે સાથે નવી કાર પણ લઈ લે. એ જ લોન માંથી? ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
2: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
1: તમે કોણ?
3: આરબીઆઈ કહે છે,
1: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
4: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
0: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
5: કાર્યક્રમ નિરખને ગગનમાં આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ મીરાબાઈની રચના.

આપ સાંભળી રહ્યા હતા ભજનોનો કાર્યક્રમ નિરખને ગગનમાં. ભજનોના કલાકાર હતા બિરજુ બારોટ, રચનાઓ હતી પરસોત્તમ અને મીરાબાઈની. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ. આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો AIR ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી.
1: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
2: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10-11 દરમિયાન,
1: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10-10:30 દરમિયાન.
2: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
1: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0282-44-39-31, એટલે કે 0281-244-3931.
2: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.

0: પ્રત્યે સંગીતનો કાર્યક્રમ અર્ચના હવે આપ માણી શકશો યુટ્યુબ પર.
1: પહેલા પહેલા
0: યુટ્યુબ પર સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટની ચેનલ સબસ્ક્રાઇબ કરો.

0: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું. પ્રસ્તુત છે લોક સાહિત્યમાં ખાંભી અને પાળિયા, આ વિશે શ્રી રાજુલ દવેનો વાર્તાલાપ.
1: સદગત સ્વજનો અને આદરણીય વ્યક્તિઓના સ્મારકો એ પ્રજાના સાંસ્કૃતિક જીવનનું અધ્યયન કરવાનું એક મહત્વનું સાધન છે. ગુજરાતની ધરતી પર પરમાર્થ યુદ્ધ ખેલતા વીરગતિ પામીને મૃત્યુને ભેટનારા અનેક નરરત્નો અને નારીઓ પૈકા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં એવા લોકોના સ્મારકો ગામે ગામ જોવા મળે છે. આ સ્મારકોના ઘણા પ્રકારો છે અને દરેકનું વિશિષ્ટ મહત્વ છે. એ વિવિધ સ્મારકોમાં ખાંભી પાળિયા આગવું સ્થાન ધરાવે છે. મૃત્યુને વિરોચિત રીતે ભેટેલા યોદ્ધાઓ અને પતિ પાછળ સતી થયેલી નારીઓને લગતા ખાંભી પાળિયા એ વિવિધ મૃત્યુ સ્મારકોમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આ સ્મારકોમાં ટોચે સૂર્યચંદ્રની ગોળાકાર આકૃતિઓ અને વચ્ચે યોદ્ધાની અશ્વારૂઢ, ઊંટસવાર કે ઉભેલી સ્થિતિમાં પ્રતિમાઓ કંડારેલી હોય છે. સતીના પાળિયામાં વચ્ચેના ભાગે કંકણયુક્ત હાથ અથવા બળદ ગાડામાં બેઠેલી મહિલા જોવા મળે છે. પાળિયાની નીચે પથ્થરમાં તેને સંબંધિત વિગતો લખાયેલી હોય છે. જો કે હવે તો મોટાભાગના ખાંભી પાળિયાઓમાં આ માહિતી વાંચી ન શકાય એટલી હદે ઘસાઈ ગયેલી છે. ખાંભી પાળિયાને કાયમ સિંદૂર ચડાવવાતો હોવાથી તે સિંદૂરવર્ણા હોય છે. ખાંભી પાળિયા જે તે પ્રદેશના ઇતિહાસ અને લોક સાહિત્યની કડીઓ પ્રાપ્ત કરવાનું એક બહુ મોટું માધ્યમ છે. ભારતમાં મૃત્યુ સ્મારકો ઈસુની બીજી સદીથી સ્થપાતા હોવાનું જાણીતું છે. સ્તૂપો પણ એક પ્રકારના મૃત્યુ સ્મારકો જ છે. સૌરાષ્ટ્ર કચ્છના તો કોઈ પણ ગામના પાદર આ ખાંભી પાળિયા વિહોણા જોવા નહીં મળે. એક લોકકવિએ એટલે જ કહ્યું છે, ઓ પાદરના પાળિયા ગામ ટાણા શણગાર, ઊભા છો આ રા પરે સુની સરવર પાળ, તારા પરથી કેટલા પાણી થયા પસાર, તારા પરથી જુગોના ચકર ફૈરા ચોધાર. કોઈ પણ સ્થળનો ઇતિહાસ અને લોક સાહિત્ય જે તે વિસ્તારની સામાજિક, રાજકીય તેમજ સાંસ્કૃતિક સ્થિતિનું દર્શન કરાવે છે. ખાંભી અને પાળિયા વીર પૂજાના પ્રતીકો તો છે જ, પણ બૃહદ અર્થમાં તપાસીએ તો લોક સંસ્કૃતિને જીવતા જાગતા સ્મારકો છે. સંશોધકો તથા રસિકો માટેનો અખૂટ ભંડાર છે. ખાંભી પાળિયાની વ્યાપ્તતા ગુજરાતના પ્રદેશ ભેદે અલગ અલગ તરી આવે છે. ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં એક પ્રકારના પાળિયા જોવા મળશે, તો દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં કલાના નમૂના જેવા ખાંભા નજરે ચડશે. કચ્છ સૌરાષ્ટ્રમાં સિંદૂર મેઢા ખાંભી પાળિયા આપણને દેખાશે. પાળિયાઓએ ઇતિહાસના વીર પુરુષોની નામનાને સાચવી છે. નામ રહંતા

थक्कड़ा नाणा नौ दहंत कीर्ति केरा कोटड़ा पाड़ा नौ पड़ंत। पाळीઓની સૃષ્ટિમાં ફક્ત માનવીના જ નહીં પરંતુ પશુ પક્ષી અને પ્રાણીઓના પાળિયા પણ જોવા મળે છે। મહારાણા પ્રતાપના પ્રસિદ્ધ અશ્વ ચેતકનો પાળિયો હલ્દી ઘાટી પાસે છે। કચ્છના ધ્રંગ ગામે સંત દાદા મેકાણના સમાધિ સ્થાનની બહાર લાલિયા કૂતરા અને મોતિયા ગધેડાના પાળિયા મૂકવામાં આવ્યા છે। ઉના નજીકના ચિત્રાસર ગામે કુતિયાળા પાસેના ખાગેશ્રીમાં અને કેશોદ નજીકના કેવદ્રા ગામે કૂતરાના પાળિયાઓ છે। અશ્વના પાળિયા તો સૌરાષ્ટ્રમાં ઘણે સ્થળે હોય છે। અમુક પાળિયામાં ગાય કોતરેલી હોય છે। ગૌચરની જમીન ઉપર અથવા ગૌહત્યાના પ્રાયશ્ચિત રૂપે આ પ્રકારના પાળિયા કોતરાવવામાં આવતા। લોકજીવને કાયમ સત્યની ઉપાસના કરી હોવાથી પાળિયાઓમાં પણ તેનું પ્રતિબિંબ ઝીલાયું છે। સૌરાષ્ટ્રની પચરંગી સંસ્કૃતિ પાળિયાઓમાં ઝીલાઈ છે। શૂરા સતિયા સંતકા તીનો કા એક તાર, મરે ઝરે સુખ પર હરે તબ રીજે કીર્તાર। પાળિયાઓમાં જોરાવર અને વિલક્ષણ પ્રેમના મધુર પરાગ, નિર્મળ શીલના આત્મસમર્પણ, સ્વધર્મની રક્ષા કાજે અપાયેલા બલિદાન અને ન્યોચ્છાવરીની અનેક કથાઓ સંગ્રહાયેલી છે। તાપે તપતા, વરસાદે ભીંજાતા, ધૂળથી રજોટાતા લોક સંસ્કૃતિના આ સ્મારકો હવે ઇતિહાસમાં અભિલેખોનું સ્થાન પામી રહ્યા છે। કેવી કેવી બાબતો માટે સૌરાષ્ટ્ર કચ્છમાં ધીંગાણા ખેલાયા છે! તેતર જેવા પક્ષીની રક્ષા માટે કે પછી રોજ હરણા અને સસલા જેવા પ્રાણીઓના રક્ષણ કાજે અહીં સંઘર્ષો થયા છે। ગૌધનની વહારે ચડીને અનેક લોકો ખપી ગયા છે। સ્વધર્મના પાલન માટે, આશ્રધર્મની જાળવણી અર્થે, વનિતાઓના રક્ષણ માટે અનેક વીરોએ બલિદાનો આપ્યા છે। પતિ યુદ્ધમાં જવા માટે ખચકાટ અનુભવતો હોય તો ઘરની નારીએ પોતાનું બલિદાન આપીને પતિને શૌર્યને માર્ગે મોકલ્યો છે। લોક સંસ્કૃતિના આ ભાવના પ્રતીકોમાં માત્ર ત્યાગ અને બલિદાનનો ઇતિહાસ નથી, એમાં તો સમાજના, કુળના, હૃદયના અનેકવિધ સંઘર્ષો વચ્ચે જીવન સંગ્રામ ખેલી ગયેલા નર નારીઓના જીવનની મધુરભ ભરેલી પડી છે। પશુ પ્રાણીઓ પ્રત્યેની કરુણા અને આત્મભાવનો અનુભવ તેમાં સંઘરાયેલો છે। શૌર્ય ભીના નર નારીઓની જેટલી કથાઓ લોકકંઠે નથી સચવાય એટલી ખાંભી પાળિયા, દેરીઓ અને સમાધોમાં સચવાયેલી પડી છે। એક દુહામાં કહેવાયું છે કે ધર જાતા ધ્રમ પલટતા ત્રિયા પડંતા તાવ, તીનું તાણા મરણના કોણ રંગ કોણ રાવ। આ દેરી, ચગા, સમાધ, ખાંભી અને પાળિયાની આજ સુધી કોઈએ ગણતરી કરી નથી, કોઈ કરી શક્યું નથી, અને હવે થશે કે કેમ તે શંકાનો વિષય છે। ગામે ગામ જોતા આવો, તમામ વર્ણની ખાંભીઓની થપ્પી લાગેલી દેખાશે। યુદ્ધમાં રાજપૂત કોમો અથવા કાંટિયા વર્ણની કોમો વધારે લડતી આવી છે, જ્યારે ગામના રક્ષણ માટે દરેક કોમ લડી છે। નારીઓ સતી થતી આવી છે, ત્રાગા કરતી આવી છે અને છેવટે કમળ પૂજા પણ કરતી આવી છે। મધ્યકાળમાં આ બધાની કોઈ નવાઈ ન હતી, કારણ કે જીવનના મૂલ્યો એ સમયે એટલા ઊંચા હતા। પોતાના ગામનું, પોતાની પ્રજાનું રક્ષણ ન કરી શકનારા ગરાસદારો અને ઠાકોરો પોતાનું ઈર્તિ કર્તવ્ય પૂરું થયેલું માની જીવનલીલા સંકેલી લઈ, કમળ પૂજા ખાઈ અશક્ત જીવનમાંથી ઉગરી જતા, ખાટલા પડીને મરવામાં નાનપ સમજનારા મોતને નજીક લાવવાના પ્રસંગો શોધતા, અથવા કમળ પૂજા ખાતા, ચારણો, બારોટો અને બ્રાહ્મણો અન્યાયની સામે, અત્યાચારની સામે નીતિધર્મની રક્ષા કાજે ત્રાગા કરીને પ્રાણ ન્યોચ્છાવર કરતા। આજે બહુ વપરાતો ધરણા શબ્દ એમાંથી જ ઉતરી આવ્યો છે। મૃત્યુને આપણા પૂર્વજો આ રીતે મંગલકારી માનતા, લોક સાહિત્યમાં પણ એ જ ભાવના ઉતરી છે। રણ રિયા મ રોય, રોને રણ છાંડે ગિયા, મુએ જ મંગળ હોય, રણ મચિયા રાખાશના। ધર્મ ક્ષેત્રે જે મૃત્યુ પામ્યા તેને રડવાનું ન હોય, કારણ કે એ મૃત્યુ તો મંગલકારી છે, પણ જે રણ છોડીને પલાયન થઈ જાય એને જ રડવાનું હોય। ગૌરવ લઈ શકાય એવી અખાંભી પાળિયાની સૃષ્ટિ છે। સૌના કુળમાં સતી, શુરાપુરા કે સુરધન તો હોય જ, જ્યાં વરઘોડિયાની છેડાછેડી છૂટે। કોઈ ગામ નવું વૈસુ હોય તો ખેતરપાળનો અથવા હનુમાનજીનો ખાંભો હોય, ગ્રામ રક્ષક દેવની પ્રતિષ્ઠામાં જનસમાજ ગૌરવ અનુભવતો। ભૂતકાળમાં કાળી ચૌદસને દિવસે ગામના ક્ષત્રિયો શુરાપુરાના પાળિયાને જુહારવા જતા, નાળિયેર વધેરી ચોખાનું નૈવેદ્ય ધરે ત્યારે ચારણ કવિ એ પ્રસંગે દુહા બોલતા। પાળિયા એ લોક સંસ્કૃતિના પ્રતિનિધિ અને ઐતિહાસિક સંશોધનના અભિલેખો છે। અર્ધું લોક સાહિત્ય અને અઢળક લોકવાર્તાઓ પાળિયાની

0: આસપાસ રચાયેલી છે. પાળીઓ આજે પણ લોક સંસ્કારનું જીવંત પ્રતીક છે. હજી જૂના પાળીઓને નૈવેદ્ય ધરાય છે, તેલ સિંદૂર ચડાવીને ધૂપદીપ થાય છે. પાળીઓ ભૂતકાળ નથી બની ગયો, પણ લોક જીવનના સંસ્કારમાં હજી એનો પ્રાણ ધબકાર બોલી રહ્યો છે. આપણા લોક જીવનના અમર પાત્રો ખાંભી પાળિયામાં કંડારાઈને રહેલા છે. જે લોકકથા આપણે કદી નથી વિસરતા, જે કથાઓને આપણે અનેક સ્વરૂપે કથા, વાર્તા, કાવ્ય, નાટ્ય અને રૂપેરી પડદા ઉપર વાંચતા અને જોતા ધરાતા નથી, એ લોકજીવનના બધા જ આરાધ્ય દેવો લોક સાહિત્યની જાગતી જ્યોત છે. પાળિયા ઘટના બની કે તરત મંડાઈ નથી જતા, થોડો સમય પસાર થયા બાદ એ ક્રિયા બને છે. ઘણી વાર તો બહુ વર્ષો બાદ તેની પ્રતિષ્ઠા થાય છે. બને ત્યાં સુધી મૃત્યુની જગ્યાએ જ પાળીઓ મંડાય છે, જોકે તેમાં અપવાદ પણ હોય છે. કેટલાક વીર પુરુષોના પાળિયા એકથી વધારે સ્થળે જોવા મળે છે, દાખલા તરીકે લાખા ફૂલાણીનો અને માંગડાવાળાનો. એ જ રીતે એકની એક કથા થોડા પાઠભેદ અને રૂપાંતર સાથે એકથી વધારે પાળિયાઓ સાથે જોડાયેલી પણ હોય છે. કચ્છના છસરાના લાખણસિંહનું ઘટના સ્થળ સૌરાષ્ટ્રમાં ચારેક સ્થળે બતાવાય છે અને જુદી જુદી જાતિઓનો તે કહેવાય છે. રોજ પાછળ સતી થયેલી ચારણ કન્યાઓની વાત સૌરાષ્ટ્રમાં ત્રણ સ્થળ સાથે જોડાયેલી છે. પાળિયાઓમાં ઘોડા અને અસવારના મુખવટા બંને બાજુ હોય છે. ભાઈની પાછળ બહેન સતી થવાના તથા પશુ પાછળ સતી થવાના દ્રષ્ટાંતો પણ પાળીએ કંડારેલા અને લોકકથાઓમાં નોંધાયેલા મળી આવ્યા છે. અઢળક ખાંભી પાળિયાના આપણા પ્રતાપી પિતૃઓને આપણે પ્રાર્થના કરીએ કે અમારી પ્રજા તથા અમારા વીરોને પ્રેરણા પાજો.
1: લોક સાહિત્યમાં ખાંભી પાળિયા એ વિશે શ્રી રાજુલ દવેનો વાર્તાલાપ હમણાં જ આપે સાંભળ્યો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું. બરાબર 9 વાગે હિન્દીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: राम राम।
1: श्रोता मित्रों, आकाशवाणी राजकोट द्वारा निर्मित कार्यक्रम गामनो चोरो अमे लईने आवीए छीए दर शुक्र शनि अने रविवारे सांजे 7:20
0: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 7:20
0: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

0: आपने लोक संगीत पसंद छे
1: तो
0: फिल्म संगीत
2: मेरे सपने की रानी कब
0: शास्त्रीय संगीत के पछी युवानो बाळको के खेडूत भाईओ माटे ना कार्यक्रम
3: રામ રામ જે પસાભાઈ તમને અને વેજાભાઈ ને
0: આપ દુનિયાના કોઈ પણ છેડે હો હવે ઉપલબ્ધ છે આપના મોબાઈલ પર આપનું પ્રિય આકાશવાણી રાજકોટનું પ્રસારણ એન્ડ્રોઈડ સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરો પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ ન્યૂઝ ઓન AIR NEWSONAIR અને પસંદ કરો આકાશવાણી રાજકોટ કેન્દ્ર સાંભળો આપના માટેની જ અમારી પ્રસારણ યાત્રા

0: આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
2: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનું માનીતું કાર્યક્રમ બાલ સભા.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હ,
1: આ તાળીઓના ગડગડાટને વધારવા માટે તૈયાર છો ને?
0: બાળ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ

મિત્રો, આપે આપના રેડિયો સેટ્સ પર ટ્યુન કર્યું છે આકાશવાણી રાજકોટ. અમે યાદ અપાવી દઈએ આજના કેટલાક મુખ્ય કાર્યક્રમો વિશે. થોડી જ વારમાં બરાબર 9:15 ફિલ્મ સંગીત સાંભળશો કાર્યક્રમ મનોરંજનમાં. ત્યારબાદ 10:30 લોકવાર્તાઓ સંભળાવશું, જેના નામ છે માવલ સબની અને સાવજની ભાઈબંધી. કલાકાર હરેશ દાન સુરુ. સાંજના કાર્યક્રમોમાં 6 સાંભળશો ભજનો કામરાજભાઈ જોગેલના કંઠે. તો મિત્રો, સાંભળતા રહો આકાશવાણી રાજકોટ.

0: આપનો મનપસંદ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન સાંભળીએ એ પહેલા કેટલીક જાહેરાતો.
1: ચીમનની વાત સાંભળીને માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
2: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ખાલી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
3: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
3: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: આવો કાર્યક્રમ મનોરંજનની શરૂઆત કરીએ બોર્ડર ટુ ફિલ્મના ગીતથી. સોનુ નિગમ, પલક મુછાલનો સ્વર અને અનુ મલિકનું સંગીત, જાવેદ અખ્તરના બોલ.

કાર્યક્રમ મનોરંજન આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. બાકીના ગીતો સાંભળીએ એ પહેલા કેટલીક જાહેરાતો.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવ ને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
3: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
2: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
4: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
5: ફિલ્મ સંગીતના કાર્યક્રમ મનોરંજનમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. સાંભળીએ તું યા મેં ફિલ્મનું ગીત. આદર્શ ગૌરવ અને લોથિકાના સ્વર, સંગીત આદર્શ ગૌરવ અને આદિત્યનું, અને ચકુરી દ્વિવેદીના બોલ.

એક દિન આફીનું ગીત હતું અરિજિતસિંહના સ્વરમાં, રામ સંપતનું સંગીત અને શબ્દો હતા ઇરશાદ કામિલના. હવે સાંભળીએ પેપોનને મેટ્રો ઇન દેનો ફિલ્મના આ ગીતમાં.

હવે સાંભળીએ શ્રેયા ઘોષાલ અને જુબિન નોટિયાલના યુગલ સ્વરમાં ધડક 2 ફિલ્મનું ગીત, રશ્મિ વિરાગના શબ્દો.

ફરી સાંભળીએ જુબિન નોટિયાલને. ફિલ્મ છે આંખો કી ગુસ્તાખિયાં. સ્વર, સંગીત અને સ્વર રચના વિશાલ મિશ્રાની.

મિત્રો, ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. આવો સાંભળીએ બાગી ફોર આ ફિલ્મનું ગીત. જોશ બ્રાર, પરંપરા ટંડનનો યુગલ સ્વર,

હવે સાંભળીએ શ્રેયા ઘોષાલને મા ફિલ્મના અકીતમાં. સંગીતકાર રોકે શિવ અને ગીતકાર મનોજ મુંતશીર.

આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. હવે સાંભળીએ જુબિન નૌટિયાલના સ્વરમાં રેડ 2 ફિલ્મનું ગીત, મનોજ મુંતશિરની શબ્દરચના.

સિતારે જમી પર આફિલનું ગીત સાંભળી સિદ્ધાર્થ મહાદેવન, શંકર મહાદેવન અને દિવ્યાકુમારના સ્વરોમાં, સંગીત શંકર એહસાન લોયનું, અમિતાભ ભટ્ટાચાર્યના શબ્દો.

મિત્રો, હવે સાંભળીએ કાર્યક્રમનું અંતિમ ગીત. વિશાલ મિશ્રાનો સ્વર, ફિલ્મનું નામ છે સન ઓફ સરદાર 2.

અને મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતનો આપનો માનીતો કાર્યક્રમ મનોરંજન અહીં પૂરો થયો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું. અને હવે પ્રસ્તુત છે લોકવાર્તા. કલાકાર છે હરેશ દાન.

0: ચુરુ. સૌપ્રથમ સાંભળીએ વાર્તા માવલ સાબાણી.
1: આકાશ પાતાળ તું ધર નંબર નાગ સુર નર પાય નમે ડિગપાળ ડિગંબર આઠાઈ ડુંગર હાતે સાયર તેણ સમે નવનાથ ગને નર ચોસઠ નારી હાથ પ્રસારીય તેણ હરી રવરાય રવે છીય જગ પ્રવેશીય અને અકળ વેશીય ઈશ્વરી જીય અકળ વેશીય ઈશ્વરી. આજની આ વાર્તા નવ રસના સાહિત્યના એમાંનો અદભુત રસ, જે રહસ્યમય ચમત્કારિક અને એક દિવ્ય શક્તિથી ભરેલી એક આભાની આ વાત છે. પોરબંદરના રાણા જેઠવાની કચેરી છે. સંવત 911 એટલે કે 1000 વર્ષ પૂર્વેની વાત છે. રાણા જેઠવાની કચેરી છે અને કચેરીમાં એક બારોટજી છે, એ કવિતાનો ધોધ વહેતો કરે છે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ નમો આદિ અનાદિ તુહી ભવાની તુહી જોગ માયા તુહી બાક બાની તુહી ધરણી આકાશ વિભૂ પસારે તુહી મોહ માયા વિશેષુલ ધારે. આવી કવિતાઓનો ધોધ વહેતો કરે છે અને એમાં પોરબંદરના રાણા જેઠવાને મોજ આવી અને કવિરાજને બારોટજીને લાખ પસાવું કર્યા છે. લાખ પસાવું કર્યા એમના નાના ભાઈ બાળવાણજી ભાટ હતા. એ બાળવાણજી એ પોતાની ઘેરે આવીને પોતાના ભોજાઈને પોતાનો હરખ વ્યક્ત કર્યો છે કે ભોજાઈ મારા ભાઈ છે એ આજ રાણાની કચેરીમાં લાખ પસાવ જીતી આવ્યા છે, લાખ પસાવની ભેટ સોગાદ એને મળી છે કવિતામાં અને એનો મને પોરહ છે, એનો મને આનંદ છે. એ વખતે માણસને ચોંટ લાગે એવા શબ્દો જ્યારે મળે છે ત્યારે એના જીવનમાં કંઈક નોખું પરિવર્તન આવે છે. ભોજાએ કીધું કે તમારા ભાઈ છે એ લાખ પસાવ કમાય એવા છે, તમે તો કઈ કમાય એવા નથી ને. અને આ વાત છે એ બાળવાણજીને મગજમાં લાગી ગઈ છે, હૃદયમાં લાગી ગઈ છે. અને કોયલો ડુંગર આજનો પોરબંદર પાસે હરસિદ્ધિમાનું જે મંદિર છે એ હરસિદ્ધિના મંદિરે જઈ અને આરાધનમાં બેસી જાય છે, અનુષ્ઠાનમાં બેસી જાય છે, પોતાને શક્તિ મેળવવી છે, પોતાને કવિતા મેળવવી છે એટલા માટે હરસિદ્ધિના સાનિધ્યમાં જઈ અને અનુષ્ઠાન આદરે છે, માની સ્તુતિ કરે છે. એક દી, બે દી, ત્રણ દી, આમ ધીરે ધીરે ધીરે સમય વ્યતીત થયો અને એક દિવસ માનો ચમત્કાર જગદંબા છે એનો આવિર્ભાવ થયો, એનો ચમત્કાર થયો, એનો અવાજ થયો, એનો મંદિરમાં નાદ થયો કે બાળવાણ માગી લે, માગી લે, હું તારી માટે પ્રસન્ન થઈ છું, હું હરસિદ્ધિ બોલું છું, જે દરેક સિદ્ધિઓ આપવા વાળી જે દેવી છે એ હરસિદ્ધિ છે, હું હરસિદ્ધિ બોલું છું, માગી લે. અને એ વખતે બાળવાણે કીધું કે મા મને એવી શક્તિ આપો કે આ જગતમાં કંઈક મારી નોખી નામ ના પડે, કે જા બેટા હું તને વચન આપું છું, તું 6 મહિનાના બાળકને પણ બોલાવી શકીશ ને એટલી તારામાં શક્તિનો આવિર્ભાવ થશે. અને આ વચન લઈ અને માતાજીએ કીધું કે કચ્છની ધરતીમાં ક્યારેય તું જતો નહીં. કચ્છની ધરતીમાં એ વખતે માવલ હાબાણી અને રાવ લાખા ફૂલાણીનું રાજ છે, લાખા ફૂલાણીનું રાજ છે. અને એમ કહેવાય છે કે જામફૂલના આ દીકરા છે લાખા ફૂલાણી. એક દી જામફૂલના ઘેરેથી હોનલ દે છે, એ ભગવાન સૂર્યનારાયણની વંદના કરે છે. ગહકે ગોછાલા છૂટના ગાલા પંખી માલા પરહરિયા દેવળ દેવાલા ટળિયા તાળા હુઆ ઉજાળા તમઘરિયા વાયા જલ રાળા નાદ વડાળા સાધ સકાળા સદસેવા જય જય જગ વંદન કાશ્યપ નંદન દરિદ નિકંદન રવિદેવા જી દરિદ નિકંદન રવિદેવા. પોતાને પુત્રની પ્રાપ્તિ માટે માં જગદંબાનું આરાધન કરે છે, ભગવાન સૂર્યનારાયણને અર્ઘ આપે છે. એમાં એક દી બન્યું એવું જામફૂલ અને સાબા ચારણ છે એ પાટણના યુદ્ધમાં જાય છે અને ત્યાં 6 મહિનાનો ઘેરો ઘાલી અને બેઠા છે. હજી યુદ્ધનું કઈ પરિણામ આવતું નથી અને એ વખતે અહીંયા સોનલ દે છે એ સૂર્ય આરાધના કરે છે, ઉપાસના કરે છે. પણ ચમત્કૃતિ એવી થઈ કે આકાશમાંથી એક પુષ્પ ધીરે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે હેઠું આવે છે. સોનલદેના હાથમાં એ પુષ્પ આવ્યું છે, એ પુષ્પને સોનલદેએ સૂંઘ્યું છે. આઈ જહી સાબા ચારણના ઘીરેથી એમણે એને સૂંઘ્યું છે, દાસીએ સૂંઘ્યું છે અને ફૂલનો આમ ઘા કર્યો. એ ફૂલનો ઘા કર્યો એટલે નીચે જે નેત્રંગ ઘોડી હતી એ ફૂલને ખાઈ જાય છે. વાત એવી બને છે કે અહીંયા ઈશ્વરની કૃપાથી, ભગવાનની કૃપાથી આ જામ ફૂલના ઘેરેથી

જે સોનલ દે છે એને ઓધાન રહે છે, આ જહીને ઓધાન રહે છે, અને જે ઘોડી છે એને પણ ગર્ભ રહે છે, અને દાસી છે એને પણ ઓધાન રહે છે, અને અહીંયા યુદ્ધ પાટણમાં હાલે છે, નિર્ણય કઈ આવતો નથી. રાત્રિના સમયે સાબાચારણને જગદંબા રવરાએ સપને આવીને કીધું કે આવી ઘટના ઘટી છે અને તમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થવાની છે અને હવારે તમારો વિજય થવાનો છે. જો માની લેજો કે આ વાત સાચી પડે તો રવરાય બોલી છે એમ માનજો. અને સવારે બધી વાત કવિરાજે કરી છે, પણ વાત આપણે કરી છે કે યુદ્ધના એમનો વિજય થાય છે. જામફૂલ સાબોચારણ અહીંયા કેરાકોટની રાજધાનીમાં આવે છે અને કેરાકોટની રાજધાનીમાં આવ્યા પછી સોનલ દે પોતાના પુત્રને લાખા જામને પોતાના ધણીને બતાવે છે અને એમાં પણ ઘણી બધી ઘટના છે. પણ વાત આપણે એ કરવી છે કે એ મેંદ અને માવલ નામના ચારણ છે, આ એ રવેચીના પરમ ઉપાસકો છે. અહીંયા લાખો ફૂલાણી હાથી હિલોળે પગ ઘહે ગહકે ગોરલિયા લાખો કેમું બારીયો લાછી સિપરિયા અછી સિપરિયા. આવો એક મહાન કવિ હૃદય નો રાજા છે અને એના પરમ મિત્ર માવલ સાબાણી છે. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ કામ વિપત મેં આવે, મિત્ર કીજીએ મર્દ ખુશામંદ કરનો ખાવે, મિત્ર કીજીએ મર્દ સોઈ સાથ તક મરણ નિભાવે. આવો ભાઈબંધ છે ચારણ અને મહારાજ છે. એમાં એકવાર બને છે એવું કે બાળવાણજીને જે હરસિદ્ધિ વચન આપેલું એ બધા રજવાડાને જીતતા જીતતા હોડ એ વખતે તો યુદ્ધનું જયારે બીડું આપવામાં આવે તો યુદ્ધના બીડાને પણ ઝડપવું પડે છે. તો અહીંયા તો આ બાળવાણજી છે રજવાડાને જીતતા જીતતા એમની સામે કોઈ કવિતાની હોડમાં કોઈ જીતી શકતું નથી અને થતા થતા ભાન ભૂલી જાય છે, હરસિદ્ધિના વચનને ભૂલી અને અહીંયા કેરાકોટની રાજધાનીમાં લાખા ફૂલાણીના રાજમાં બાળવાણ ભાટ આવે છે. બાળવાણ ભાટ આવ્યા છે, કવિ છે, સન્માન આપ્યું છે મહારાજાએ, માવલ સાબાણીએ સન્માન આપ્યું છે. અને ઈ વખતે એમ કહેવાય છે કે બાળવાણજીએ કીધું કે મારી શરત છે, દરેક રજવાડાને જીતતો જીતતો આયલો આવું છું, બધા મને હોનાનું પૂતલું આપે છે, તાંબાને પત્રે મને લખી દે છે, પોતાની હાર સ્વીકારે છે, મારી સામે તમારી કચેરીમાં કોઈ એવો વિદ્વાન કોઈ માણસ હોય, કોઈ કવિ હોય, કોઈ પંડિત હોય તો મારી સામે મૂકો અને મારી શરત જે હું મૂકું છું એને જો જીતી બતાવે તો તમામ આ પૂતલા જે તાંબાના પતરા ને જે લીધું છે એ બધું તમારે શરણે મૂકી અને હું વહેતો થઈ જાઉં. કે શું તમારી શરત છે બાળવાણજી? કે 6 મહિનાના બાળકને હું બોલાવી શકું છું, તમારામાં જો તાકાત હોય તો 6 મહિનાના બાળકને બોલાવી દો. એ વખતે જામ લાખો ફૂલાણી છે, મૂંઝાણા છે અને તે બી મેંદ અને માવલ નામના ચારણોએ કીધું હતું, મહારાજ મૂંઝાવાનું હોય નહીં, હું શક્તિનું આરાધન કરીશ અને બાળવાણજીની જે શરત છે ને એને હું પૂર્ણ કરીશ. રવરાયનું આરાધન કરી, જગદંબાનું આરાધન કરી અને કીધું કે હે માં હે જગદંબા, જે મેંદ માવલ રામ કાજે હોડ માં ઉતરાન ચા, એ 9 લાખ સુર ગણ અસુર તારા કુંભ માં જકડાંગ ચા, અને તે દિશા તેવ્રોત સુધાર જનની નાદ જાય જાય ઓચરી, એ રવરાય દેવી યોગ માયા આવ ભેલેંગ ઈશ્વરી. હે માં ભે આવજે. અને તેથી માતાજીએ કીધેલું કે 9 નાળવા વાળો કુંભ બનાવો. બાળવાણજી 6 મહિનાના બાળકને બોલાવાની વાત કરે છે, પણ તમે એને એમ કહેજો કે આપણે તો માટીનો કુંભ બોલાવવો છે અને માટીના કુંભને 6 મહિનાના બાળકમાં તો જીવ હોય છે, એ તો બધે બોલી શકે છે, પણ માટીનો કુંભ જો બોલાવો તો તમે સાચા બાળવાણજી કહેવાઓ. અને હામત નામના એક પ્રજાપતિને કુંભારને કહી અને 9 નાળવા વાળો એક માટીનો કુંભ જગદંબા રવરાઈનો કુંભ બનાવ્યો છે. કચેરી અકળા ઠાટ ભરી છે, પાટની માથે કુંભ મુકાણો છે અને કુંભ જયારે પાટની માથે મુકાણો ત્યારે કીધું કે લ્યો બાળવાણજી, 6 મહિનાના બાળકને તો હવ બોલાવી દે, પણ આજ આપણે આ નિર્જીવને બોલાવો છે, આ માટીના કુંભને બોલાવો છે, તમારામાં તાકાત હોય એટલી અજમાઈશ કરી લ્યો અને ન કાર્ય થાય તો પછી મને કહેજો. અને બાળવાણજીએ પોતાની તમામ તાકાતને શક્તિને ભેગી કરી એને જેટલી જેટલી સિદ્ધિઓ આવડતી હતી એ એના ઉપર કુંભ ઉપર મૂકી અને કીધું કે કુંભને બોલાવવાનો પ્રયત્ન કર્યો પણ કુંભ છે બોલતો નથી.
કારણ કે

0: માટીનો કુંભ છે, નિર્જીવ છે, અને અહીંયા એક બાજુ અહંકાર છે, સિદ્ધિ છે. સિદ્ધિનો જ્યારે અહંકાર આવે છે ત્યારે કાર્ય એનું સફળ થતું નથી. અને અંતે તમામ મહેનત કરી અને બાળવાણજીએ કીધું કે હવે હું મારી હાર સ્વીકારું છું, મારાથી આ કુંભ બોલશે નહીં, હું મારી હાર સ્વીકારું છું. પણ હું હાર્યો તો ત્યારે કહેવાવ કે જ્યારે તમે આ કુંભને બોલાવી દો. અને એ વખતે મેંદ અને માવલ છે કુંભની સામે હાથ જોડી આઈ રવરાયનું આરાધન કરી આજના રણમાં કચ્છમાં વાગડમાં બિરાજતા આઈ રવેચી કે જ્યાં ચાર ચાર ગામમાં શિયાળુ પવન નથી વાતો અને 8-8 હજાર ગાયો છે, એ ગાયોના દૂધ નથી દોવાતા અને ખીરાની ગાયો કહેવાય છે. આટલો જે જગદંબા રવરાયનો પ્રભાવ છે, એના પરચા છે, એ રવરાયનો પાટ નોએ માથે કુંભ મૂકી અને આરાધન કરવા માટે બે ભાઈઓ ઉભા થયા છે. કે જી રવરાય દેવી યોગ માયાનાવ ભેળેંગીશ્વરી એ માંગ કલ્પર ચાનાથ દેવી શીઘ્ર થી વારે ચડી મહમાય ચાંડી જગત માંડીન મેંદ ઊંધી માવડી એ સર્વ છે માં બાળ તારા વાર કર ભુવનેશ્વરી કે ધર કાજ ધારણ જગત કારણ નાયન પૂર્ણેશ્વરી જેદ મેંદ માવલ રાવ કાજે ઓડ માંગ ઉતરાંગતા અણવટ પાયે ગણન ઘુંઘર નાક નદ્ધા નરમલી સિંદૂર તિલક બલ્લ સોંગે શીડ માળા સાંકળી તો હેમ કાજર કાનગુલ્લર ધૂપ નગરા ધમધમે રવરાય માતું બેર રાખે સાધંગ આપે આ સમે જી સાધંગ આપે આ સમે જી સાધંગ આપે આ સમે આ સ્તુતિ કરી અને નવય નાળવામાંથી ખમા ખમા ખમા બાપ ખમા ના ખમકારા બોલવા માંડ્યા હતા. નિર્જીવ વસ્તુ પણ હો શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શી જરૂર છે. નિર્જીવ વસ્તુ પણ છે, આપણને હોકારા દેવે માંડી જાય, પથ્થર છે પડકારો દેવા માંડી જાય. અને બાળવાણજી છે પોતાની તમામ હારને સ્વીકાર કરી છે પણ છતાંય એને સન્માન આપી અને રોયકા છે. આ માવળ સાબાણી છે ચારણોનો પ્રથમ કોઈ સમૂહ લગ્ન કર્યો હોય, 12-12 મહિના જેને જાનું રોકી હોય, 13-13 મહિના જેને દાયતુ દીધી હોય, એ માવલ હાબાણી છે. રવરાય જેને પ્રસન્ન હતા એમના ભાઈ મેંદ, એટલે બિહાણની બાજુમાં મેંદપરા ગામ છે જે મેંદ ચારણ ઉપરથી પડેલું છે. અને એક સાધક જે બાવાજી હતા એને એની હારે કૂડકપટ કરેલું અને કૂડકપટ કર્યા પછી માતાજીએ રાયણમાંથી પરચો આપી, તમને વૃક્ષ પણ તમારામાં શ્રદ્ધા હોય તો જવાબ આપે છે. રાયણમાંથી પ્રસન્ન થઈ રવરાયે એ સાધુને હરાવેલો અને એની પાસેથી સોનાનો એક પરચો, સોનાનું એક પૂતળું હતું, એ પૂતળું એને મેળવેલું. અને સોનાનું જે પૂતળું છે માવલ સાબાણીએ કચ્છના ધણી રાવ લાખા ફૂલાણીને આપીને એટલું કીધું હતું કે આનાથી તમારાથી થાય ને એટલા પ્રજાને ઉપયોગી જે કામ હોય, તળાવ ગળાવવાના હોય, ગૌશાળાઓ બંધાવવાની હોય, શિક્ષણના કાર્ય કરવાના હોય, એ કરજો. પોતાની સંપત્તિનો ઉપયોગ છે, સદુપયોગ લોક કલ્યાણને માટે જે કરે છે એ સાચો રાજા છે, જે સત્ય વાત કરે છે એ સાચો કવિ છે, અને જે પૂર્ણ પંડિત છે, વિદ્વાન છે, સાચો બ્રાહ્મણ છે, એવી આપણી આ ધરતી છે, એવી આ વસુંધરા છે. રામનો દેશના દેશ હનુમાનનો, ભરત અને લક્ષ્મણ સમા બાંધવોનો, રામનો દેશના દેશ હનુમાનનો, ભરત અને લક્ષ્મણ સમા બાંધવોનો, ભીષ્મનો, દ્રોણનો, કૃષ્ણ અર્જુનનો, બલિને કર્ણ સમાદાનવીનો, બુદ્ધ મહાવીરનો, છે યુધિષ્ઠિરનો, શિષ્ય એકલવ્ય દૃઢ શ્રદ્ધાવાનનો, ભવ્ય સંસ્કાર પ્રજવાટ ભૂસાઈના, આપણા દેશમાંથી યુવાનો, આપણા દેશમાંથી યુવાનો, આપણા દેશમાંથી યુવાનો.
1: આ હતી વાર્તા માવલ સાબાણી. કલાકાર હતા હરેશદાન સુરુ. અને હવે સાંભળીએ બીજી વાર્તા, સાવજની ભાઈબંધી.
2: ડણકે હાવજ ડુંગરે હાકલ વીર હમેશ ભેદુ લેકરણ ભણે એવું સરુઓ સોરઠ દેશ આપને જમીના કડા ભેળા કરે ખડગથી ખડગમાં ખેલ ખેલે સંભુગણ સરીકા સમરમન સમરમાં અને થડકવન ગવડ પણ ગાભ ઠેલે ભોમજો લડથડે તો ટકાવે ભુજબળે સમજણા પરાયા છિદ્ર ઢાંકે પખાબે ઉજળા હોય જો પ્રાક્રમી તો પટા

વાળા નવ હથા જોધ પાકે. આપણી આ ધરતી સૌરાષ્ટ્રની ધરતી, હોરઠની ધરતી, ગાંધીગીરની જે ધરતી છે, જ્યાં હાવજ પાકે છે, ડાલા મથા જ્યાં પાકે છે, એવા વીર પુરુષો જ્યાં થાય છે, દાતારો, સુરવીરો, ભક્તો, એમાં વિસાવદરની બાજુમાં મોટી મોટી મોણપરી ગામ છે, અને મોટી મોણપરીમાં માત્રાવાળા દરબાર, કાઠી દરબાર રહે છે. આજે તમે જાઓ તો એ મોટી મોણપરીનું સૌંદર્ય જુઓ. નદીને કાંઠે વસેલું આ ગામ છે, ગુનાવાળી મોણપરી કહેવાતી એ વખતે, અને માત્રાવાળા દરબારની જાજી જમીન છે એ નદીને કાંઠે આવેલી છે. આખું ગામ હર્યું ભર્યું છે, હાંડા જેવું ગામ આપણે કહી. માત્રાવાળા દરબાર છે, પોતાની વાડીએ એક વાર બેઠેલા, ને એમાં ગુનાવાળી જે આ નદી છે એમાં એ ગુના પાસે, ખોડિયારનો ગુનો કહેવાય, એની પાસે એક હાવજ અને સિંહણ અને સિંહ બે બેલાડે હાલ્યા આવે છે. માત્રાવાળા દરબારે જોયું રાજાનો રંગ કંઈક જુદો છે, પણ એ બરોબર પાણી પીવા માટે ગુનામાં હાવજ, હાવજ ગરજે, હાવજ ગરજે, વનરા વનનો રાજા ગરજે. મેઘાણીભાઈ લખ્યું છે, હાવજ ગરજે, હાવજ ગરજે, વનરા વનનો રાજા ગરજે, ગિરકાંઠાનો કેહરી ગરજે, એરાવત કુળનો હરી ગરજે, કલ્પાતળિયો જોજો ગરજે, મોફાડી માતેલો ગરજે, જાણે કો જોગંદર ગરજે, નાનો એવો સમંદર ગરજે, નાનો એવો દરિયો ઘૂઘવાટા કરતો હોય, આવી હાવજની ગણક કહેવાય. બીજા પ્રાણી છે, ગાયંગરા કહેવાય, ભાંભરા કહેવાય, હણહણા કહેવાય, પણ હાવજે ડણક નાખી હુંકો એમ કહેવાય. અને હાવજ અને સિંહણ છે પાણી પીવા માટે ગયા, પણ પાણીના ધરામાં ગુનામાંથી એક મોટો મગરમચ્છ આવી અને સિંહણના પંજાને પકડી લીધો છે, પોતાના જરબામાં સિંહણના પંજાને પકડી લીધો. હાવજે ઘણી કોશિશ કરી, મહેનત કરી સિંહણને મગરના પંજામાંથી છોડાવવાનો, પણ પાણીનું બારીનું જણાવર છે, જોર નો હાલ્યું, મગર છે, પાણીનું જણાવર છે, પ્રાણી છે, સિંહણને ખેંચી અને અંદર ઊંડા ધરામાં લઈ જાય છે, ગુનામાં લઈ જાય છે. ખૂબ હાવજે સિંહણને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ કાંઈ કાર્ય હાલી નહીં, સિંહણ ડૂબી ગઈ. થોડી વાર થઈ ત્યાં સિંહણનું પ્રાણ પંખેરું છે, ઉડી ગયું છે, પણ હાવજ હવે અહીંયા બેહી ગયો છે, પંજો નાખી અને વેકરામાં એમ કહેવાય છે કે બેહી ગયો છે એ નદીમાં. માત્રાવાળા દરબારે આ દ્રશ્ય જોયું છે, પણ દ્રશ્ય જોતા આ કાઠી દરબારને થયું કે સિંહણનું વેર લીધા વિના હાવજ અહીંથી જવાનો નથી. હાંજ પડી ગઈ, સિંહ એમનેમ બેઠો છે, અને પોતાની આરે જે વાડીએ માણસો હતા એમને કીધું કે આજનું વ્યાળું મારું અહીંયા લાવજો, મારે આ જોવું છે કે સિંહણનો આ બદલો છે એ કેવી રીતે હાવજ લીએ છે, ડાલા મચ્છો લીએ છે. આપણે જેને કેહરી કહી છીએ, હાવજ કહી છીએ, એ પોતાની સિંહણનો બદલો કેવી રીતે લીએ, આઈના પાણીના પાકેલા હાવજની તાકાત કેવી હોય એ મારે જોવું છે. હાંજ હવાર, એક દી, બે દી, ત્રણ દી, ત્રીજા દિવસે મગર બહાર આવ્યો આમ દેખાણો, અને હાવજે ડોટ મૂકી અને એક થાપો માર્યો. મગરમચ્છને બહાર લઈ પૂંછડીએથી ઢળી, અને એમ કહેવાય છે કે બે થાપા માર્યા, પણ હાવજનો થાપો તો ભેહને ભાઈ પાડી દે. હાવજની માથે એમ કહેવાય છે કે એ હાવજ છે એ હાથીની માથે, જો હાથીના કુંભાસણ માથે થાપો મારે, હાથીને બેહાડી દે. આવું પ્રાણી, પણ બહારનું પ્રાણી એટલે પાણીમાં જોર ન હાલે, એટલે મગરને બહાર ખેંચી ઠાર માર્યો છે, પણ હાવજ આખો લોહી લુહાણ બની ગયો છે. એના પંજા, એમ તો મગરે જે કોશિશ કરી જીવવા માટેની, એના જડબાના દાંત છે એ હાવજને ખૂંચી ગયા છે. પણ એક બાર પાણીથી બહાર કાઢવા માટે હાવજે એટલું બળ કર્યું કે એની આંખોના ડોળા છે બહાર નીકળી ગયા છે, આંખોના રત્ન આપણે કઈ બહાર નીકળી ગયા છે. માત્રાવાળા દરબાર જોયે છે, ત્યાં તો માણસો બધા ભેગા થઈ ગયા. માત્રાવાળા દરબાર ઘાયલ હાવજની પાસે જવા માટે ડગલા ઉપાડા. ગામના માણસોએ કીધું, બાપુ રેવા દો, એ હાવજ તો વેર લીધેલો છે અને અટાણે ઘાયલ છે, એની પાસે ન જવાય. માત્રાવાળા દરબારે કીધું, ના ના, હાવજની પાસે મારે જવું છે, કારણ કે એની મરદાનગીને વખાણવા માટે મારે જવું છે, એને મારે વાહામાં થાપો મારવા માટે જવું છે. અને હાવજની પાસે માત્રાવાળા દરબાર ગયા છે, એના માથા ઉપર હાથ ફેરવો છે. પ્રાણી છે ને, એ માત્ર ખોરાકનું ભીખું નથી હોતું, એને પણ પ્રેમ, એને પણ ભાવ. એને પંપાળવામાં જ્યારે આવે છે ને, ત્યારે એ તમારા પ્રેમી બની જાય છે, નજીક આવી જાય છે. એને ખબર પડી જાય છે કે હિંસા નથી કરવાના, મારવાના નથી, એટલા માટે પ્રતિકાર નથી કરતા, અને એની ભાઈબંધી થઈ જાય છે. આવી આ ભાઈબંધી, હાવજની ભાઈબંધી માત્રાવાળા દરબારને થઈ છે.

માથે હાથ ફેરવા છે, કાંટા કાંકરા જે કઈ એના શરીરમાં ઘા હતા એ ઘા ને ધોયા, એને સાફ કર્યા, પાંદડા ઔષધિના પાંદડાઓ લઈ મહળી અને એના ઘા ઉપર નાખ્યા, એને માટે આહાર લાવ્યા, એનો ખોરાક લાવ્યા, એમ થાતા થાતા થાતા ચારક દી થયા. અને પછી કીધું કે હાવજ બાપ ડાલા મચા, આમાં અહીંયા થોડું કઈ નદીમાં પડ્યું રેવાય, હાલો અમારા ઘરના મહેમાન થાવ, કારણ કે કાઠી આ વાડમાં કોક દી ભૂલું પડી ભગવાન, થાને મારો મહેમાન હરક ભૂલાવું હામળા, આ કાઠિયાવાડની ધરતી છે ને કાઠીની મહેમાન ગતિ માણવા માટે તમે આવો. અને હાવજ છે માત્રાવાળા દરબારની હારે હાલતો થાય છે, એ માત્રાવાળા દરબારની હારે હાવજ હાલતો થાય છે, પછી તો ભાઈ બંધી થઈ ગઈ, જ્યાં જાય ત્યાં હાવજ હાર્યો હાર હોય છે. અને પોતાના ઢોલિયા પાસે એમ કહેવાય છે કે બેહી જાય છે, પગમાં આલોટવા માંડી જાય છે, એમ થતા થતા જ્યાં માત્રાવાળા દરબાર જાય એમાં રાત્રિના એકવાર તસ્કરો પડ્યા, ચોર પડ્યા, માત્રાવાળા દરબારની દેલીએ લૂંટ કરવા માટે ચોરી કરવા માટે ચોર પડ્યા છે. અને હાવજ અચાનક આવી જાય છે, ગીરમાં ગયેલો પણ અચાનક આવી જાય, અને જે માણસો આવ્યા હતા એના બેને તો ઠાર કરી નાખ્યા અને બે ચારને ઘાયલ કર્યા, ઈ નીકળી ગયા, પણ જે ઠાર કર્યા હતા એના જે લાશ પડી હતી એના મરદા જે પડ્યા હતા ને એને પણ હાવજ લેવા નહોતો દેતો. ખબર પડી ગઈ માત્રાવાળા દરબારને કે આ લેવા શિકાર છે, એનો એ તો લેવા નહીં દે, હાવજ છે મનુષ્ય ભક્ષી નથી પણ છતાંય એનો શિકાર કહેવાય. અને એટલા માટે માત્રાવાળા દરબાર વાડી તરફ હાલતા થાય છે, વાહે હાવજ જાય છે, અને પછી ઓલા માણસોની અંતિમ ક્રિયા થાય છે. આવી ભાઈબંધી એક જ દીકરી છે માત્રાવાળા દરબારને, પણ આ હાવજ છે ને એ પોતાનો દીકરો હોય ને એવો એને અનુભવ થાય છે, અને એવી એને અનુભૂતિ થાય છે, હાવજને પણ એ જ અનુભવ થાય છે, પોતાના દીકરા સમાન રાખે છે એવી આ કાઠિયાવાડની ધરતી છે. એ ભલ ગયો નિજ ઓરડે જીણ ત્રિયા પર હાસ્ય કર્યું, પોઢેલ ચાંપો પાર ને જેણે મુખ પર વસ્ત્ર ધર્યું, તેથી જીભ કરડી મરી જનેતા સીધાવી સ્વર્ગવાસમાં, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આવા તો નરબંકા યા પાયકા છે, માત્રાવાળા દરબાર છે એની હારે હાવજ કાયમને માટે રહીએ છે. અને એમાં ધીરે ધીરે ધીરે થાતા થાતા થાતા ગઢપણ તે એસી કરી વહરો કીધો વે, વણ હાબુ વણ પાણીએ મારા ઉજળા કીજા કેશ, ગઢપણ તે એસી કરી દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ, પગ પગ મગમગ અલગ પરમ, ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ, અને જમ અનુચર લગ ભગ જગરમ ભગવત મન ભે. આવી જે ગઢપણ છે એ આવી ગયું છે, અને એમ કહેવાય છે ખાટલે પડ્યા છે માત્રાવાળા દરબાર, પણ હાવજ એનાથી આઘો નથી જતો, એનાથી ખહતો નથી. અને ઈ ડાલામચો ગીરનો જાત કમાણી કરીને ખાય, પદ્મશ્રી દાદબાપુ લખે જાત કમાણી કરીને ખાય, ઈ સિંહની જાત ભૂખા રે પણ ખડ નો ખાય ઘાસ નો ખાય, ઈ સિંહની જાત મર્યા પછીનો માલ તો ગોળણ ગાડા ભરે પણ જીવતા જેનું બાવડું નો જલાય, ઈ સિંહની જાત અને છાને ખૂણે એકલા ખાય ઈ બીજા કોક પણ જેની થાળીમાં કંઈક ધરાય, ઈ હાવજની જાત. હાવજ છે એને શિકાર કર્યો હોય મારણ કર્યું હોય ઈ વખતે હાવજ છે ને એ ધરાઈ ગયો હોય પછી એની કોઈને બીક લાગતી નથી, કારણ કે ધરાયેલો હાવજ છે ચાર પાંચ દી સુધી તો શિકાર નથી કરતો, અને એના એરિયામાં એના એનો જે ક્ષેત્રફળ છે એમાં બીજાથી જવાય નહીં, એટલા માટે સિંહ કહેવાય છે. હરિયલ ઘીરે ન હોય, હરિયલ ઘેરે ન હોય, ફળિયામાં કુંજર ફરે પછી એને વહીની વાટું ન હોય, કે હર બચાને કાગડા જડબા ફાડે, જડબા ફાડે ડુંગર જાણે ડાસા ફાડે, જોગી જાણે ગુફા ઉગાડે. હાવજ પોતાનું જડબુજા ફાડે તો એમ લાગે કોઈ જોગંદરે પોતાની ગુફા છે એ ઉગાડી છે, જડબા ફાડે, જડબા ફાડે ડુંગર જાણે ડાસા ફાડે, જોગી જાણે ગુફા ઉગાડે, જમરાજાનું દ્વાર ઉઘાડે, પૃથ્વીનું પાતાળ ઉઘાડે, લસલસ કરતો જીભ બતાવે, ઊઠે ઊઠે બડકનદાર બિરાદર ઊઠે, ફરસી લેતો ચારણ ઊઠે, ખડક ખેતતો આહિર ઊઠે, બરસી ભાલે કાઠી ઊઠે, ગોબો હાથર બારી ઊઠે, સોટો લઈ ઘરનારી ઊઠે, ગાયુના ગોવાળા ઊઠે, મુછે તા દેનારા ઊઠે, ખોખારો ખાનારા ઊઠે, માનું દૂધ પીનારા ઊઠે, જાણે આબ મિનારા ઊઠે, આબને ટેકા દે એવા અહીંયા હાવજ પાયકા છે, એવા અહીંયા પુરુષો પાયકા છે. અને ભારતની આ જે ભૂમિ છે, આ જે ધરતી છે, હારા 5000 વર્ષ સુધી તમે આ જાઓ
ચેતક નામનું અશ્વ છે એ પોતાના માલિકને મૂકતો નથી, મહારાણા પ્રતાપને મૂકતો નથી. આ દેશ

0: માં એવા ઘોડા થયા છે, તરવરિયા તોખાર હયુન ફાટું હંસલા, મરતા રા ખેંગાર મારે ગામતરા ગુજરાતના રાણક દેવીએ સતીએ ગિરનારના પથ્થરને કીધું કે હે મપડ મપડ મારા આધાર, આ ચોસલા કોણ ચડાવશે, અને ગિરનારના પથ્થર જો અટકી જતા હોય ઘોડાઓને ઠબકો આપે, તરવરિયા તોખાર તમારી માને તમે ગામતરે લઈ જાઓ છો, તરવરિયા તોખાર હયુન ફાટું હંસલા, મરતા રા ખેંગાર મારે ગામતરા ગુજરાતના. અને ઈ ચારે ચાર ઘોડાઓ એમ વાત એમ કે છે કે ઘોડાઓએ પ્રાણ છોડી દીધેલા, આવી સતીઓ જ્યાં પાકી છે. આ હાવજ માત્રાવાળા દરબારની પાસે ઢોલીએ બેઠો છે, બીમારી લાગુ પડી ગઈ છે, શરીર છે દાનવ માનવ દેવને સુરા ભગતા સોત, માથે હવને મોત હાચું અંતે શંકરા, હા ગ્રીષ્મની ગરમી થકી અકળાતા નર એ બળતા જોયા જે, અમે છાણાઈ કાઠમાં શંકરા, આ જગતમાં પ્રોણા પાવાનું ગુણગાવાનું ખબરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મુછેતાનું ઘવરાવાનું ગાવાનું સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિતવાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી, કરને કી કરશે દર પર ઘરશે પાક નજર સે ધર પ્રીતિ, પાક નજર સે ધર પ્રીતિ જપનામ જીગર સે બાલ ઉમર સે જસલે જરસે મન જીતી, ગંભીર સાગર છે એમાં રહે સબર છે મિલે ઉધર સે પરવાના ચિત ચેત સયાના ફિર નહીં આના જગ મે આખર મર જાના. અને પ્રાણ પંખીરૂમ કહેવાય છે કે માત્રાવાળા દરબારનું શરીર એમણે છોડી દીધું છે, દેહનો પડી ગયો છે, ગામ હિબકે ચડ્યું છે, કારણ કે એવો માણા કો ઘોડો કો પરખડો કો સચંગી નાર, સર્જન હારે સરજિયા તીનું રતન સંસાર, આવા માણા સજ્જન માણા દાતાર માણા સુરવીર માણા જયારે ધરતીને છોડે જગતને જયારે છોડે ને ત્યારે જગત રોવે છે હિબકે ચડે છે, જબ તું આવ્યો જગત મે જગ હસે તુમ રોય, પણ એસે કરની કર ચલો કે તું હસો ને જગ રોય, આવ્યો પણ જાણ્યો નહીં મનખા દેહનો મરમ શેર લોટને કારણે તે કોટિક બાંધા કરમ. અને આ આખું ગામ છે હિબકે ચડ્યું છે, હાવજ છે ના આંખની એમ કહેવાય છે કે આહુડાની ધારું રોકાતી નથી, સ્મશાન યાત્રા નીકળી છે, પોતાનો દીકરો જેમ હોય એમ સ્મશાન યાત્રા જેમ જેને આપણે કહી કે કાંધિયા અને નનામી જયારે નીકળી છે ત્યારે હાવજ પણ સ્મશાન સુધી જાય છે, મહાન સુધી જાય છે, એની ચિતાને અગ્નિદાહ દેવામાં આવે છે, ચિંતા ને ચિતામાં આય ફડક મીંડાનો ફરક બાળે બે બલાય, સજીવ અજીવ ને શંકરા ચિંતા છે સાજા માણસને બાળે છે, ચિતા છે મૃત માણસને બાળે છે. અને ઈ વખતે ચિતાને અગ્નિદાહ દઈ સ્મશાનમાં અંતિમ ક્રિયા દરબારની માત્રાવાળાની જ્યાં સુધી થઈ ત્યાં સુધી ગામના માણસો ત્યાં સુધી નીકળી ગયા, છતાંય હાવજ બેઠો, પછી મોણપરી ગામમાં કોઈ દી સિંહ આવ્યો નથી, એટલા માટે હાવજની આ ભાઈબંધી મોટી મોણપરીની આ વાત વખણાય છે.
1: સાવજની ભાઈબંધી, આ લોકવાર્તા આપ સાંભળી રહ્યા હતા હરેશદાન સુરુ પાસેથી. આ પ્રસારણ આપ આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું સાંભળી રહ્યા છો.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારમાં સેન્સેક્સ 480 અંક, જ્યારે નિફટીમાં 140 અંકથી વધુ અંકનો ઉછાળો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ભારતીય મહિલા હોકી ટીમને FIH મહિલા કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીના CGO કોમ્પ્લેક્ષ ખાતે CISFના નવા આધુનિક મુખ્યાલયના નિર્માણ માટે ભૂમિપૂજન કરશે. નવી દિલ્હી ખાતે આજથી NSA અજીત ડોભાલજીની અધ્યક્ષતામાં બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બે દિવસીય

બેઠકનો પ્રારંભ થયો. આજે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં રાજ્યનું પહેલું પૂર્ણ બજેટ રજૂ થશે. સાંસદ શશી થરૂરની અધ્યક્ષતામાં વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ વ્યૂહાત્મક સરહદ સુરક્ષા અને વિદેશ નીતિના મુદ્દાઓની સમીક્ષા માટે જમ્મુ કાશ્મીર અને લદ્દાખની 4 દિવસની અભ્યાસ મુલાકાતે. પશ્ચિમ બંગાળમાં જલપાઈગુડી જિલ્લાના જલદાબારી ખાતે થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 6 થયો. 19મો મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2026 પૂર્ણ થયો. મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુદેવ વર્માએ આ મહોત્સવને નોન ફિક્શન સિનેમા માટે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત મહોત્સવોમાંનો એક ગણાવ્યો. કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે સરકાર તમામ નાગરિકો માટે ન્યાયને વધુ સુલભ અને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ગોવા પોલીસની ગુના શાખાએ મણિપુરમાં પ્રતિબંધિત સક્રિય બળવાખોર સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી પીએલએના સભ્યની ધરપકડ કરી. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે જણાવ્યું કે સ્વિટ્ઝરલેન્ડમાં ઇરાનના પરમાણુ કાર્યક્રમ અને ક્ષેત્રીય સુરક્ષાના મુદ્દા ઉપર બંને દેશો વચ્ચે બેઠકનો દોર ચાલુ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, ત્યારે તાપીના વ્યારા તેમજ વાલોડ તાલુકાના કેટલાક ગામો અને ગણદેવી પંથકમાં વરસાદી ઝાપટા શરૂ થયા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 14 જુલાઈથી શરૂ થનારા આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની 15 સભ્યોની વન ડે ટીમની જાહેરાત કરી. હવામાન વિભાગની આજે આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ ફિલ્મ સંગીત. ફિલ્મ સંગીત કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ એલઓસી કારગીલ ફિલ્મનું આ ગીત આપ સાંભળશો. શ્રેયા ઘોષાલ અને સોનુ નિગમનો સ્વર, અનુ મલિકનું સંગીત, જાવેદ અખ્તરનું શબ્દાંકન.

0: સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ધડકન ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: હીરો ફિલ્મમાં લતા મંગેશકર અને મનહરને સાંભળીએ.

0: અરે ભાઈ દયા સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.

ચંદનદાસને આપ સાંભળી રહ્યા હતા. હવે સાંભળીએ અનુરાધા પોડવાલ અને પંકજ ઉદાસના સ્વરમાં ગઝલ. શબ્દો છે જિંદગી નામ કો.

ચંદનદાસને આપ સાંભળી રહ્યા હતા. ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારમાં સેન્સેક્સમાં 420 અંક જ્યારે નિફટીમાં 125 અંકનો ઉછાળો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર મંગોલિયા અને દક્ષિણ કોરિયાની મુલાકાતના પહેલા તબક્કામાં મંગોલિયા પહોંચ્યા. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગન આજથી મધ્યપ્રદેશની બે દિવસની મુલાકાતે. આવતીકાલે તેઓ એમપીએલએડી યોજના હેઠળ મંજૂર કરાયેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. છત્તીસગઢમાં આજથી 26 જૂન સુધી સોમનાથ સ્વાભિમાન સાંસ્કૃતિક યાત્રાનું આયોજન. રાજ્યના 1000 મહાનુભાવો એક ખાસ ટ્રેન દ્વારા સોમનાથ ધામ પહોંચશે. કતારના મુખ્ય કુદરતી ગેસ નિકાસ માળખામાં વિસ્ફોટ થયો હતો, જેમાં 54 લોકો ઘાયલ થયા, જ્યારે 18 અન્ય ગુમ થયા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ સલગાંવકર ગ્રુપ સાથે સંકળાયેલા ગોવા ગેરકાયદેસર આયર્ન ઓર ખાણકામ કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આશરે 1023 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી. સ્વિટ્ઝરલેન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો પૂર્ણ થયા બાદ આજે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 3% સુધીનો મોટો ઘટાડો થયો. નર્મદા ડેમમાં 16,750 કરતાં વધુ ક્યુસેક પાણીની આવક થઈ ડેમની સપાટી વધીને 126.89 મીટર પહોંચી. 27 ગુજરાત બટાલિયન એનસીસી જામનગરના કેડેટ્સે 14-21 જૂન દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અભિયાનનું જિલ્લાવ્યાપી નેતૃત્વ કર્યું. આજે વહેલી સવારથી જ વલસાડ, ધરમપુર, કપરાડા સહિત વાપીમાં વરસાદ. ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે આજે સવારે વાનકુવરમાં ન્યૂઝીલેન્ડ સામે 3-1થી પોતાનો પ્રથમ વર્લ્ડ કપ વિજય નોંધાવ્યો. ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ ગુજરાત લોકભવનના ઇતિહાસમાં પ્રથમ વખત રામકથાનું આયોજન કરાયું. હવામાન વિભાગની આજે આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. મહિલા ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાએ આઈસીસી T20 વિશ્વકપની ગ્રુપ એ મેચમાં ભારતને 6 વિકેટથી હરાવ્યું. ફિફા ફૂટબોલ વિશ્વકપની ગ્રુપ એચ મેચમાં આજે ફ્લોરિડામાં કેપવર્ડે અને ઉરુગ્વેરી વચ્ચેની મેચ 2-2થી ડ્રો રહી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

વિરાજ બીજલ ઉપાધ્યાયને આપ સાંભળી રહ્યા હતા, રચનાથી ઉમાશંકર જોશીની. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની.
2: ઓહ લવલી, વેલ ડન, બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
3: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
2: એ જ લોન માંથી?
1: ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
2: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે. તમે કોણ?
4: આરબીઆઈ કહે છે,
5: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
6: મોગેમ્બો ખુશ હુઆ.

0: અરે લિપિ આ શું? બસ આજે છે ને મને આમ જ બધું ફિલ્મી ફિલ્મી ફીલ થઈ રહ્યું છે. આમ ચારેય બાજુ છે ને ફિલ્મ જગત દેખાઈ રહ્યું છે, એટલે મારું તો આવું ચાલ્યા કરશે. શ્રોતા મિત્રો અને અમારી વાલી વાલી સખીઓ, કાર્યક્રમ સહિયરમાં લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ સાથે આપ સૌને મજા ચોક્કસ આવશે, એમાં ના નહીં.
1: ઓકે ઓકે લિપિ, પણ થયું છે શું આજે? એમ તો કહો, કેમ આમ ફિલ્મી ફિલ્મી થઈ ગયા છો? મને તો એવું લાગે છે કે હમણાં તમે એક્ટિંગ પણ કરવાની શરૂ કરી દેશો.
0: ના, એવું નથી. આજે છે ને મને આમ ચારે બાજુ હિન્દી સિનેમાનો ગર્જતો અવાજ અમરીશ પુરી સંભળાઈ રહ્યા છે. ખબર છે કેમ? કારણ કે શ્રોતા મિત્રો, આજે અમરીશ પુરીની જન્મ જયંતિ છે. જો કે આ કલાકાર હવે આપણી વચ્ચે નથી રહ્યા, પણ આપણા સૌના દિલમાં જીવંત છે.
2: હા, સાપ કે કાટે કો ધતુરા અસર નહીં કરતા. બિલ્લી ને સિર્ફ રાસ્તા નહીં કાટા, તાઉ કા રાસ્તા કાટા હૈ. ઓર તાઉ કા રાસ્તા વહી કાટતા હૈ જિસકી મોત આઈ હોતી હૈ.
3: યે ચેકબુક મેં તુમ્હારે મુંહ પર ભી માર સકતા થા, લેકિન કીચડ મેં પથ્થર મારના મુઝે અચ્છા નહીં લગતા.
1: હા લિપિ, કેટલીક વ્યક્તિઓ એવી આવે છે ને કે જે ફિલ્મોને જીવંત બનાવી દે છે, અને માટે જ હંમેશા યાદ રહી જાય છે ને વારે વારે યાદ પણ આવતી રહે છે. અને જ્યારે આપણે ભારતીય સિનેમાના યાદગાર ચહેરાઓની વાત કરીએ ત્યારે અમરીશ પુરીનું નામ અવશ્ય યાદ આવે.
4: જા સિમરન, જા જીલે અપની જિંદગી, જા બેટા જા.
1: જા સિમરન જા, જીલે અપની જિંદગી, આ તો કેમ ભૂલાય. બોલો મિત્રો, ખબર છે 22 જૂન 1932 ના રોજ જન્મેલા અમરીશ પુરી શરૂઆતમાં હીરો બનવાના સપના લઈને મુંબઈ આવેલા, પણ પહેલા જ સ્ક્રીન ટેસ્ટમાં એમને કહી દેવામાં આવ્યું કે એમનો ચહેરો હીરો જેવો નથી.
0: પણ અમરીશ પુરીએ હાર ના માની, નોકરી કરી, રંગભૂમિ સાથે જોડાયા, નાટકો કર્યા અને પછી ધીમે ધીમે ફિલ્મોની દુનિયામાં પોતાનું સ્થાન બનાવ્યું એક વિલન તરીકે. પણ હીરો કરતા ઓછું નહીં. હા સાચે, પછી તો એક એવો સમય આવ્યો કે ફિલ્મનો હીરો કોણ છે એવું લોકો નતા પૂછતા, પણ પૂછતા કે આ ફિલ્મમાં વિલન તો અમરીશ પુરી છે ને. તમને શું લાગે છે, લોકો આજે પણ એમને કેમ યાદ કરતા હશે? શ્રોતા મિત્રો, કારણ કે અમરીશ પુરી હંમેશા એક પાત્રને પહેરી લેતા, એક પાત્ર બની જતા. મોગેમ્બો, બલવંતરાય, ઠાકુર દુર્જનસિંહ, મોલારામ, દરેક પાત્ર અલગ.
1: આ તો થઈ સ્ક્રીન ઉપરની વાત, આ તો થઈ પડદા ઉપર જે દેખાય છે એની વાત. અને પડદા પાછળ ખૂબ જ સરળ, શિસ્તબદ્ધ અને પરિવાર પ્રેમી વ્યક્તિ, જોરદાર વિરોધાભાસ પણ એકદમ સાચો વ્યક્તિ, પડદા પાછળ કે જીવનમાં સાચેમાં જીવી જનાર વ્યક્તિ. ચાલો મિત્રો, અમરીશ પુરીની યાદમાં એક એવું ગીત સાંભળીએ જેમાં તેમનો અભિનય પણ દર્શકોને ખૂબ ગમ્યો હતો.

0: ફરી એકવાર શ્રોતા મિત્રો સ્વાગત છે તમારું સહિયર કાર્યક્રમમાં, જ્યાં વાત કરી રહ્યા હતા દિગ્ગજ કલાકાર અમરીશ પુરી વિશે. જન્મ જયંતિના આ અવસરે અમરીશ પુરીજીને શત શત નમન. સાથે સાથે શ્રોતા મિત્રો, આજે છે 23 જૂન, આંતરરાષ્ટ્રીય વિધવા કલ્યાણ દિવસ. શ્રોતા મિત્રો, વિધવા આ શબ્દ સાંભળતા જ ઘણીવાર આપણા મનમાં કરુણા, એકલતા કે સંઘર્ષનું ચિત્ર ઉભું થાય છે. પણ દરેક વિધવા સ્ત્રીની ઓળખ માત્ર તેના જીવનસાથીના અભાવથી નથી થતી, એની પોતાની પણ એક વ્યક્તિગત ઓળખ, ક્ષમતા, સ્વપ્નો અને આત્મસન્માન હોય છે. આપણા સમાજમાં અનેક એવી બહેનો છે
1: જેમણે જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓનો હિંમતથી સામનો કરીને પોતાના પરિવારને સંભાળ્યો છે, સંતાનોને શિક્ષિત કર્યા છે અને આત્મવિશ્વાસથી નવી શરૂઆત કરી છે. ખરેખર શક્તિનો અર્થ માત્ર શારીરિક બળ નથી, જીવનના આઘાતો પછી પણ ફરી ઉભા થવાની ક્ષમતા એ પણ શક્તિ જ છે ને. અને આવી શક્તિ અનેક વિધવા બહેનોમાં જોવા મળે છે. ઘરમાં, સમાજમાં કે આસપાસ કોઈ એવી બહેન હોય કે જે જીવનના આવા તબક્કામાંથી પસાર થઈ રહી હોય, તો તેને હૂંફ આપીએ, પ્રોત્સાહન આપીએ અને તેની સાથે માનપૂર્વક વર્તીએ.
0: કારણ કે ક્યારેક એક સ્નેહભર્યો શબ્દ, એક પ્રેમભર્યો શબ્દ, એક વિશ્વાસ

0: ભરી વાત અને એક સહાનુભૂતિપૂર્ણ વર્તન પણ કોઈના જીવનમાં નવી આશાનો દીવો પ્રગટાવી શકે છે. આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ નિમિત્તે એવી તમામ બહેનોને અમારા વંદન, જેમણે સંઘર્ષ વચ્ચે પણ જીવનનો દીવો પ્રગટતો રાખ્યો છે. અને અંતમાં એક વિચાર, પરિસ્થિતિઓ જીવનની દિશા બદલી શકે છે, પણ હિંમત અને આત્મવિશ્વાસ જીવનની ઓળખ બનાવે છે. તો શ્રોતા મિત્રો, આ વિષયને અનુલક્ષીને જ આજે કાર્યક્રમમાં એક ખૂબ જ ઉપયોગી વાતચીત સાંભળીશું. રાજેશભાઈ સોલંકી સાથેની ઉત્કર્ષ મરાઠીની આ વાતચીતમાંથી વિધવા સંરક્ષણ, સહાય અને સ્વાવલંબન માટે સરકાર દ્વારા કેવા પગલાઓ લેવાઈ રહ્યા છે અને શું કાયદો છે તે વિશે જાણીશું. આવો ઉત્કર્ષ મરાઠીની રાજેશ સોલંકી સાથેની આ વાતચીત સાંભળીએ.
1: શ્રોતા મિત્રો, એવું કહેવાય છે કે સ્ત્રીના જીવનમાં પતિનો ટેકો માત્ર ભાવનાત્મક ટેકાનો સ્ત્રોત નથી, પણ સામાજિક અને આર્થિક સુરક્ષાનો પાયો પણ છે. પરંતુ જ્યારે આ ટેકો અચાનક છીનવાઈ જાય છે, ત્યારે ઘણી સ્ત્રીઓ એકલતા, સામાજિક ભેદભાવ અને આર્થિક પડકારોનો સામનો કરે છે. વિશ્વ વિધવા દિવસ નિમિત્તે આજે આપણે એવી સ્ત્રીઓ વિશે વાત કરીશું, જેમની સમસ્યાઓ ઘણીવાર મુખ્ય પ્રવાહના સમાજની ચર્ચાઓમાંથી બહાર રહે છે. અમારી સાથે એક એનજીઓના મેનેજિંગ ટ્રસ્ટી છે, શ્રી રાજેશભાઈ સોલંકી. આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે.
2: થેન્ક યુ સર.
1: સૌપ્રથમ રાજેશજી, જણાવશો કે ભારતની આઝાદી પહેલા રાજા રામમોહન રોય છે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા ઘણા સમાજ સુધારકોએ વિધવા મહિલાઓના અધિકારો અને ગૌરવ માટે લડત આપી હતી. શું વિધવા મહિલાઓને લગતા મુદ્દાઓ આજે પણ સમાજમાં એટલા વર્ષો પછી પણ યથાવત છે?
2: અત્યારે સમાજમાં આજથી 100 વર્ષ પહેલા પણ તમે જે પ્રોબ્લેમ હતો એ આજે, એમ કહેવાય કે એમાંથી માત્ર 10% જ પ્રોબ્લેમ નથી, પણ 90% પ્રોબ્લેમ એવો છે કે જે વિધવાઓ સહન કરી રહી છે.
1: તો આજે વિધવા મહિલાઓ કયા સૌથી સામાન્ય પડકારોનો સામનો કરે છે? સામાજિક ઉપેક્ષાની તો તમે વાત કરી,
2: રાઈટ,
1: પણ નાણકીય અસુરક્ષા, માનસિક તણાવ અથવા કૌટુંબિક દબાણ, તો એના વિશે થોડી વાત કરશો.
2: કૌટુંબિક દબાણમાં સાહેબ એવું છે કે સૌથી પહેલા તો એના પતિ ઉપર જ નિર્ભર હોય છે. જ્યારે એનો પતિ પ્રેઝન્ટ ના હોય ત્યારે એનું માઇનસ થઈ જાય છે. એ કોઈની પાસે પૈસા માટેની હાથ લંબાવી શકતી નથી.
1: તો ઘણીવાર એવું કહેવામાં આવે છે કે સમાજ આધુનિક બન્યો છે, પરંતુ શું વિધવા મહિલાઓ પ્રત્યેની ધારણા ખરેખર બદલાઈ છે? અથવા ભેદભાવ અને રૂઢિચુસ્ત માનસિકતા શું હજુ પણ પ્રવર્તે છે?
2: જી, હજી પણ. ક્યારેક તમે જોયું હશે કે ભાઈ મોટી ઉંમરની વ્યક્તિ વિધવા હોય અને ઘરમાં શુભ પ્રસંગો હોય તો એ જ ઘરના વડીલો, એ વ્યક્તિ, એ વિધવા, એ ગંગા સ્વરૂપ બેનને રોકે છે કે બેન શુભ પ્રસંગ છે, તમે થોડા સાઈડમાં બેસજો. ત્યારે એને એમ લાગે છે કે મારું કોઈ અસ્તિત્વ નથી. અને જે વ્યક્તિનું અસ્તિત્વ ન હોય એને પોતાનો જીવ પણ હોય ને એ પણ વાલો ન લાગે. ઘણી વખત એવું હોય કે ભાઈ ભણેલી હોય, સક્ષમ હોય, તો નોકરી કરવા જાય ત્યારે એમ કે ભાઈ મારે નોકરી કરવી છે, જરૂરિયાત છે. ત્યારે ઇન્ટરવ્યુમાં સૌથી પહેલા જે સીવી જોઈને એમ કે ભાઈ બેન તમારો હસબન્ડ શું કહેતો, ભાઈ હસબન્ડ નથી. એટલે એ જે એના માનસિકતા એ જયારે તૂટવાનું ચાલુ થાય કે જે એના પગભર થવા માંગતી હોય ત્યારે એ જે સહાયરૂપ જે બનવા માટે ખરેખર એને મદદ કરવી જોઈએ ત્યારે એના પગ કપાઈ જતા હોય છે કે જયારે આ શબ્દો એના પડખામાં પડે છે ત્યારે.
1: તો તમારા અનુભવમાં વિધવા મહિલાઓને માત્ર સહાનુભૂતિની જ નથી જરૂર, પણ આદર, આત્મનિર્ભરતા, સમાજ અને સરકારે કઈ દિશામાં ગંભીરતાથી કામ કરવાની જરૂર છે?
2: જી, મારા હિસાબે સમાજમાં સરકાર ઘણું બધું નાના ક્ષેત્ર પર કામ કરી રહી છે. જ્યારે ગંગા સ્વરૂપ બહેનોની વાત આવે ત્યારે હું મારા તરફથી એટલું કહેવા માંગીશ કે એમને પણ આત્મનિર્ભર બનાવવા માટે કંઈક એવી યોજના લાવે. એમને ખરેખર એક વિધવા સહાયરૂપ માટે જે 1250 રૂપિયા જે મળે છે ખરેખર એના માટે પૂરતી છે, પણ એનાથી જીવન નિર્વાહ નથી થતું. હું માનું છું ત્યાં સુધી સરકારે એવા નિર્ણયો લેવા જોઈએ કે વિધવા બહેનોને અમુક જગ્યાએ આત્મનિર્ભર થવા માટે અમુક ક્ષેત્ર માટેની, કે ભાઈ આ જગ્યા હોય તો વિધવા બહેનો માટેની જ છે, અને અમુક ઉંમરની એક લિમિટ આપવી જોઈએ કે એમાં તમે એપ્લાય કરી શકો અને તમે જો યોગ્ય હોય તો ત્યાં તમે જોબ કરી શકો.
1: રાજેશભાઈ, આપણા સમાજમાં વિધવા પુનર્લગ્નનો નોંધપાત્ર સામાજિક વિરોધ હતો એક જમાનામાં, બરાબર? તો શું આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે?
2: ના, આજે વખતે એમ કહેવાય કે જે 100 વર્ષ પહેલાનો અથવા 50 વર્ષ પહેલા જે સમાજમાં એક રૂઢિચુસ્તતા હતી કે ભાઈ બાળ લગ્ન થાય અને કદાચ બાળ વિધવા થાય, તો અત્યારે એવું નથી, બાળ લગ્ન નથી થતા. સરકારે એના પર ઘણો બધો વિરોધ ઉઠાવ્યો અને એ પ્લસ પોઈન્ટમાં પણ છે.

0: હવે અત્યારે એવું છે કે ભાઈ અમુક ઉંમર સુધી વિધવા થયા હોય તો ખુદ એના કુટુંબના આગળ ચાલીને એ જે બેન હોય કે જે સસરા હોય એના એને સમજાવે છે કે ભાઈ જીવન ઘણું લાંબુ છે, યાત્રા છે આ, બરોબર. અને તમે બીજા લગ્ન કરો ત્યારે કુટુંબના બીજા પણ સમજાવે, સમય સંજોગ અને કુટુંબતાને આધીન રહીને એ બીજા લગ્ન પણ કરે છે. જ્યારે બીજા લગ્ન કરે છે ત્યારે એને પોતાનામાં એક આત્મનિર્ભરતા આવે છે કે ભાઈ હવે જે છે મારી નવી યાત્રા શરૂ થશે, એટલે એક એની માનસિકતા પણ તૂટે છે, એને એક સહાનુભૂતિ મળી જાય છે. જ્યારે સહાનુભૂતિ મેળવવાની હોય ત્યારે જે પોતાના સાસરી પક્ષથી જે મળે ને, પિયર પક્ષથી તો ચલો કહેવામાં આવે કે બેટા તું લગ્ન કરી લે બીજા, હજી સમય ઘણો બધો છે, પણ જ્યારે એ જ વાત સાસરી પક્ષથી કહેવામાં આવે ત્યારે એ એટલા મનથી,
1: એટલે એનો કોન્ફિડન્સ
0: વધે છે કે ભાઈ મારા સાસરી પક્ષ વાળા પણ મારી સાથે છે, જે થવાનું હતું એ થઈ ગયું, હવે મારે આગળનું વિચારવું પડશે.
1: હવે વાત કરીએ વૃદ્ધ વિધવા, તો વૃદ્ધ મહિલાઓની જે દુર્દશાને ધ્યાનમાં લેતા એકલતા, નાણકીય નિર્ભરતા અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ઘણીવાર સૌથી સામાન્ય હોય છે, તો તમારા અનુભવમાં તેમના સૌથી મોટા પડકારો કયા છે?
0: જ્યારે મોટી ઉંમરે ગંગા સ્વરૂપ વિધવાનું સ્થાન એક સ્ત્રી લેતી હોય છે ત્યારે એના માટે એક મોટો પડકાર ઉભો છે કે એનું જીવન એકલવાયુ થઈ ગયું. એ એવા જીવનની યાત્રામાં નાવમાં બેઠા હોય છે કે પુત્રને અમુક વાતો ના કરી શકે, ના વહુને વાત કરી શકે, અને એની સાથે કોઈ બેસનારું નથી હોતું. આજની આ મોંઘવારીમાં વૃદ્ધ જ્યારે સિનિયર સિટીઝન કે ભાઈ એકલા હોય ને ત્યારે કોની સાથે વાત કરવી, એને વાત કરવા વાળું કોઈ નથી મળતું. એટલે સૌથી મોટો પડકાર એના માટે એ થાય છે કે પોતાના જે સહન કરે છે એની વાત કોઈને કરતી નથી. સૌથી પહેલા નાણાકીય વાત આવે તો એની પાસે એટલી કેપેબલ નથી હોતી કે ભાઈ એ બહાર જઈને વર્ક કરી શકે અથવા પોતાનું જીવન નિર્વાહ કરી શકે.
1: ઇવન પોતાનું કામ પણ પોતે નથી કરી
0: શકતા, એમના પોતાના પગ પણ એના કામ નથી કરી શકતા, એ પોતે કાનથી સાંભળી પણ ના શકે કે ભાઈ કોઈ એને વાત કરવા માંગે તો પોતે એના અનુરૂપ સાંભળી નથી શકતી. ક્યારેક એવું થાય કે ભાઈ એને ઘૂંટણનો દુખાવો હોય અને થોડું ચાલવું હોય તો પણ ચાલીને આગળ ના જઈ શકે. આજે તમે ઘણી વખત જોયું હોય કે ભાઈ કોઈ વૃદ્ધ શાંતિથી બેઠા હોય પણ એ શાંતિથી નથી બેઠા, એનો ઘૂંટણનો દુખાવો છે એટલા માટે એ બેઠા છે. હવે આ વાત એ કોઈને કરી ના શકે ત્યારે સરકારશ્રી તરફથી માં કાર્ડ યોજના એવી ઘણી યોજનાઓ છે કે જે એમાં એ કરી શકે છે. આજે સરકાર એને બધી રીતે સહાય આપવા તૈયાર છે, પણ એની જો એની પાસે જાણકારી નહીં હોય, પૂરેપૂરી જાણકારી નહીં હોય, તો એ ઘરની બહાર પણ નહીં નીકળી શકે. આજે ઘણા એવા જગ્યા છે કે ત્યાં આગળ પુસ્તકાલય ખાલી વૃદ્ધો માટે બનાવેલા હોય છે, ઘણી એવી જગ્યા છે કે જ્યાં મંદિરોમાં પણ એમને અલગ બેસવાની વ્યવસ્થા, એમને અગોતરા એટલે કે એમને પોતે લાઈનમાં ઉભો રહેવાની જરૂર નથી, શાંતિથી જઈને દર્શન કરી શકે. સેમ વસ્તુ એ રીતે બેંક કોર્પોરેટમાં પણ એ રીતે છે, બેંકોમાં પણ એવી રીતે છે કે ભાઈ સિનિયર સિટીઝન માટે લાઈન અલગ. આ જ વસ્તુ જ્યારે ગંગા સ્વરૂપ બહેનો સમજી લે તો પોતાના જીવનમાં ઘણા બધા આગળ આવી શકે છે, એના માટે એની જાણકારી જરૂરી છે.
1: રાજેશભાઈ, સરકાર લોકોની સાથે ચાલી રહી છે, આ વિધવા મહિલાઓ માટે સરકારે કેટલાક પગલાઓ તો લીધા જ હશે,
0: જરૂર,
1: તો એના વિશે થોડી વાત કરશો.
0: સરકારે સૌથી પહેલા વિધવા સહાય યોજના બહાર પાડી, થોડામાં થોડું એને મદદ થાય એવી રીતે વિધવા સહાય યોજના હેઠળ 1250 રૂપિયા, સૌથી પહેલા 800 રૂપિયા રકમ હતી, આજે વખતે 1250 રૂપિયા રકમ દર મહિને જેને ફોર્મ ભરેલું હોય તો એના ખાતામાં આવે છે. એનાથી વિશેષ 10 લાખ રૂપિયાનું માં કાર્ડ યોજના કે ભાઈ એને કઈ પણ ગંભીર બીમારી હોય તો એનું માં કાર્ડ યોજનાની અંદર જો એનું નામ એડ કરેલું હોય તો એને એ મળી શકે છે. એમાંથી સાહેબ બીજી એક વસ્તુ, ધારો કે એને બીઆરટીએસ એમટીએસ ની હોય તો 70 વર્ષની ઉપરની હોય તો સિનિયર સિટીઝન જો કાર્ડ કઢાયેલું હોય તો એમને પણ મુસાફરી ફ્રી છે. તદઉપરાંત 50% એસટીમાં રાહત મળે છે કે જે એને ભાઈ એને દીકરીના ઘરે અથવા યાત્રાધામ કોઈ પણ જગ્યાએ જવું હોય તો એને 50% માત્ર 50% કન્ફર્મ ટિકિટ સાથે એને યાત્રા કરવા મળે છે. એવી જ રીતે ટ્રેનમાં પણ ઘણા બધા બેનિફિટ છે સિનિયર સિટીઝનના કે જે એને અમુક કાર્ડ કે ફોર્મ ભરેલા હોય તો એના માટે ગવર્મેન્ટ એક રીતે જોવા જઈએ તો વિધવા માટે ઘણું બધું કરી રહી છે, એને એક જાણકારી હોવી જરૂરી છે.
1: જી, તો વિધવાઓને ઘણીવાર તેમના સાસરીઓ તરફથી તેમના પતિની મિલકત અથવા પૂર્વજોના અધિકારો અંગે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો આવા કિસ્સાઓમાં સૌથી મોટા પડકાર કયા હોય છે?
0: સૌથી પહેલા જે વિધવા છે એ કયા એજમાં ગંગા સ્વરૂપ વિધવાનું સ્થાન લે છે એ મહત્વનું છે. યુવાન વયે જ્યારે એ વિધવા થાય ત્યારે એનું એક સ્થાન એવું થઈ જાય છે કે બોલી ના શકે, સાસરીમાં નવા નવા હોય,

0: શાસ્ત્રી પક્ષ વાળા એને બધી જગ્યાએથી રિમૂવ કરે કે ભાઈ આ મારા દીકરાનું છે, મારા દીકરાએ કમાયેલું છે, આ એની પોલિસી છે, તો એના નામની ભલે નોમિનીમાં એમનું નામ રહ્યું. ગવર્મેન્ટ પણ બધો જ એનો ખર્ચો નોમિનીને આપે છે કે જે એને વારસાએ લખેલું હોય છે. પરંતુ અમુક લેવલે એવી એવી વ્યક્તિઓ હોય છે કે જે આજના યુગમાં પણ એમ કહેવાય કે ભાઈ એ રાક્ષસ છે. આજે જે વ્યક્તિ યુવાન વયે વિધવા થઈ છે એનું દુઃખ એ સમજી નથી શકતા, અને માત્ર એ ધન સંપત્તિ અથવા કોઈ પણ એવી સંપત્તિ કે જે એના પુત્ર દ્વારા પ્રેઝન્ટ કરેલી હોય એ તમામે તમામ એમની પાસેથી છીનવી લે, એનો હક જતો કરવા માટે પ્રયત્ન કરે, અને ગમે તે રીતે એમને મારચૂડ કરીને પણ અથવા માનસિક યાતનાઓ આપીને પણ એની એક સહી કરાવી લે. એ દીકરી જયારે સહી કરે ને ત્યારે એ સહી એમને નથી થતી, એ પોતાનું આખું જીવન સમર્પિત કરી દે છે, અને એ સહી કરે ને ત્યારબાદ એનું જીવન એટલું બદલાયેલું હોય છે કે માત્ર એનું શરીર હોય છે, એમાં આત્મા નથી હોતો. કેમ કે એનું બધું જ વસ્તુ જતું રહ્યું, આજે એનો પતિ જતો રહ્યો એટલે એનામાંથી જીવ પણ જતો રહ્યો, અને આ એક સહી કરી લેવાથી એની બાદની જે મૂડી હોય કે જે એનાથી કઈ આગળ વધી શકે, પોતાના પુત્રને કે જે કઈ હોય એને આગળ વધવા માટે ભણવા માટે જે કઈ ખર્ચ કરી શકે એ પણ બધું જ કુટુંબ વાળા એની પાસેથી છીનવી લેતા હોય છે.
1: રાજેશભાઈ, આપ તો વર્ષોથી મહિલાઓ છે એમની જોડે કામ કરી રહ્યા છો, તો આપના અનુભવ કેવા રહ્યા છે?
0: અમારી સંસ્થા સારથી ફાઉન્ડેશન એક વિધવા બહેનો માટે થઈ અને ગ્રોસરી કીટ આપી રહી છે. દર મહિને લગભગ 500-700 જેવી ગ્રોસરી કીટ જાય કે એને જે જરૂરિયાતો એ પૂરી થઈ શકે. અમારા માટે એવું છે કે ભાઈ અમે શુભકામના આપે છે કે ભાઈ એનો જે કઈ ખર્ચો એમાં માઇનસ થાય. હવે એની અંદર અમારી પાસે એવા વિડો પણ સામેથી કહે છે કે અમારે આ જરૂરિયાત અત્યારે નથી, અમે થોડું કઈક એવું કઈક કામ બતાવો કે જેથી કરીને અમે અમારા જીવનમાં આગળ આવી શકીએ. ત્યારે અમે લોકો એનું નામ, ડિટેલ્સ ને બાયોડેટા લઈ લઈએ છીએ, અને અમને એમ લાગે કે આ કંપનીમાં કે આ ઓફિસમાં આ બેનની જરૂરિયાત પૂરી થશે અથવા એને લાયક છે, તો એનો બાયોડેટા ત્યાં મોકલીએ, અમારો રેફરન્સ પડે, બધી જ જવાબદારી અમારી થાય એની સુરક્ષા સાથેની. ત્યારબાદ જે બહેનો ભણવા માંગતી હોય કે ભાઈ મારે થોડું ટીચિંગ કરવું છે, તો અમે લોકો એને અમુક સહાય આપીએ કે ભાઈ તમે આ જગ્યાએ ટીચિંગ કરો. કોલેજમાં અમુક રેફરન્સ પડતા હોય એ કોલેજમાં એ લોકોને ફ્રી શિક્ષણ આપે છે કે ભાઈ જેનાથી એનો જીવન નિર્વાહ ચાલી શકે. ત્યારબાદ જે યુવાન હોય વિધવા થયા હોય એ બહેનો માટે ખાસ અમે લોકો એક અલગ પ્રોજેક્ટ કરી રહ્યા છે કે ભાઈ એ બેન આત્મનિર્ભર બને, તો અમે લોકો એને ગૃહ ઉદ્યોગ ટ્રાન્સફર કરીએ કે ભાઈ એમને શું બનાવતા આવડે છે, કે ભાઈ હું ઘરની બહાર નહીં નીકળી શકું પણ ઘરેથી બેસીને કામ કરીશ, તો અમે એ લોકોને સીવણ, બ્યુટી પાર્લર, ખોરાક એટલે કે જે ખાખરા પાપડ કે જે ગૃહ ઉદ્યોગ ઘરે બેઠા થઈ શકે અને પોતાનું જીવન, તો એવા પણ અમે એ લોકોને અપડેટ કરાવીએ છીએ કે ભાઈ આ જગ્યાએ છે, આ જગ્યાએ તમે આટલું શીખી લો, તમે તમારા ઘરેથી તમે ડન કરી શકશો.
1: એવી રીતે રાજેશભાઈ, શું આપને લાગે છે કે જો ભણેલી મહિલા છે એ સમાજમાં કોઈ ફરક લાવી શકે?
0: જરૂર, બાળકોને ભણાવો, ખાસ કરીને દીકરીને, એ અમુક લેવલ સુધી પહોંચે, એના પગ ઉપર આત્મનિર્ભર થાય, ત્યારે તમે એના લગ્ન કરાવો. લગ્ન બાદ એ પોતાની રીતે પગભર થઈ અને કોઈ જગ્યાએ જોબ કરે, પોતાની રીતે કંપનીમાં આગળ કામ કરે અથવા ઘરેથી કોઈ પણ કામ કરે કે જેનાથી એને કોઈ પણ બેનિફિટ થાય. એવી જે મહિલા હોય એ ગમે તે ક્ષણે પોતાના પગ ભર જ રહેશે, કોઈ દિવસ બીજા ઉપર નિર્ભર નહીં થાય. એના માટે એજ્યુકેશન જરૂરી છે. આજના યુગમાં હું દરેકે દરેક માતા પિતાને એક મારા તરફથી સલાહ આપીશ કે પોતાની બાળકીને એવી તૈયાર કરે, એનું લગ્ન થાય ત્યારે પણ પોતાના પતિને કહી શકે હું આત્મનિર્ભર છું, એના પતિ ઉપર ડિપેન્ડન્ટ ના રહે. જ્યારે એને ત્યાં પુત્ર થાય અને પુત્રના લગ્ન થાય ત્યારે પુત્રને પણ કહી શકે કે ભાઈ હું ડિપેન્ડન્ટ નથી, મારી પાસે આવકનો સ્ત્રોત છે, આત્મનિર્ભર છે.
1: રાજેશભાઈ, આપણા સમાજમાં આપણે જોયું છે કે ફાઇનાન્સ કે નાણકીય બાબતો હોય છે એ હંમેશા પુરુષો જ જોતા હોય છે,
0: રાઈટ?
1: તો આપનું શું માનવું છે?
0: સમાજ લેવલે જોતા પુરુષ પ્રધાન દેશ છે, પણ આજે મહિલાઓ પણ આગળ આવે છે, એની પોતાની પણ ઇન્કમ હોય છે. મહિલાએ પોતાની જાણકારી માટે કોઈ યોગ્ય એજન્ટ હોય કે ભાઈ બેન્કિંગ ક્ષેત્રે કે ભાઈ પોતાનું કામ કઈ રીતે થાય છે, પોતે કમાયેલા પૈસા ક્યાં રોકવા કે જેથી કરીને એ પોતે આગળ એ નાણાં યોગ્ય રીતે પ્રાપ્ત કરી શકે, એની આવક વૃદ્ધિમાં થાય, એવી એક સલાહ લેવી જોઈએ કે પોતાનો એક ફાઇનાન્સર જે હોય કે ભાઈ આ ફાઇનાન્સ કંપની છે કે એમાં આ પૈસા તમે રોકો તો તમને બેનિફિટ, પતિ ઉપર

0: નિર્ભર ન રહી શકાય. કેમ કે આજે પતિ છે, કાલે સવારે કોઈ જોયું નથી. આપણે કહીએ છીએ ને ભાઈ, ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું. આજે તમારી પાસે બધું જ હોય અને એક પળમાં કશું જ ના હોય, ત્યારે તમે પોતે જે રકમ, જે તમે કમાયેલા પૈસા છે એ પતિએ ક્યાં મૂકેલા છે તમને પણ ખબર નથી. એક ક્ષણે તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ બેંકમાં એક વખત તમે જતા શીખો, ચેક ભરતા શીખો, ચેકમાંથી પૈસા ઉપાડતા શીખો, એટીએમ કાર્ડ કઈ રીતે યુઝ થાય, પિન નંબર કોને કઈ રીતે અપાય. આજે પિન નંબર ઓટીપી છે બહુ જ કિંમતી છે. અમુક મહિલાઓનો પોતાનો મોબાઈલ તો હોય છે પણ ઓટીપી શું વસ્તુ છે એ ખ્યાલ નથી. એક ઓટીપી થી આખું એનું ખાતું ખાલી થઈ જાય છે અને પછી એની પરિસ્થિતિ જોવા લાયક ના હોય. એટલે એને એ પણ સમજણ હોવી જોઈએ કે ભાઈ એક ઓટીપી કોને આપી શકાય ને કોને ન આપી શકાય. ફોન તો ગમે ત્યાંથી ગમે તે આવવાના છે પણ પોતે કઈ રીતે જવાબ આપે છે, જો એ વસ્તુનું એને નોલેજ હશે તો એ પોતે ફ્રોડ થતું એ રોકી શકશે.
1: તો રાજેશભાઈ, અંતમાં એક સશક્ત મહિલા અને સશક્ત વિધવા, સશક્ત વિધવા માટે આપની શું અપેક્ષાઓ છે?
0: સશક્ત વિધવા એ ત્યારે જ બની શકે જ્યારે સમાજ એની સાથે રહે, એને એક સન્માન આપે, એને એક પ્લેટફોર્મ આપે કે બેન અમે પણ તમારી સાથે જ છે. અને એ જે પ્લેટફોર્મ જે તૈયાર થાય ને, અને એ વ્યક્તિ જ્યારે પોતાના પગભર થઈ અને બીજા 50 વિધવા બહેનોને પોતાની રીતે આત્મનિર્ભર કરાવે ને, ત્યારે એ સમાજ આગળ વધી શકે. આજે તમે જોઈ રહ્યા છો કે અમુક જગ્યાએ અમુક લેવલે એ બહેનો છે અને પોતે એ પોતાની આવડત બતાવે છે, એ આખા સમાજની સામે જજુમીને આગળ વધી રહ્યા છે, ત્યારે સરકાર પણ એને ઘણું પ્લેટફોર્મ પૂરું પાડે છે. આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે ખરેખર એવા જે બહેનો હોય ને એને બિરદાવવા જોઈએ. એમને વર્ષમાં નાનો એવો એવોર્ડથી તમે સન્માનિત કરો કે એને પોતાનું સન્માન થયું છે, એવું નહીં પણ સમાજે એનું સન્માન કર્યું છે એવું એને થવું
1: જોઈએ. રાજેશભાઈ, આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ.
2: સંયર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા રાજેશભાઈ સોલંકી સાથેની ઉત્કર્ષ મરાઠીની વાતચીત. મિત્રો, આશા છે કે આ માહિતી જાણવા લાયક લાગી હશે અને જેમને પણ આ માહિતી ઉપયોગી થાય એમ લાગતું હોય એમના સુધી આ માહિતી ચોક્કસથી પહોંચાડજો.
3: તો શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવજો અને ફરી મળીએ ત્યાં સુધી લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને આપો અનુમતિ.
4: આવજો, ફરી મળીશું.
3: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી, સહ્યર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

રતિકુમાર વ્યાસને આપ સાંભળી રહ્યા હતા રચનાથી દુલ્લાખાગ્નિ. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: કે તેઓ ભારત અને મંગોલિયા વચ્ચેની ખાસ ભાગીદારીને વધુ આગળ વધારવા ફળદાયી ચર્ચાઓ માટે આતુર છે. આ દરમિયાન વિદેશમંત્રી મોંગોલિયન નેતૃત્વ સાથે મુલાકાત કરશે. તેઓ મોંગોલિયન વિદેશમંત્રી બટમુન્ક બટસેત્સેક સાથે વાતચીત કરશે. મુલાકાતના બીજા તબક્કામાં વિદેશમંત્રી બુધવાર અને ગુરૂવારે દક્ષિણ કોરિયા જશે. આ મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર વિદેશમંત્રી ચો હ્યુન સાથે ચર્ચા કરશે. તેઓ ગુરૂવારે જેજુમાં શાંતિ અને સમૃદ્ધિ માટે જેજુ ફોરમમાં મુખ્ય ભાષણ પણ આપશે. કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે સરકાર તમામ નાગરિકો માટે ન્યાયને વધુ સુલભ અને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. એક લેખમાં તેમણે જણાવ્યું, ન્યાયિક સંસ્થાઓ એક પુલ તરીકે સેવા આપે છે, જે દરેક હિસ્સેદારને ન્યાય અને સામૂહિક હિત માટે વિશ્વાસ, સંબંધ અને જોડાણની ભાવના વિકસાવવા સક્ષમ બનાવે છે. શ્રી મેઘવાલે કહ્યું, ટેલીલો અને ન્યાયબંધુ જેવી સેવાઓએ ન્યાયની સુલભતામાં સુધારો કર્યો છે. વિડીયો કોન્ફરન્સિંગ, વર્ચ્યુઅલ અદાલત અને અદાલતની કાર્યવાહીનું જીવંત પ્રસારણ ન્યાયતંત્રને જનતાની નજીક લાવ્યું છે. તેમણે કહ્યું કે એઆઈ આધારિત સાધનોનો ઉપયોગ કરીને અદાલતોના ચુકાદાઓ અને આદેશોનું 18 ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવી રહ્યું છે. સાંસદ શશી થરૂરની અધ્યક્ષતામાં વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ વ્યૂહાત્મક સરહદ સુરક્ષા અને વિદેશ નીતિના મુદ્દાઓની સમીક્ષા કરવા માટે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખની 4 દિવસની અભ્યાસ મુલાકાતે છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ સમિતિ આ મહિનાની 25મી તારીખ સુધી જમ્મુ, શ્રીનગર, કારગીલ અને લેહની મુલાકાત લેશે અને સરહદી વિસ્તારોમાં સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે. સમિતિ ભારતના દ્વિપક્ષીય સંબંધોમાં તાજેતરના વિકાસ, સિંધુ જળસંધિનું સસ્પેન્શન અને નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સરહદ પાર આતંકવાદના પડકારોની તપાસ કરી રહી છે. તે ભારત ચીન સંબંધો અને પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પરની પરિસ્થિતિ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સમિતિના સભ્યો વરિષ્ઠ નાગરિક અને લશ્કરી અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે, ઉપરાંત સરહદી વિસ્તારોમાં સ્થાનિકો સાથે વાતચીત કરી રહ્યા છે. અગાઉ વિદેશ મંત્રાલય અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ નવી દિલ્હીમાં સમિતિને ચીન ભારત સંબંધો અને પાકિસ્તાન પર ભારતના વલણ વિશે માહિતગાર કરી હતી. ભારત આજથી નવી દિલ્હીમાં 2 દિવસીય બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બેઠકનું આયોજન કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠક દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને પ્રતિનિધિમંડળના વડાઓ આજે વિશ્વ સામે બિનપરંપરાગત સુરક્ષા પડકારો વિષય પર વિચારોનું આદાન પ્રદાન કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: इस दौरान साइबर सुरक्षा, डिजिटल खतरों, आर्टिफिशियल इंटेलिजेंस से जुड़े जोखिमों तथा अन्य गैर पारंपरिक सुरक्षा चुनौतियों पर चर्चा होगी. प्रतिनिधि आतंकवाद रोधी सहयोग और सूचना एवं संचार प्रौद्योगिकी के सुरक्षित उपयोग से जुड़े मुद्दों की भी समीक्षा करेंगे. बैठक में भारत, ब्राजील, चीन, रूस, दक्षिण अफ्रीका सहित ब्रिक्स के 11 सदस्य देशों के सुरक्षा प्रमुख भाग लेंगे. चीन के विदेश मंत्री वांग यी भी इसमें शामिल होंगे. ये चौथी बार है जब भारत ब्रिक्स की अध्यक्षता कर रहा है. इस वर्ष भारत की अध्यक्षता का विषय है लचीलापन, नवाचार, सहयोग और सतत विकास का निर्माण. समाचार कक्ष से मैं मृगनैनी पांडे.
0: કતારના મુખ્ય કુદરતી ગેસ નિકાસ માળખામાં વિસ્ફોટ થયો હતો, જેમાં 54 લોકો ઘાયલ થયા હતા, જ્યારે 18 અન્ય ગુમ થયા હતા. સત્તાવાર અહેવાલ અનુસાર વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા કેન્દ્રોમાંના એક રાસ લાફાન ઔદ્યોગિક વિસ્તારમાં ગઈકાલે રાત્રે વિસ્ફોટ થયો હતો. આ ઘટનાના કારણે બરઝાન ગેસ સપ્લાય સુવિધામાં મોટી આગ લાગી હતી, જેના કારણે કટોકટી પ્રતિભાવ ટીમો સ્થળ પર દોડી ગઈ હતી. રાજ્ય ઉર્જા જાયન્ટ કતાર એનર્જીએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે વિસ્ફોટ થયો ત્યારે નિકાસ ટર્મિનલના ભાગોને ફરીથી શરૂ કરવા માટે કામગીરી ચાલી રહી હતી. કતારના ગૃહમંત્રાલયે જાનહાનીના આંકડાની પુષ્ટિ કરી છે. અધિકારીઓએ વિસ્ફોટના કારણની તપાસ શરૂ કરી છે, જ્યારે કટોકટી અને સુરક્ષા ટીમો સ્થળ પર શોધ અને બચાવ કામગીરી કરી રહી છે. વિસ્ફોટ અંગેના કારણોની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ગોવા પોલીસની ગુના શાખાએ મણિપુરમાં પ્રતિબંધિત સક્રિય બળવાખોર સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી PLAના સભ્યની ધરપકડ કરી છે. આરોપી લગભગ 2 દાયકાથી ફરાર હોવાનું મનાય છે. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ નોંગથોંગ બામ ઇંગો તરીકે થઈ છે. ધરપકડ બાદ ઇંગોને વધુ આગળની કાર્યવાહી માટે મણિપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રે જણાવ્યું કે આરોપી 16 જૂને ગોવા પહોંચ્યો હતો. તે મણિપુરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ 1967 હેઠળ નોંધાયેલા કેસમાં સંકળાયેલ છે. મણિપુર પોલીસે 5 જૂને ખંડણી સંબંધિત કેસમાં બે આતંકવાદીની ધરપકડ કર્યા બાદ

0: સફળતા મળી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ સલગામકર ગ્રુપ સાથે સંકળાયેલા ગોવા ગેરકાયદેસર આયર્ન ઓર ખાણકામ કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આશરે 1023 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. ઈડી અનુસાર જપ્ત કરાયેલી મિલકતો સ્વર્ગસ્થ અનિલ વાસુદેવ સલગામકરની મિલકત તેમજ સલગામકર માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, શાંતિલાલ ખુશાલદાસ એન્ડ બ્રધર્સ પ્રાઇવેટ લિમિટેડ, એસ કાંતિલાલ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ, સલિથો ઓર્સ પ્રાઇવેટ લિમિટેડ, વર્ટેક્સ ન્યૂટન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ અને સુવર્ણરેખા પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ સહિત અનેક સંલગ્ન કંપનીઓના નામે નોંધાયેલી છે. ઈડીએ ગોવા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે તેની તપાસ શરૂ કરી હતી. સ્વિટ્ઝર્લેન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો પૂર્ણ થયા બાદ આજે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 3% સુધીનો મોટો ઘટાડો થયો હતો. ભાવ ઘટાડાને કારણે પુરવઠો ખોરવાની ચિંતા ઉઘડતા અને ઈરાની તેલ નિકાસમાં વધારો થવાની આશા વધી હતી. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 2% વધુ ઘટીને લગભગ $79 પ્રતિ બેરલ થયું હતું, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ $75 પ્રતિ બેરલની નજીક ટ્રેડ થયું હતું, જે 3% ઘટાડો દર્શાવે છે. યુએસ અને ઈરાની અધિકારીઓએ યુદ્ધવિરામને લંબાવવા અને પ્રદેશમાં તણાવ ઘટાડવાના હેતુથી વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કર્યાના અહેવાલ બાદ ક્રૂડ ઓઇલના ભાવ ગગડ્યા હતા. પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના જલદાબારીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 6 થઈ ગયો છે, જેમાં 2 વધુ ઘાયલોના મોત થયા છે. મૃતકોમાં 2 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે. જલપાઈગુડી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 25 ઘાયલ મુસાફરોની સારવાર ચાલી રહી છે. 1.25 લાખ રૂપિયાનું જેના પર ઇનામ જાહેર કરાયું હતું તેવા કુખ્યાત ગુનેગાર લાલનસિંહનું ગઈકાલે રાત્રે સહારનપુરમાં ઉત્તરપ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એસટીએફ એન્કાઉન્ટર કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે સરસ્વા નાકુર રોડ પર ગોળીબાર થયો હતો. બિહારના સમસ્તીપુર જિલ્લાનો રહેવાસી લાલનસિંહ અનેક ગંભીર ગુનાહિત કેસોમાં વોન્ટેડ હતો, જેમાં વારાણસીમાં સબ ઇન્સ્પેક્ટરને ગોળી મારીને તેમની સર્વિસ પિસ્તોલ લૂંટવાનો અને ચંદૌલી જિલ્લામાં ફાયરિંગ અને લૂંટના કેસનો સમાવેશ થાય છે. ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે આજે સવારે વાનકુવરમાં ન્યૂઝીલેન્ડ સામે 3-1 પોતાનો પ્રથમ વર્લ્ડ કપ વિજય નોંધાવ્યો. લિવરપુલના સ્ટાર મોહમ્મદ સલાહે ટુર્નામેન્ટનો પોતાનો પહેલો ગોલ કર્યો. આ જીત સાથે ઇજિપ્તે ગ્રુપ જીમાં પ્રથમ સ્થાન મેળવ્યું. આ અગાઉ ફ્લોરિડામાં રમાયેલી ગ્રુપ એચમાં કેપવર્ડે અને ઉરુગ્વે વચ્ચેની મેચ 2-2 ડ્રોમાં પરિણમી હતી. ગઈકાલે રાત્રે કેલિફોર્નિયામાં ગ્રુપ જી મેચમાં ઇરાન અને બેલ્જિયમ વચ્ચેની મેચ 1 ગોલ વિના ડ્રો રહી હતી. આ પહેલા એટલાન્ટામાં ગ્રુપ એચ મેચમાં સાઉદી અરેબિયા સામે 4-0 વિજય મેળવીને સ્પેને આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન બુક કર્યું હતું. સ્પેનના હવે 2 મેચમાં 4 છે, જ્યારે સાઉદી અરેબિયા 1 પર છે. ઝારખંડમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગમાં વીજળી પડવાથી લગભગ 8 લોકોના મોત અને 1 ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. રામગઢ, ગિરિડીહ, ખૂંટી, દેવઘર, ધનબાદ અને સાહિબગંજ જિલ્લામાં વીજળી પડવાની ઘટના બની હતી. મૃતકોમાં 1 સીપીઆઈ નેતા, 1 વોર્ડસભ્ય, 1 ખેડૂત અને 1 અન્ય રહેવાસીનો સમાવેશ થાય છે. ઘાયલોની વિવિધ જિલ્લાઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે 2 દિવસની સત્તાવાર મુલાકાતે મંગોલિયા પહોંચ્યા. સાંસદ શશી થરૂરની અધ્યક્ષતામાં વિદેશ બાબતોના સંસદીય સ્થાયી સમિતિ જમ્મુ કાશ્મીર અને લદ્દાખની 4 દિવસની મુલાકાતે. ભારત આજથી નવી દિલ્હીમાં 2 દિવસીય બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બેઠકનું આયોજન કરશે. કતારના મુખ્ય કુદરતી ગેસ નિકાસ માળખામાં વિસ્ફોટ થતાં 54 લોકો ઘાયલ, જ્યારે 18 અન્ય ગુમ. અમેરિકા ઈરાની અધિકારીઓ વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડમાં વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ક્રૂડ ઓઇલના ભાવ ગગડ્યા અને ફિફા વર્લ્ડ કપમાં ઇજિપ્તે ન્યૂઝીલેન્ડ સામે 3-1 સાથે પોતાનો પ્રથમ વિજય મેળવ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી કઈ અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હે.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. વડોદરા જિલ્લાના 30 ગામોમાંથી પસાર થતો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર માલ પરિવહન ક્ષેત્રે એક અભૂતપૂર્વ સીમાચિહ્ન સાબિત થઈ રહ્યો છે. વરણામાં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ઉચ્ચ અધિકારીઓએ આપેલી માહિતીના આધારે જૂના ટ્રેક પર ગુડ્સ ટ્રેનની સરેરાશ ઝડપ માત્ર 25-26 કિલોમીટર પ્રતિ કલાક રહેતી હતી, તે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના કારણે હવે 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે. આ ઝડપને 100 કિલોમીટર પ્રતિ કલાક સુધી લઈ જવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. માલગાડી સમર્પિત ટ્રેક અને ટ્રક ઓન ટ્રેન સેવાને કારણે મહેસાણાની દૂધસાગર ડેરીથી દિલ્હી સુધીના પરિવહન સમયમાં અંદાજે 60% ઘટાડો થયો છે. અગાઉ દૂધના ટેન્કરોને દિલ્હી પહોંચતા 17 કલાકનો સમય લાગતો હતો, જે હવે માત્ર 7 કલાકમાં પહોંચી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના 29 તાલુકામાં આજે વરસાદનો અહેવાલ છે, જેમાં સુરતના ઉમરપાડા જિલ્લામાં આજે 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે નર્મદા જિલ્લાના સાગબારમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. નવસારીના ગણદેવીમાં વરસાદ થતાં લોકોમાં આનંદની લહેર જોવા મળી છે. સમગ્ર ડાંગ જિલ્લામાં આજે સવારથી વાદળછાયા વાતાવરણની સાથે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા. મુખ્ય મથક આહવા, બોરખેત, બોરખલ, પીપલામાળ, વઘઈ અને તેના આજુબાજુના વિસ્તારોમાં વરસાદ થવાના કારણે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. વલસાડ તાલુકામાં આજે 1 ઇંચ વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં આજે ભારે વરસાદની આગાહી છે. દરમિયાન આજે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ આજે ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં આગામી 1 વર્ષ સુધી પીવાના

0: પાણીનો પૂરતો જથ્થો હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે, જેના પગલે પીવાના પાણીને લઈ દક્ષિણ ગુજરાતવાસીઓ આગામી એક વર્ષ ચિંતામાંથી મુક્ત થયા છે. આ અંગે ઉકાઈ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર મયંક રાઠોડે વધુ માહિતી આપી.
1: દક્ષિણ ગુજરાતની જવાબદારી સમાયેલા ડેમ આજનું લેવલ 310.80 ફૂટ તથા તેનો લાઈવ જથ્થો 2023.97 એમસીએમ છે તથા ઉકાઈ ડેમનું આજનું રૂલ લેવલ 321 ફૂટ છે. એક વર્ષ માટે ઉકાઈ ડેમમાં હાલની સ્થિતિએ એક વર્ષ માટે પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને ગત 5 વર્ષની વાત કરીએ તો ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો હતો અને આ વર્ષે પણ સંપૂર્ણ ભરાઈ જાય એવી આશા છે.
0: કચ્છ જિલ્લાના 9 તાલુકાઓમાં કુલ 30 દબાણો દૂર કરીને 22,485 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત 1,67,00,000 રૂપિયા જેટલી થાય છે. દૂર કરાયેલા કુલ દબાણોમાં 11 ધાર્મિક, 17 વાણિજ્યિક તથા 2 રહેણાંક પ્રકારના દબાણોનો સમાવેશ થાય છે. તાલુકાવાર કામગીરીમાં ભુજ તાલુકામાં સૌથી વધુ 15, નખત્રાણા તાલુકામાં 3, ગાંધીધામ તાલુકામાં 2 તેમજ લખપત, મુંદ્રા, માંડવી, ભચાઉ અને રાપર તાલુકામાં 1-1 દબાણ દૂર કરવામાં આવ્યું છે. અબડાસા તાલુકામાં કુલ 5 દબાણો દૂર કરીને નોંધપાત્ર જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાની કિશોરીઓમાં અળગ આત્મવિશ્વાસ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને નેતૃત્વના ગુણો ખીલે તેવા આશય સાથે સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ નવતર અભિયાનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને આજે છોટાઉદેપુર નગરની SF હાઈસ્કૂલ શાળાની મુલાકાત લઈ બાળાઓ સાથે સંવાદ સાધીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
2: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સશક્ત દીકરી એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે કલેક્ટર દર સોમવારે એક સ્કૂલમાં જઈને દીકરીઓ સાથે વાત કરશે. આજે વાતો છે એમાં ઓલમોસ્ટ બધા ટોપિક્સ ઇન્ક્લુડ કર્યા છે. દાખલા તરીકે સેફ્ટી કેવી રીતે રાખવાનું છે, આપણે ફિટનેસ કેવી રીતે રાખી શકીએ, કોન્ફિડન્સ બિલ્ડિંગ શું છે, કાઉન્સેલિંગ એક્ટિવિટીઝ પણ ઇન્ક્લુડ કરી છે, જેનાથી જે આપણી દીકરીઓ છે એમાં સેલ્ફ કોન્ફિડન્સ વધશે, એમના જે સ્વપ્ન છે આ સ્વપ્નને સાકાર કરવા માટે આ લોકો પ્રયત્ન કરીને આપણા દેશ માટે કંઈ કરશે.
0: ડાંગ જિલ્લાના કૃષિ મહાવિદ્યાલયની વિદ્યાર્થીની નિકિતાએ નવી દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના વિકસિત ભારત યુવા પાર્લામેન્ટ 2026 કાર્યક્રમમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે. કાર્યક્રમ દરમિયાન કુમારી નિકિતાએ નારી શક્તિવંદન અધિનિયમ, મહિલા આરક્ષણ બિલ વિષય પર પોતાના વિચારો અસરકારક રીતે રજૂ કર્યા હતા. લોકશાહી મૂલ્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા, માહિતીસભર સંવાદની ક્ષમતા તથા રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેનો સકારાત્મક અભિગમ અત્યંત પ્રશંસનીય રહ્યો હતો. આ કાર્યક્રમમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી પસંદગી પામેલા યુવા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABEDને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે સુરેશ ત્રિવેદી. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભાવનગર જિલ્લા કક્ષાની ઉજવણી સિહોર નંદ ફાર્મ ખાતે કરવામાં આવી હતી, જેમાં 50થી વધુ સગર્ભા માતાઓએ સાથે મળીને યોગાસન કર્યા હતા. તેમજ આ પ્રોગ્રામને લીડ કરવા માટે આંતરરાષ્ટ્રીય યોગ ખેલાડી 60 કરતાં વધુ સુવર્ણચંદ્રક મેળવેલ હેતસ્વી કાર્તિક સોમાણી ઉપસ્થિત હતા. તેમનું કહેવું હતું કે દર વર્ષે સામાન્ય લોકો તો આ દિવસને ઉજવતા જ હોય છે, પરંતુ ભાવનગર નહીં પણ ગુજરાત આખામાં પહેલી વખત એવું બનશે કે એટલી મોટી સંખ્યામાં સગર્ભા મહિલા હાજર રહીને તેજસ્વી તેમજ દિવ્ય બાળકની પ્રાપ્તિ માટે ભારતની સંસ્કૃતિ યોગ અને ધ્યાનને અપનાવીને યોગાસન કર્યા હતા. ભાવનગર જિલ્લાના ઐતિહાસિક અને આઇકોનિક સ્થળ હાથવ બંગલા ખાતે મંગલવારથી લોકશાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. સ્વસ્થ જીવન માટે યોગ થીમ હેઠળ વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં નિયમિત યોગાભ્યાસ પ્રત્યે જાગૃતિ અને પ્રેરણા જોવા મળી હતી. ભાવનગર શહેરમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત નજીક હોવા છતાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. જૂન મહિનાના પ્રથમ દિવસોમાં બપોરનું મહત્તમ સરેરાશ તાપમાન 40.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાતા ગત વર્ષની સરખામણીએ 2.9 ડિગ્રીનો વધારો નોંધાયો છે. હવામાનના આંકડાઓ દર્શાવે છે કે છેલ્લા પખવાડિયા

માં શહેરનું મહત્તમ તાપમાન સતત 41 ડિગ્રી સેન્ટીગ્રેડથી ઉપર રહ્યું છે. સામાન્ય રીતે જૂનના બીજા સપ્તાહમાં વાદળછાયું વાતાવરણ અને ચોમાસા પૂર્વેની હલચલને કારણે ગરમીમાં આંશિક રાહત જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ તેનાથી વિપરીત રહી છે. પરિણામે દિવસ દરમિયાન તીવ્ર તાપ અને સાંજ સુધી ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. આ સ્થિતિમાં વૃદ્ધો, બાળકો અને ખુલ્લામાં કામ કરતા લોકો માટે ખાસ સાવચેતી જરૂરી બની છે. વિશેષજ્ઞોના મતે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને ઊંચા તાપમાનનું સંયોજન અસહ્ય બફારાનું મુખ્ય કારણ બને છે. આગામી દિવસોમાં ચોમાસાની ગતિવિધિઓ સક્રિય બનશે ત્યારે જ ગરમીમાંથી નોંધપાત્ર રાહત મળવાની શક્યતા છે. દિવ્યાંગ વ્યક્તિઓના પુનઃસ્થાપન ક્ષેત્રે ભાવનગર અને બોટાદ જિલ્લાને સમગ્ર દેશમાં એક આદર્શ મોડેલ તરીકે સ્થાપિત કરવા માટે એક અભિજીત અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે. શ્રી કૃષ્ણકુમાર સિંહજી ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 દરમિયાન બંને જિલ્લાની 1600થી વધુ શાળાઓ અને કોલેજમાં સંવેદના પર્વની ઉજવણી કરવામાં આવશે. વર્ષ 2019થી શરૂ થયેલા સંવેદના સોસાયટીમાં અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે ખાસ આયોજન કરાયું છે. દિવ્યાંગોના ગાંધીજી તરીકે ઓળખાતા અને 1992થી સેવા આપતા સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણી 60મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમની પષ્ટિપૂર્તિના આ પાવન અવસરે સામાન્ય વિદ્યાર્થીઓમાં દિવ્યાંગતા પ્રત્યે સંવેદના અને જાગૃતિ કેળવાય તેવા ઉમદા હેતુથી 4 પ્રમુખ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે શાળાઓ કે કોલેજો હજુ સુધી સંવેદના સોસાયટીમાં જોડાઈ નથી તેઓ સંસ્થાની સત્તાવાર વેબસાઇટ ltsonani.com પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ભાવનગરમાં રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ 3060ની તાજેતરમાં યોજાયેલ પરિષદમાં શહેરની સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજની રોટરેકલ ક્લબ, જે સમગ્ર ડિસ્ટ્રીક્ટ 3060માં એકમાત્ર ગર્લ્સની ક્લબ હોવાનું ગૌરવ ધરાવે છે. આ ક્લબને સમગ્ર વર્ષ દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલ સમાજ ઉપયોગી કાર્યો અને પ્રવૃત્તિઓ માટે સમગ્ર રાજ્ય અને મહારાષ્ટ્રની કુલ મળીને 250થી વધારે ક્લબમાંથી બેસ્ટ ક્લબનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. સાથે સાથે સમગ્ર આ ક્લબના પ્રેસિડેન્ટ તરીકે કોલેજની વિદ્યાર્થીની માધવી ચૌહાણને બેસ્ટ પ્રેસિડેન્ટનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે, તથા સંસ્થાગત કામગીરી બેસ્ટ ક્લબનો એવોર્ડ પણ સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજને પ્રાપ્ત થયેલ છે, જ્યારે શ્રેષ્ઠ પ્રોજેક્ટ ક્લબ સર્વિસ કેટેગરીમાં વંડર વુમેનિયાનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે. તેમજ રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજને વર્ષ 2025-26 માટેના શ્રેષ્ઠ સામાજિક સેવારત સંસ્થાનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. વેડાવદર અભયારણ્યમાં એક વર્ષમાં 2767 પ્રવાસી વધ્યા, તેમજ અંદાજે 34 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ વેડાવદર કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્યની મુલાકાતે દર વર્ષે ભારત સહિત દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવતા હોય છે. ભાવનગર શહેરથી 42 કિલોમીટરના અંતરે ભાલ વિસ્તારમાં આવેલા વેડાવદર કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્યમાં વિવિધ વન્યજીવો વસવાટ કરી રહ્યા છે. કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્યમાં વર્ષ 2024-25માં કુલ 15,200 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આપ સાંભળી રહ્યા હતા ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા સુરેશ ત્રિવેદી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આ છે આકાશવાણીનો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. હરિહરનને સાંભળીએ. રચના છે સુરેશ દલાલની.

હતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

0: छाया गीत जारी रहेगा इस अंतराल के बाद।
1: अलिया सिकंदर तू अत्यारे दरिये जाय छे?
2: अरे ना भाई ना, मने खबर छे के मॉनसून ब्रेक दरमियान दरिये न जवाय अने माछीमारी न कराय, समझ्यो?
1: ए बराबर, मॉनसून ब्रेक दरमियान दरियो खेडवो ए गंभीर अने सजापात्र गुनो छे। અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: ये विविध भारती है राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन कार्यक्रम तराने नए पुराने आप सुनेंगे बस थोड़ी ही देर में।
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

ગુરુ વગર જ્ઞાન નથી અને ભક્તિ વગર મુક્તિ નથી. જ્યાં સુધી હૃદયમાં ભાવ ન હોય ત્યાં સુધી ભગવાન મળતા નથી. હવે સાંભળીએ કામરાજભાઈ જોગલના સ્વરમાં જ રવિરામની આ રચના.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
3: કામરાજભાઈ જોગેલના સ્વરમાં હવે પછીની આ છે પ્રાચીન રચના.

મિત્રો, અત્યારે સાંજના 6:15 થઈ છે. હવે માહિતી આપીએ આજે તેમજ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની.

સાંજે 6:30 મિનિટે યુવા દોસ્તોનો કાર્યક્રમ યુવાણી, જેમાં આજે છે અમદાવાદ કેન્દ્રનું પ્રદાન, અને 7:22 મિનિટે ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં છે વડોદરા કેન્દ્રનું પ્રદાન. બંને કાર્યક્રમનું પ્રસારણ થશે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. રાત્રિના 8 વાગે ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સારે ગામા. 9:15 મિનિટે કાર્યક્રમ સ્પોટલાઇટ, જે દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. વિવિધ ભારતી કાર્યક્રમોમાં રાત્રિના 9:30 મિનિટે આજ કે ફનકાર, 10 વાગે છાયા ગીત અને 10:30 મિનિટે ઢલતી જાય રાત. આ હતી માહિતી અમારા આજે પ્રસારિત થનારા હવે પછીના કાર્યક્રમોની.

હવે માહિતી આપીએ આવતીકાલના કાર્યક્રમોની. આવતીકાલે તારીખ 23 જૂન 2024 મંગળવાર સવારે 6:10 ભક્તિ સંગીતની અર્ચના, 6:35 વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન, 6:45 કૃષિ માહિતી જેમાં વિષય છે વરસાદની અનિયમિતતામાં પાક આયોજન, ભાગ છે પહેલો, રજૂઆત કાનન છાયા. 7:20 ફિલ્મી ભક્તિ સંગીત, 7:30 પુષ્પા છાયાના સ્વરમાં હવેલી સંગીત સાંભળશો. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટ જેમાં વિષય છે નૈઋત્યનું ચોમાસુ, પ્રસ્તુતિ પ્રેરણા બુચ. 8:30 ભજનનો કાર્યક્રમ નિરખને ગગનમાં જેમાં આવતીકાલે સાંભળીશું ગોપાલ સોઢાના સ્વરમાં ભજનો. 8:50 ગુજરાતી વાર્તાલાપમાં ગ્રામ્ય બાળકોમાં સાહિત્ય રૂચિ તે અંગે શ્રી આનંદ ઠાકરનો વાર્તાલાપ.

સવારે 9:15 મિનિટે ફિલ્મ ગીતોનો કાર્યક્રમ મનોરંજન. આવતીકાલે છે અભિનેતા રાજ બબ્બરનો જન્મદિવસ, માટે તેમના અભિનીત ફિલ્મોના ફિલ્મી ગીતો સાંભળીશું. સવારે 10:30 મિનિટે કાર્યક્રમ વય વંદના, જેમાં મનહરભાઈ રવૈયા સાથેની મુલાકાત રજૂ થશે. જ્ઞાન વૃદ્ધ વડીલો તે અંતર્ગત નિર્માણ સહાય દીપ્તિ વંકાણી. સવારે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીના કાર્યક્રમનું પ્રસારણ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી, જે અંતર્ગત 12 વાગે ગુજરાતી ગીતો, 12:30 મિનિટે સહિયર, આવતીકાલે છે ભુજ કેન્દ્રનું પ્રદાન, 1:10 મિનિટે સુગમ સંગીત, જય ભારતી 1:30 મિનિટે અને 2:40 મિનિટે ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. સાંજે 5:10 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત, 6 વાગે સુગમ સંગીતમાં સાંભળીશું આદિલ મીરનો સ્વર, 6:30 મિનિટે યુવાણી, જેમાં આવતીકાલે છે ભુજ કેન્દ્રનું પ્રદાન, અને 7:22 મિનિટે ગામનો ચોરો, જેમાં છે વડોદરા કેન્દ્રનું પ્રદાન. બંને કાર્યક્રમનું પ્રસારણ થશે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. 8 વાગે સારેગામા, 9:15 મિનિટે સમાચાર દર્પણ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. વિવિધ ભારતીય કાર્યક્રમોમાં રાત્રિના 9:30 મિનિટે આજ કે ફનકાર, 10 વાગે છાંય.

0: અને બસ હવે થોડી જ ક્ષણોમાં સંસ્કૃતમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ પ્રવાચકઃ પુનીત ત્રિપાઠી. આદૌ મુખ્ય વાર્તાઃ. પશ્ચિમબંગે ભાજપા નેતૃત્વે સર્વકારેણ પ્રથમં પૂર્ણ અર્થસંકલ્પનાપત્રમ ઉપસ્થાપિતમ, યસ્મિન સામાજિક કલ્યાણમ, આધારભૂત સંરચના વિકાસમ, આજીવિકા સૃજનમ સમેત્ય અનેકાઃ મહિલા કેન્દ્રિત યોજનાઃ સંતિ ઘોષિતાઃ. સુરક્ષા સમાહવાનાનામ વિષયે ચર્ચયિતુમ નવદિલ્લ્યામ અદ્ય બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા પરામર્શદાતૃણામ સંમેલનમ સમારબ્ધમ. આર્થિક સંબંધાન ઇતોપિ સુદૃઢીકર્તું વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સ્વકીયેન સમકક્ષેન સહ ચર્ચાર્થં મંગોલિયા દેશં સંપ્રાપ્તવાન. ભારતીય ઋતુવિજ્ઞાન વિભાગેન અદ્ય અસમ મેઘાલય રાજ્યયોઃ કૃતે અતિવૃષ્ટેઃ પૂર્વાનુમાનં પ્રકટિતમ્. અપિ ચ અસ્ય વર્ષસ્ય ફીફા વિશ્વકપ ક્રીડાયાં અર્જેન્ટિના દલમ અદ્ય રાત્રૌ અમેરિકા દેશસ્ય આર્લિંગ્ટન નગરે ગ્રુપ જે ક્રીડાયાં ઓસ્ટ્રિયા દલમ સમ્મુખી કરિષ્યતિ. અથ વાર્તાઃ વિસ્તરેણ. ભાજપા નેતૃત્વે પશ્ચિમબંગ પ્રશાસનેન અદ્ય પ્રવર્તમાન વિત્તીય વર્ષસ્ય કૃતે સ્વીયં પ્રથમં પૂર્ણ અર્થસંકલ્પનાપત્રં પ્રસ્તુતમ્. અસ્મિન પત્રે સામાજિક કલ્યાણમ, આધારભૂત સંરચના વિકાસમ, વૃત્તિ સૃજનમ ચ મહિલા કેન્દ્રિત યોજનાઃ વિશેષરૂપેણ પ્રાધાન્યં પ્રાપ્તાઃ સંતિ. બંગાળસ્ય વિત્તમંત્રી સ્વપન દાસગુપ્તા સપ્તુત્તર ષટ્સહસ્ર કોટિ રૂપ્યકાણામ અર્થસંકલ્પના પત્રમ ઉપસ્થાપયન એતત વિકસિત બંગાળ નિર્માણસ્ય માર્ગચિત્રમિતિ અવદત. તેન સ્પષ્ટીકૃતમ યત રાજ્યસ્ય ઉપરી વર્તમાનકાલીનમ ઋણમ અષ્ટલક્ષ કોટિ રૂપ્યતોપ્યધિકમ અસ્તિ. અતઃ વિત્તીય અનુશાસનમ અસ્માકમ અત્યંતમ મુખ્યા પ્રાથમિકતા અસ્તિ. અર્થસંકલ્પનાયાઃ પ્રમુખાસુ ઘોષણાસુ વિદ્યતે વૃત્ત્યાવસરાઃ. રાજ્ય રિક્ત એકલક્ષ સર્વકારીય પદેષુ નિયુક્તિમ કરિષ્યતે, યસ્મિન વિંશતિ સહસ્ર આરક્ષક પદાની તથા પંચાશત સહસ્ર શિક્ષક પદાની સંમિલિતાની સંતિ. એતેષુ રિક્તેષુ પદેષુ ત્રયસ્ત્રિંશત પ્રતિશતમ સ્થાનમ મહિલાભ્યઃ આરક્ષિતમ ભવિષ્યતિ, સહૈવ દશ પ્રતિશતમ અતિરિક્ત આરક્ષણમ અગ્નિવીરેભ્યઃ નિર્ધારિતમ કૃતમ. નવદિલ્લ્યાં બ્રિક્સ સંઘટનસ્ય રાષ્ટ્રીય સુરક્ષા પરામર્શદાતૃણામ દ્વિદિવસીયોપવેશનમ અદ્ય સમારબ્ધમ્. ભારતસ્ય રાષ્ટ્રીય સુરક્ષા પરામર્શદાતૃ અજીત ડોભાલસ્ય અધ્યક્ષતાયાં પ્રચલંત્યામ અસ્યામ ગોષ્ઠ્યામ અસ્ય સમૂહસ્ય એકાદશ સદસ્ય દેશાનામ સુરક્ષા પ્રમુખાઃ ભાગમ ભજંતિ. એતેષુ સદસ્ય દેશેષુ ભારત, બ્રાઝિલ, ચીન, મિશ્ર, ઇથિયોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન, રૂસ, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા તથા સંયુક્ત અરબ અમીરાત સંમિલિતા સંતિ. અવધેયમ યત ષડ્વિંશત્યુત્તર દ્વિસહસ્રતમે વર્ષે ભારતેન ચતુર્થં વારં બ્રિક્સ સંઘટનસ્ય અધ્યક્ષતા પ્રાપ્તા અસ્તિ, યસ્ય અંતર્ગતમ એવ એતત આયોજનમ સંભવતિ. અજીત ડોભાલ અદ્ય ઈરાન દેશસ્ય SNSC સંસ્થાયાઃ રક્ષા વિષયક ઉપસચિવેન ગદીર નિઝામીપુર ઇત્યનેન સહ દ્વિપક્ષીય મંત્રણાં કૃતવાન. વિદેશ મંત્રાલયસ્ય અનુસારમ ઉભયપક્ષતઃ પશ્ચિમેશિયા ક્ષેત્રસ્ય વર્તમાન સ્થિતેઃ સમીક્ષા, બ્રિક્સ મંચસ્ય અંતર્ગતમ સહયોગ વિષયે તથા ભારત ઈરાન દ્વિપક્ષીય સંબંધે ચર્ચા અભવત. અસ્મિન્નેવ ક્રમે શ્રી ડોભાલ ઇથિયોપિયા દેશસ્ય રાષ્ટ્રીય ગુપ્તચર એવં સુરક્ષા સેવા સંસ્થાનસ્ય વિશ્લેષણ કાર્યકારી નિદેશકેન મિલિયન લેમા તાદેશે

0: राज्य सरकार ने कहा कि वह तमिलनाडु के जन अधिकारों की रक्षा के लिए प्रतिबद्ध है। ब्रिक्स राष्ट्रीय सुरक्षा सलाहकारों की 16वीं बैठक से इतर राष्ट्रीय सुरक्षा सलाहकार अजीत डोभाल ने आज नई दिल्ली में ईरान की सर्वोच्च राष्ट्रीय सुरक्षा परिषद SNSC के रक्षा मामलों के उप सचिव गादिर निजामी पुर से मुलाकात की। विदेश मंत्रालय ने बताया कि दोनों पक्षों ने पश्चिम एशिया की मौजूदा स्थिति की समीक्षा की। इसके साथ ही यह समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी नुआ राजकोट केंद्र छे।
2: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ। લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ। મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ।
3: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાત,
4: સહિયર એટલે તમારા અને અમારા સંગાતનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ।
5: સુન સખી મેરી પ્યારી સખી,
3: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો। મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
4: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
3: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ।
4: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
3: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ। ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahir@gmail.com।
4: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હ
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલ સભા.
5: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.
6: મિત્રો, થોડી જ ક્ષણોમાં પ્રાદેશિક સમાચાર અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: ત્રણ મહિનામાં પૈસા ડબલ, વાહ!
1: ફાસ્ટ અને હાઈ રિટર્ન્સ પણ.
0: શું સ્કીમ છે? કાલે તો નહોતું અહીંયા
2: અને કાલે હશે પણ નહીં.
3: તે ક્યારે 5 ઓવરમાં ડબલ સેન્ચુરી મારી છે?
0: આવી સ્કીમના પ્રલોભનમાં આવી જઈને આપણે છેતરાઈ શકીએ છીએ.
3: અને આરબીઆઈ કહે છે, તમારા પૈસા સુરક્ષિત રાખો અને સમજદારી પૂર્વક રોકાણ કરો. જો વધુ રિટર્ન્સની પાછળ ભાગ્યા તો રિસ્ક પણ વધુ ઉઠાવવું પડશે.
2: અને ફાસ્ટ રિટર્ન્સથી સાવધ રહો
3: અને ફાસ્ટ બોલિંગથી પણ. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પૂર્વ અગ્નિવીરોને હવે રાજ્ય સરકારની વિવિધ ભરતીમાં 20% અનામત મળશે. રાજ્યભરમાં આવતીકાલથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. ક્યુઆર કોડ પેમેન્ટ પ્રણાલી દ્વારા છેલ્લા એક વર્ષમાં એસટી નિગમની બસોમાં 1 કરોડથી વધુ વ્યવહાર નોંધાયા. રાજ્યના 38 તાલુકામાં આજે ચોમાસા પહેલા મેઘમહેર. સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ વરસાદ. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ચાઇનીઝ તાઇપેઈ વચ્ચે મુકાબલો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પૂર્વ અગ્નિવીરો માટે અનેક મહત્વના નિર્ણય લીધા છે, જેમાં અનામત, વયમર્યાદામાં છૂટછાટ સહિતના હિતકારી નિર્ણય સામેલ છે. સાંભળીએ એક અહેવાલ.
5: પૂર્વ અગ્નિવીરોને હવે રાજ્ય સરકારની વિવિધ સીધી ભરતીમાં 20% અનામત મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ અગ્નિવીરો માટે કરેલા આ મહત્વના નિર્ણય મુજબ શારીરિક કસોટી માટે મુક્તિ તેમજ નિયત ઉપલી વયમર્યાદામાં 3 વર્ષ સુધીની છૂટ અપાશે. ઉપરાંત અગ્નિવીર યોજનાની પ્રથમ બેચના સભ્યોને વયમર્યાદામાં 5 વર્ષ સુધીની છૂટછાટ આપવાના પણ નિર્દેશો મુખ્યમંત્રીએ આપ્યા. આ નિર્ણયનો લાભ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRPના પ્લાટૂન કમાન્ડર તથા પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે મળવાપાત્ર થશે. આ ઉપરાંત જેલ વિભાગ હસ્તકની જેલર ગ્રુપ 2 અને જેલ સિપાઈ તથા વનરક્ષક તેમજ વનપાલ સંવર્ગોની સીધી ભરતીમાં પણ પૂર્વ અગ્નિવીરોને આ લાભ અપાશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
4: રાજ્યભરમાં આવતીકાલથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા જિલ્લાના વડનગરની BN હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. સાંભળીએ એક અહેવાલ.
6: મુખ્યમંત્રી વડનગર ખાતે આંગણવાડીમાં 2 બુલકાઓ સહિત બાલવાટિકાથી ધોરણ 11 સુધીના 389 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવશે. 3 દિવસીય પ્રવેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં 38,400 શાળાઓમાં 28,58 જેટલા બાળકોને પ્રવેશ અપાશે. શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીઓ અને ગ્રામજનોની સહભાગીતાથી આ પ્રવેશોત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના મંત્રીઓ, સંધિ અધિકારીઓ સહિત 465 જેટલા મહાનુભાવો શાળાએ જઈ બાળકોને પ્રવેશ અપાવવાના આ સેવાયજ્ઞમાં જોડાશે. હેમાંગીની સોનારા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
4: વિશ્વ એથ્લેટિક્સ પ્રતિનિધિમંડળે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી રાજ્યમાં પ્રસ્તાવિત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ 2031 માટેના રમતગમત માળખાના અભ્યાસ અને નિરીક્ષણ માટે બીડ ઇવોલ્યુશન પેનલના અધ્યક્ષ એન્ટી ફિલ્હાકોસ્કીના નેતૃત્વમાં આ પ્રતિનિધિમંડળ રાજ્યની 2 દિવસની મુલાકાતે છે. ત્યારે પ્રતિનિધિમંડળના સભ્યો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રમતગમત માળખાની નિરીક્ષણથી પ્રતિનિધિમંડળને રાજ્યની સજ્જતા અને રમત સંસ્કૃતિ પ્રત્યક્ષ અનુભૂતિ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે સજ્જ છે. ઉલ્લેખનીય છે, વર્ષ 2028માં વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 સ્પર્ધા તથા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ 2031ની સંભવિત યજમાની ગુજરાત કરવાનું છે. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં

વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કક્ષાની કોન્ફરન્સમાં 9.98 કરોડ રૂપિયાના MOU કરવામાં આવ્યા છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાત માત્ર એક રોકાણ સમિટ નથી, પણ ગુજરાતના સર્વાંગી વિકાસનું એક શક્તિશાળી માધ્યમ છે. છેલ્લા બે દાયકામાં ગુજરાતે ઔદ્યોગિક વિકાસ, રોકાણ અને રોજગાર સર્જનમાં દેશભરમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વિકાસયાત્રામાં નર્મદા જિલ્લાનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે. મંત્રીશ્રીએ તાજેતરમાં જાહેર થયેલી ગુજરાત પ્રગતિશીલ ઔદ્યોગિક નીતિ 2026નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ નીતિ ખાસ કરીને MSME ક્ષેત્રને પ્રોત્સાહન આપનારી રોજગારલક્ષી અને ઉદ્યોગ મૈત્રી નીતિ છે. રાજ્યમાં નમોલક્ષ્મી યોજના અમલી થયા પછી શાળાઓમાં ધોરણ 9-12 વર્ગખંડોમાં 80% હાજરી આપતી કન્યાઓની સંખ્યા વર્ષ 2024-25માં 1,71,988થી વધીને વર્ષ 2025-26માં 2,96,495 થઈ છે, એટલે કે 73% વધારો થયો છે. જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના કારણે વિજ્ઞાનના વર્ગોમાં 80-100% હાજરી આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા 2024-25માં 19,324થી વધીને વર્ષ 2025-26માં 43,533 થઈ છે, જે ગત એક વર્ષમાં લગભગ

0: 2025-26માં 2,96,495 થઈ છે, એટલે કે 73% વધારો થયો છે. જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના કારણે વિજ્ઞાનના વર્ગોમાં 80-100% હાજરી આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા 2024-25માં 19,324થી વધીને વર્ષ 2025-26માં 43,533 થઈ છે, જે ગત એક વર્ષમાં લગભગ 125% વધારો સૂચવે છે. ભાવનગરની સરકારી મેડિકલ કોલેજની પજવણીની ઘટનાના સાતેય આરોપી ફરાર થઈ ગયા છે. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં પ્રથમ વર્ષના 13 જુનિયર તબીબો પર અત્યાચાર ગુજારવાના આરોપ સાથે બીજા વર્ષના 7 સિનિયર તબીબો વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. ગુનો નોંધાતાની સાથે જ તમામ આરોપી તબીબો મેડિકલ કોલેજની હોસ્ટેલ છોડીને ફરાર થઈ ગયા છે. તેમને ઝડપી લેવા માટે પોલીસે બે અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. QR કોડ પેમેન્ટ પ્રણાલી દ્વારા છેલ્લા એક વર્ષમાં GSRTCની બસોમાં અંદાજે કુલ 1 કરોડથી વધુ વ્યવહાર નોંધાયા છે, જેના દ્વારા નિગમને 112 કરોડથી વધુની આવક થઈ છે. નિગમના જનસંપર્ક અધિકારી શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું કે ST નિગમ દ્વારા સંચાલિત 16 વિભાગના 125 ડેપો ખાતે 10,500 નવા EBTM મશીનો ફાળવાયા છે. તેમણે કહ્યું, ઓનલાઈન એડવાન્સ બુકિંગ સુવિધાને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમરેલી સ્થિત રાજમહેલ કમ્પાઉન્ડ ખાતે ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ માર્ગ અને મકાન વિભાગની નવી બિલ્ડિંગના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું. આ ભવન અંદાજીત 8 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રી વેકરિયાએ કહ્યું કે આ સુવિધાસભર અને અદ્યતન નવા બિલ્ડિંગના નિર્માણથી જિલ્લામાં સરકારી સેવાઓનું સ્તર વધુ ઊંચું આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. મારુતિ સુઝુકી રાજ્યની 5 ITIમાં અદ્યતન મેન્યુફેક્ચરિંગ લેબ બનાવશે. આ માટે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામક સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે અનુસાર પાલનપુર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોધરા અને દાહોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આ અદ્યતન લેબ સ્થાપવામાં આવશે. કંપનીના વરિષ્ઠ કાર્યકારી અધિકારી રાહુલ ભારતીએ જણાવ્યું કે આ અદ્યતન ઉત્પાદન પ્રયોગશાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાયોગિક શિક્ષણ અને આધુનિક સાધનોના ઉપયોગની તાલીમ અપાશે, જેનાથી એવા વ્યવસાયિકો તૈયાર થશે જેઓ વિકસી રહેલા ઓટોમેટિવ વાતાવરણમાં સરળતાથી કામ કરી શકશે. ખેડા જિલ્લામાં ખેત બચાવો અભિયાન કાર્યક્રમ યોજાઈ ગયો. ખેડા જિલ્લાના મહુધા, કપડવંજ, ઠાસરા, કઠલાલ, માતર, નડિયાદ, વસો, મહેમદાવાદ, ખેડા અને ગલતેશ્વર તાલુકામાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ખેત બચાવો અભિયાન અંતર્ગત જાગૃતિ અને ખેડૂત તાલીમ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ અભિયાનમાં જિલ્લામાં 22 જેટલી તાલીમમાં 849 ખેડૂતો અને પશુપાલક ભાઈ બહેનોએ આધુનિક કૃષિ પદ્ધતિઓનું માર્ગદર્શન મેળવ્યું હતું. ભરૂચના હાસોટના ખરજ ગામ ખાતે આવેલ દત્તાશ્રય આશ્રમના બે આચાર્યોને લંડન ખાતે ગ્લોબલ સ્પિરિચ્યુઅલ લીડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આચાર્યશ્રીઓના આધ્યાત્મિક નેતૃત્વ, માનવ સેવા અને સનાતન ધર્મના વૈશ્વિક પ્રચાર પ્રસાર ક્ષેત્રે આપેલા વિશિષ્ટ યોગદાનને બિરદાવતા આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યાને આ એવોર્ડથી સન્માનિત કરાયા. આ અંગે ભાવિન પંડ્યાએ પ્રતિક્રિયા આપી.
1: અખંડ અગ્નિની સાધના છેલ્લા 10 વર્ષથી કરી અને એનું પુણ્ય ફળ જાગૃત થયું અને વિદેશમાં અમને લોર્ડ્સ હાઉસની અંદર બેસ્ટ લીડર ઓફ ધ યરનો આ એવોર્ડ મળ્યો છે. આપણી હિન્દુ સંસ્કૃતિ વિદેશમાં પણ સનાતન ધર્મનો ધજા ફેલાવે એવી લાગણીથી અમે ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવી. આવી જ રીતને સત્ય સનાતન ધર્મને આપણે હિન્દુ ધર્મને જાગૃત કરી આપણા વેદોનો પ્રચાર કરીએ, આપણા ધર્મનો પ્રચાર કરી લોકોના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઉત્પન્ન કરીએ.
0: રાજ્યના 38 તાલુકામાં આજે વરસાદના અહેવાલ છે, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ થયો છે. સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે નર્મદા જિલ્લાના સાગબારામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. દરમિયાન વલસાડ અને તાપીના ઉકાઈમાં 1 ઇંચથી વધુ, જ્યારે ભાવનગરમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો, જેનાથી શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે ભરતનગર વિસ્તારમાં 2 વૃક્ષો ધરાશાયી થયા. નવસારીના વાંસદા તાલુકાના ચોંઢા, નિરપણ, ખાટા આંબા, મોલા આંબા, આંકલાચ સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 7 દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની નહિવત શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું.
2: 22 જૂન લેકર 28

0: जून तक हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं, भारी बरसात का संभावना रहेगा। जैसे सूरत, नवसरी, बलसाट, दांग, दादरा नगर हवेली के लिए आज येलो वार्निंग के साथ इक्का दुक्का स्थानों में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। मेघ गर्जना और बिजली गिरने का संभावना के साथ अधिकतम तापमान है, इसमें अगले 7 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा। कोस्टल क्षेत्र में अभी जो पवन का दिशा है, मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बनी हुई है। अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है।
1: અમદાવાદ ખાતે ચાલી રહેલા એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે કઝાકિસ્તાનનો ઓસ્ટ્રેલિયા સામે રોમાંચક વિજય થયો, જ્યારે અન્ય એક મુકાબલામાં થાઇલેન્ડે ઓમાનને હરાવ્યું. પુલ એની પ્રથમ મેચમાં કઝાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે 3-2 વિજય મેળવ્યો. આજની બીજી મેચમાં પુલ બીની ટીમ થાઇલેન્ડને ઓમાનને 3-1 હરાવ્યું. યજમાન ભારત આજે રાત્રે ચાઇનીઝ તાઇપે સામે મહત્વપૂર્ણ મુકાબલો રમશે. પૂર્વ અગ્નિવીરોને હવે રાજ્ય સરકારની વિવિધ ભરતીમાં 20% અનામત મળશે. રાજ્યભરમાં આવતીકાલથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. ક્યુઆર કોડ પેમેન્ટ પ્રણાલી દ્વારા છેલ્લા એક વર્ષમાં એસટી નિગમની બસોમાં 1 કરોડથી વધુ વ્યવહાર નોંધાયા. રાજ્યના 38 તાલુકામાં આજે ચોમાસા પહેલા મેઘમહેર. સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ વરસાદ. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ચાઇનીઝ તાઇપે વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: યાર, કોઈ એસી લાઈફ ઇન્શ્યોરન્સ પોલિસી બતાઓ જિસમે કમ પ્રીમિયમ હો, બોનસ ભી અચ્છા મિલે ઓર ભરોસે વાલા ભી હો.
3: TLI હૈ ના?
4: સરકારી કર્મચારી કે સાથ સાથ સભી પ્રોફેશનલ, ગ્રેજ્યુએટ ઓર ડિપ્લોમા હોલ્ડર્સ લે સકતે હૈ PLI પોલિસી કા ફાયદા ઓર સાથ મે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ કા ભરોસા ભી. અપને નજદીકી પોસ્ટ ઓફિસ સે આજ હી સંપર્ક કરે યા લોગ ઇન કરે indiapost.gov.in પર.
5: અમારો હવે પછીનો કાર્યક્રમ બસ થોડી જ વારમાં.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આપ તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કહેવાય છે કે કુદરત પાસે દરેક સમસ્યાનું સમાધાન છે અને આજે આપણે એવી જ એક સજીવ અજાયબી વિશે વાત કરવાના છીએ જે માત્ર મીઠું મધ જ નથી આપતી પરંતુ આપના પર્યાવરણ અને ખેતીના સંતુલન માટે પણ અત્યંત અનિવાર્ય છે. મિત્રો, આજે ગામનો ચોરો કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે મધમાખી ઉછેર વિશેની. મિત્રો, શું તમે જાણો છો કે મધમાખી ઉછેર એ ઓછા રોકાણમાં વધુ વળતર આપતો એક આદર્શ વ્યવસાય છે? એક નાના પાયાથી શરૂ કરીને કેવી રીતે મધમાખી પાલન એક કુશળ ઉદ્યોગ બની શકે છે તે વિશેનું આપણને આજે માર્ગદર્શન મળવાનું છે. અને મિત્રો, આ વિશેની વિસ્તૃત માહિતી લઈને આપણી સાથે છે પ્રવીણ કાકા, જેમણે ટેલિફોનિક ઇન્ટરવ્યૂ દ્વારા મધમાખી ઉછેર વિશેની વિસ્તૃત માહિતી શ્રી કમલમ ઠાકોર સાહેબ પાસેથી મેળવી છે. તો ચાલો મિત્રો, પ્રવીણ કાકાએ લીધેલ આ ટેલિફોનિક ઇન્ટરવ્યૂ આપણે સાંભળીએ, જેમાં માહિતી છે મધમાખી ઉછેર વિશેની.
2: ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. મિત્રો, આયુર્વેદમાં દૂધ, મધ અને ઘીને અમૃત સમાન માનવામાં આવે છે. આ ત્રણેય પદાર્થો પોષક તત્વોના ભંડાર છે. અલગ અલગ રીતે તેમનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અદ્ભુત લાભ મળે છે. મધની વાત કરીએ તો મધ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સિડન્ટની ગુણધર્મ ધરાવે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તે ખાંસી શરદીમાં પણ રાહત આપે છે. તો મિત્રો, આજના આ કાર્યક્રમમાં આપણે વાત કરીશું મધ

0: વિશે અને મધમાખી ઉછેર થકી આપણા ખેડૂત મિત્રો પૂરક આવક કઈ રીતે મેળવી શકે એ વિશે વાત કરીશું. અને મિત્રો, આ વિષય પર વાત કરવા માટે ઉપસ્થિત છે શ્રી કમલકુમાર ઠાકોર સાહેબ, કે જેઓ બાગાયત અધિકારી તરીકે નાયબ બાગાયત નિયામક ની કચેરી આણંદ ખાતે પોતાની સેવા આપે છે. સાહેબ, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર.
1: નમસ્તે.
0: પહેલા તો અમારા ખેડૂત મિત્રોને અને શ્રોતા મિત્રોને મધમાખી વિશે થોડી પ્રાથમિક માહિતી આપશો.
1: નમસ્કાર ખેડૂત મિત્રો. મધમાખી ની કુદરત ની એક અદભુત ભેટ છે. મધમાખી ઉછેર, જેને એપિકલ્ચર પણ કહેવામાં આવે છે, તે ખેતી સાથે સંકળાયેલા એક મહત્વપૂર્ણ અને નફાકારક વ્યવસાય છે. ખેડૂતો પોતાની નિયમિત ખેતીની સાથે મધમાખીની ઉછેર કરીને વધારાની આવક પણ મેળવી શકે છે. મિત્રો, મધમાખીઓ ફૂલોમાંથી રસ અને પરાગકણો એકત્રિત કરે છે. આ રસને તેઓ પોતાના શરીરમાં પ્રક્રિયા કરીને મધમાં ફેરવે છે અને મધપુડામાં સંગ્રહ કરે છે. વર્ષોથી લોકો જંગલમાંથી કુદરતી મધ એકત્ર કરતા આવ્યા છે, પરંતુ આજે વૈજ્ઞાનિક પદ્ધતિથી મધમાખી ઉછેર એક સ્વતંત્ર વ્યવસાય તરીકે વિકસ્યો છે. મધ અને તેના ઉત્પાદનોની બજારમાં સતત વધતી માંગને કારણે મધમાખી ઉછેરનું મહત્વ દિવસે દિવસે વધી રહ્યું છે. મધમાખી ઉછેરમાંથી મુખ્યત્વે મધ અને મીઠ જેવા મૂલ્યવાન ઉત્પાદનોનો પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પરાગકણ, રોયલ જેલી અને પ્રોપોલિસ જેવા અન્ય ઉત્પાદનો પણ મેળવી શકાય છે. મધમાખી ઉછેરનો એક મહત્વનો ફાયદો એ છે કે તે પાકોના પરાગનની પ્રક્રિયા વધારીને ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો કરે છે. આમ ખેડૂતોને મધના વેચાણમાં માંથી આવક મળે છે અને સાથે સાથે પાકનું ઉત્પાદન પણ વધે છે. મિત્રો, ઓછી મૂડી, ઓછી જગ્યાની જરૂરિયાત અને સારા બજારને કારણે મધમાખી ઉછેર ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીનું એક ઉત્તમ સાધન બની રહ્યું છે. તો ચાલો મધમાખી ઉછેર અપનાવીએ. આવક વધારવાની સાથે કૃષિ ઉત્પાદન વધારવામાં પણ આપણે યોગદાન આપી શકાય છે.
0: ઠાકોર સાહેબ, મધમાખી ઉછેરની વાત આપણે તમારા મુખે સાંભળીશું, પણ એ પહેલા ભારતમાં જોવા મળતી મધમાખીની મુખ્ય પ્રજાતિઓ વિશે માહિતી આપશો, ઉપરાંત ભારતમાં મધમાખી ઉછેરનો ઇતિહાસ અને એનો મહત્વ વિશે પણ વાત કરશો.
1: મિત્રો, મધમાખી અને મધમાખી ઉછેરનો ઇતિહાસ ભારતમાં અત્યંત પ્રાચીન છે. આપણા દેશના અનેક ધાર્મિક અને ઐતિહાસિક ગ્રંથો જેવા કે રામાયણ, કુરાન તેમજ અન્ય પ્રાચીન સાહિત્યમાં મધમાખી અને મધના મહત્વનો ઉલ્લેખ જોવા મળેલ છે. આયુર્વેદમાં પણ મધનો ઉપયોગ દવાઓ અને આરોગ્યવર્ધક પદાર્થ તરીકે સદીઓથી કરવામાં આવે છે. મધમાખી એક અત્યંત સુવ્યવસ્થિત અને સામાજિક જીવન જીવતું કીટક છે. તે તત્વ પક્ષ એટલે કે હાઇમોપ્ટેરા શ્રેણીનું કીટક છે અને તેના જીવન ચક્રમાં સંપૂર્ણ કાર્યતરણ જોવા મળે છે. ઈંડા, ઈયળ, પોસેટા અને પુખ્ત અવસ્થામાં એમ ચાર તબક્કામાં તેનો વિકાસ થાય છે. મિત્રો, ભારતમાં મધમાખી ઉછેર માટે વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને આધુનિક પદ્ધતિનો ઉપયોગ 19મી સદીના અંત ભાગથી શરૂ થયો હતો. ત્યારબાદ મધમાખી ઉછેરને એક વ્યવસાય તરીકે વિકસાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા. ભારતમાં આજે પણ મધમાખી ઉછેરનો મોટો હિસ્સો વન આધારિત છે. દેશના કુલ મધ ઉત્પાદનમાં સૌથી મોટો ફાળો ભમરિયું મધમાખી એટલે કે એપિસ ડોર્સાટાનો છે, જે કુદરતી રીતે જંગલોમાં વસવાટ કરે છે. મિત્રો, ગૌરવની વાત એ છે કે સમગ્ર વિશ્વમાં મધના ઉત્પાદનમાં ભારત અગ્રણી દેશોમાં સ્થાન ધરાવે છે અને હાલ મધ ઉત્પાદન ક્ષેત્રમાં વિશ્વમાં 5મા ક્રમે જણાય છે. આમ મધમાખી ઉછેર માત્ર મધ ઉત્પાદન પૂરતું મર્યાદિત નથી, પરંતુ ખેતીમાં પરાગજ્ઞાન, પર્યાવરણ સંરક્ષણ, રોજગારી નિર્માણ અને ખેડૂતોની આવક વધારવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
0: એટલે કે ઠાકોર સાહેબ, મધમાખી આપણા ખેડૂતોને પૂરક આવક પણ રળી આપે છે, તો ખેડૂત મિત્રોને મધમાખી ઉછેરના કયા કયા ફાયદા થાય છે અને તેઓ આ મધમાખી ઉછેર દ્વારા કઈ રીતે રોજગારી અથવા પૂરક આવક મેળવી શકે એ વિશે પણ વાત કરશો.
1: મિત્રો, મધમાખી ઉછેર એક એવો વ્યવસાય છે જેમાં ઓછા સમય, ઓછી મૂડી અને ઓછી માળખાકીય સુવિધાઓ જરૂર પડે છે. તેથી નાના અને સીમાંત ખેડૂતો માટે પણ આ વ્યવસાય ખૂબ જ અનુકૂળ છે. મધમાખી ઉછેર માત્ર આવકનું સાધન નથી, પરંતુ તે પર્યાવરણ માટે પણ લાભદાયક છે. મધમાખીઓ વિવિધ પાકો, ફળો અને શાકભાજીમાં પરાગજ્ઞાનની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મધ એક સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ છે. પરંપરાગત રીતે જંગલોમાંથી મધ એકત્ર કરતી વખતે ઘણી વખત મધમાખીઓના વસવાટનો નાશ થતો હોય છે, પરંતુ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખોખામાં મધમાખી ઉછેરવાથી મધનું ઉત્પાદન સરળતાથી અને મધમાખીઓને નુકસાન પહોંચાડ્યા વગર મેળવી શકાય છે. મધમાખી ઉછેર વ્યક્તિગત સ્તરે તેમજ જૂથ આધારિત પ્રવૃત્તિ તરીકે પણ સફળતાપૂર્વક કરી શકાય છે. આથી સ્વરોજગારી અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઉભી થાય છે. મિત્રો, મધમાખી ઉછેરમાંથી માત્ર મધ જ નહીં, પરંતુ અનેક મૂલ્યવાન ઉત્પાદનો પણ પ્રાપ્ત થાય છે, જેમાં મધ, મીડ, પ્રોપોલિસ, પરાગકણ, રોયલ જેલી અને મધમાખીનું ઝેર જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ તમામ ઉત્પાદનોની બજારમાં સારી માંગ હોવા

0: ખેડૂતોને વધારાની આવક પ્રાપ્ત થાય છે. આમ મધમાખી ઉછેર ખેડૂતો માટે ઓછી મૂડીમાં વધુ લાભ આપતો અને પર્યાવરણને અનુકૂળ અને કૃષિ ઉત્પાદન વધારવા મદદરૂપ એવી ઉત્તમ વ્યવસાય છે.
1: ઠાકોર સાહેબ, મધમાખી પાલનથી મળતા ઉત્પાદનો વિશે તમે માહિતી આપી, એ ઉત્પાદનોની થોડી વિસ્તૃત માહિતી અમારા ખેડૂત મિત્રોને આપશો.
0: મિત્રો, સામાન્ય રીતે લોકો મધમાખી પાલન માત્ર મધ ઉત્પાદન સાથે જોડે છે, પરંતુ હકીકતમાં મધમાખી પાલનમાંથી અનેક ઉપયોગી અને બજારમાં માંગ ધરાવતા ઉત્પાદનો પ્રાપ્ત થાય છે. સૌ પ્રથમ વાત કરીએ મધ વિશે. મધમાખીઓ ફૂલોમાંથી મધુર રસ અને પરાગરસ એકત્રિત કરીને વિશેષ પ્રક્રિયા દ્વારા મધ તૈયાર કરે છે. આ મધ મધપુડામાં સંગ્રહિત કરવામાં આવે છે. મધમાં આશરે 70-75% શર્કરા, 70-20% પાણી તેમજ વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય પોષક તત્વો રહેલા હોય છે. મધ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને આરોગ્યવર્ધક ખોરાક તરીકે વિશ્વભરમાં ઉપયોગમાં લેવાય છે. મધમાખી પાલનમાંથી મળતું બીજું મહત્વનું ઉત્પાદન છે પ્રોપોલિસ. મધમાખીઓ છોડ અને ફૂલોમાંથી મળતા ચીકણો પદાર્થ મીણ અને રેઝિનને ભેળવી પ્રોપોલિસ બનાવે છે. તેને મધમાખીનો ગુંદર પણ કહેવામાં આવે છે. પ્રોપોલિસમાં જીવાણુ અને વિષાણુ વિરોધી ગુણધર્મો હોય છે. તેનો ઉપયોગ દવાઓ, સૌંદર્ય પ્રસાધનો અને સંગીતના સાધનોના રંગકામમાં થાય છે. મિત્રો, પરાગરજ અથવા પોલન પણ મધમાખી પાલનનું એક મહત્વપૂર્ણ ઉત્પાદન છે. મધમાખીઓ ફૂલોમાંથી પરાગરજ એકત્રિત કરે છે, જે પ્રોટીનથી ભરપૂર કુદરતી ખોરાક છે. તેમાં પ્રોટીન, શર્કરા, વિટામિન અને ખનિજ તત્વો ભરપૂર પ્રમાણમાં હોવાથી તેને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. આરોગ્ય ક્ષેત્રે પણ તેનો ઉપયોગ વધતો જ જઈ રહ્યો છે. આ ઉપરાંત મધમાખીઓ દ્વારા ઉત્પન્ન થતો એક અત્યંત પૌષ્ટિક પદાર્થ છે રોયલ જેલી. આ પદાર્થ કામદાર મધમાખીઓની વિશેષ ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થાય છે અને રાણી મધમાખી તથા નાની ઈયળોના પોષણ માટે ઉપયોગમાં લેવાય છે. રોયલ જેલીમાં પ્રોટીન, વિટામિન્સ, ખનિજ તત્વો તથા જીવાણુ વિરોધી ગુણધર્મો હોય છે. આરોગ્ય અને ઔષધ્ય ક્ષેત્રે તેની વિશેષ માંગ રહે છે. મિત્રો, મધમાખીઓ દ્વારા ઉત્પન્ન થતું બી વેક્સ અથવા મીણ પણ ખૂબ જ ઉપયોગી ઉત્પાદન છે. કામદાર મધમાખીઓ મીણ ઉત્પન્ન કરી મધપુડાનું નિર્માણ કરે છે. મીણનો ઉપયોગ મીણબત્તી, સૌંદર્ય પ્રસાધનો, દવાઓ, ચામડા અને લાકડાઓના ઉદ્યોગ તેમજ કૃત્રિમ મધપુડાના આધાર બનાવવામાં થાય છે. આમ મધમાખી પાલન માત્ર મધ ઉત્પાદન પૂરતું મર્યાદિત નથી. મધ, પ્રોપોલિસ, પરાગરજ, રોયલ જેલી અને મીણ જેવા વિવિધ ઉત્પાદનો દ્વારા ખેડૂત વધારાની આવક મેળવી શકે છે અને એક સફળ કૃષિ આધારિત ઉદ્યોગ વિકસાવી શકે છે.
1: ઠાકોર સાહેબ, મધના મહત્વ વિશે અને એના ઉપયોગ વિશે સરસ મજાની માહિતી આપી, સાથે મધમાખી પાલનથી મળતા ઉત્પાદનો વિશે પણ સરસ મજાની માહિતી આપી. તો આપણા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રો, જો મધમાખી પાલન અથવા મધમાખી ઉછેર કરવા માંગે તો એના માટે પ્રથમ શાની જરૂરિયાત ઉભી થાય છે, એ મધમાખી પાલન કઈ રીતે કરી શકાય એ વિશે વાત કરશો?
0: મિત્રો, આપણા દેશમાં મધમાખીની અનેક જાતિઓ જોવા મળે છે, પરંતુ મધ ઉત્પાદન અને મધ પાલનના દ્રષ્ટિકોણથી ચાર મુખ્ય પ્રજાતિઓ મહત્વ જણાય છે. સૌ પ્રથમ વાત કરીએ તો ભમરિયું મધમાખી, જેને રોક બી અથવા એપિસ ડોર્સેટા તરીકે ઓળખવામાં આવે છે. આ મધમાખી ખુલ્લી જગ્યાઓમાં ખૂબ મોટા મધપુડા બનાવે છે. તેનો સ્વભાવ ખૂબ જ આક્રમક હોય છે, તેથી તેને પેટીમાં ઉછેરી શકાતી નથી. આ માખી દ્વારા ઉત્પન્ન થતું મધ પ્રમાણમાં પાતળું હોય છે અને તેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. ભારતમાં કુદરતી રીતે મળતા મધમાં મોટો હિસ્સો આ પ્રજાતિ દ્વારા થાય છે. બીજી મહત્વની પ્રજાતિ છે ભારતીય મધમાખી, જેને એપિસ સેરેના કહેવામાં આવે છે. આ મધમાખી ભારતની મૂળ પ્રજાતિ છે. તે જમીનમાં ઊંધાઈના રાફડામાં અને ઝાડની બખોલમાં સમાંતર પૂળા બનાવે છે. આ માખીને મધપેટીમાં ઉછેરી શકાય છે. તેનું મધ ગુણવત્તાયુક્ત, જાડું, ઓછા પાણીવાળું હોય છે. જો કે આ મધમાખી મીણના ફૂંદા સામે પ્રમાણમાં વધુ સંવેદનશીલ હોય છે. ત્રીજી પ્રજાતિ છે નાની મધમાખી અથવા એપિસ ફ્લોરા. આ માખી ખુલ્લી જગ્યાઓમાં નાના મધપૂળા બનાવે છે. તે વારંવાર પોતાના વસવાટ બદલે છે અને લાંબા સમય સુધી એક જ જગ્યાએ રહેતી નથી. આથી તેનું પાલન વ્યવસાયિક રીતે મુશ્કેલ બને છે. આ માખીમાંથી મધનું ઉત્પાદન પણ ઘણું જ ઓછું મળે છે અને મધમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. ચોથી અને સૌથી વધુ વ્યવસાયિક રીતે ઉછેરવામાં આવતી પ્રજાતિ છે ઇટાલિયન મધમાખી, જેને એપિક્સ મેલિફેરા અથવા યુરોપિયન બી કહેવામાં આવે છે. આ માખી ઇટાલીમાંથી ભારતમાં લાવવામાં આવી હતી. તે મધમાખી પેટીમાં સરળતાથી ઉછેરી શકાય છે અને મધ એકત્ર કરાવીને તેની ક્ષમતા ખૂબ જ ઊંચી છે. તેનું મધ જાડું, ગુણવત્તાયુક્ત અને ઓછા પાણીવાળું હોય છે. વ્યવસાયિક મધમાખી પાલન માટે આ પ્રજાતિ ખૂબ જ લોકપ્રિય છે. મિત્રો, આ ઉપરાંત ખીચ્યું મધ અથવા ડેમર બી તરીકે ઓળખાતી મેલિપોના અને ટ્રાઇગોના જાતિઓ પણ જોવા મળે છે. આમ મધમાખીની દરેક પ્રજાતિની પોતાની વિશિષ્ટતાઓ છે. વ્યવસાયિક મધમાખી પાલન માટે ભારતીય મધમાખી અને ઇટાલિયન મધમાખી

0: કે વધુ અનુકૂળ માનવામાં આવે છે. જ્યારે અન્ય પ્રજાતિઓ કુદરતી પરાગજ્ઞાન અને જૈવ વૈવિધ્ય જાળવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
1: ઠાકોર સાહેબ, જો મધમાખી ઉછેર કરવો હોય તો મધપુડાની સ્થાપના અને કોલોનીનું વ્યવસ્થાપનની જરૂર પડે, તો એ મધપુડાની સ્થાપના અને કોલોનીનું વ્યવસ્થાપન વિશે માહિતી આપશો?
0: મિત્રો, મધમાખી ઉછેરમાં યોગદાન ખૂબ પસંદ કરવું જોઈએ જે ખુલ્લું, સૂકું, બગીચા કે ફૂલવાળા વિસ્તાર નજીક હોય. આસપાસ મધુરસ, પરાગરજ અને સ્વચ્છ પાણીની પૂરતી ઉપલબ્ધતા હોવી જરૂરી છે. મધપુડાને સીધા તીવ્ર સૂર્યપ્રકાશથી સુરક્ષિત રાખવાથી અંદરનું તાપમાન યોગ્ય રહે છે અને મધમાખીઓનું કાર્ય સુગમ બને છે. મધપુડાનું સ્ટેન્ડ રાખવામાં આવે છે ત્યાં આસપાસ કીડા કે અન્ય જીવજંતુઓ દરોને દૂર કરવા જોઈએ. મધમાખીની કોલોની સામાન્ય રીતે પૂર્વ દિશા તરફ રાખવી શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેથી તેને તડકા અને વરસાદની રક્ષણ મળી શકે. મિત્રો, મધપુડા અને પશુઓ ભારે વાહન વ્યવહાર વાળા રસ્તા વધુ જગ્યાઓથી દૂર રાખવું જોઈએ, કારણ કે આ પરિબળો મધમાખીઓને તકલીફ પહોંચાડી શકે છે. હવે વાત કરીએ કોલોની સ્થાપના વિશે. મધમાખીની કોલોની સ્થાપવા માટે ઘણી વખત જંગલી ઝૂંડને મધપુડાના ખોખામાં સ્થળાંતરિત કરવામાં આવે છે. મધમાખીઓને આકર્ષવા માટે ખોખાને જૂના મીણ અને કુદરતી સુગંધથી તૈયાર કરવામાં આવે છે. શક્ય હોય તો રાણી માખીને ખોખામાં મૂકવાથી અન્ય માખીઓ પણ ત્યાં સ્થાયી થાય છે. નવી વસાવેલી કોલોનીઓને શરૂઆતના થોડા અઠવાડિયા સુધી ગરમ પાણીમાં ઓગાળેલી ખાંડનો રસ આપવામાં આવે છે. તેનાથી મધમાખીઓ ઝડપથી મધપુડો તૈયાર કરી શકે છે અને વસાવતનો વિકાસ સારી રીતે થાય છે. મિત્રો, કોલોનીની સફળતા માટે નિયમિત વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે. દર અઠવાડિયે ઓછામાં ઓછી એક વખત મધપુડાની તપાસ કરવી જોઈએ, ખાસ કરીને સવારના સમયે. તપાસ દરમિયાન મધપુડાની સફાઈ, રાણી માખીની હાજરી, ઈંડા અને બચ્ચાનો વિકાસ, મધ અને પરાગરજનો સંગ્રહ તથા કોલોનીની તંદુરસ્તીનું નિરીક્ષણ કરવું જોઈએ. સાથે સાથે મધમાખીના દુશ્મનો અને રોગો ઉપર પણ નજર રાખવી જરૂરી છે. જીવાણુઓ, રીછ, મધમક્ષી, પક્ષીઓ, હની બેજર્સ અને મધમાખી ઈતડી જેવા જીવ મધપુડાને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને મધમાખી ઈતડી વિશ્વભરમાં મધમાખી વસાહતો માટે ગંભીર સમસ્યા બનવામાં આવે છે. ઉધયના ઉપદ્રવથી બચવા માટે મધપેટીના તળિયા અને આજુબાજુની નિયમિત સફાઈ કરવી જોઈએ. જરૂર જણાય ત્યારે યોગ્ય જંતુ નિયંત્રણના ઉપાયો અપનાવવા જોઈએ. મિત્રો, યોગ્ય સ્થળની પસંદગી, વૈજ્ઞાનિક રીતે કોલોનીની સ્થાપના અને નિયમિત દેખરેખ દ્વારા મધમાખી ઉછેરનું વધુ સફળ અને નફાકારક બનાવી શકાય છે.
1: ઠાકોર સાહેબ, દરેક જીવ માટે ખોરાક અગત્યનો છે. જો યોગ્ય આહાર મળે તો એનો વૃદ્ધિ વિકાસ અને ઉત્પાદન શક્તિ સારી રીતે વધતી હોય છે. તો મધમાખીમાં ફીડિંગનું મહત્વ અને એના વ્યવસ્થાપન વિશે સમજાવો.
0: આપણે મધમાખી ઉછેરમાં ફીડિંગ એટલે કે કૃત્રિમ ખોરાક આપવાના મહત્વ અને તેની પદ્ધતિ વિશે માહિતી મેળવીએ. મિત્રો, જેમ દરેક જીવંત પ્રાણીને જીવન માટે ખોરાક જરૂરી છે, તેમ મધમાખીઓને પણ પરાગરજ અને ફૂલોના રસની જરૂર પડે છે. પરંતુ વર્ષ દરમિયાન દરેક સમયે પૂરતા પ્રમાણમાં ફૂલો ઉપલબ્ધ હોતા નથી. આવા સમયમાં મધમાખીઓને પૂરતો ખોરાક ન મળતા રાણી માખી ઈંડા મૂકવાનું ઘટાડી દે છે અને અથવા તો બંધ કરી દે છે, જેના કારણે કોલોનીની સંખ્યા ઘટી શકે છે. સામાન્ય રીતે મધમાખીઓ ખોરાકની અછતના સમયગાળા માટે મધ અને પરાગરજનો સંગ્રહ કરી રાખે છે. પરંતુ વ્યવસાયિક મધમાખી પાલનમાં મધ કાઢી લેવામાં આવતું હોવાથી જરૂરિયાતના સમયમાં મધમાખીઓને કૃત્રિમ ખોરાક આપવાની જરૂર પડે છે. જ્યારે મધપુડામાં મધનો જથ્થો ઓછો હોય અને બહારથી પુષ્પરસ મળતો ન હોય, ત્યારે ખાંડની ચાસણીનું મધ વિકલ્પ રૂપે આપવામાં આવે છે. ચાસણી બનાવવા માટે પાણીને ગરમ કરવું, પરંતુ ઉકાળવું નહીં. ત્યારબાદ તેમાં જરૂરી પ્રમાણમાં ખાંડ ઉમેરી સારી રીતે હલાવી ચાસણી તૈયાર કરવી. ચાસણી સંપૂર્ણ ઠંડી થયા પછી જ મધમાખીને આપવી. મિત્રો, ઋતુ અનુસાર ખાંડ અને પાણીનું પ્રમાણ બદલાય છે. જેમ કે શિયાળામાં 2 ભાગ ખાંડ અને 1 ભાગ પાણી, એ જ રીતે ઉનાળામાં 1 ભાગ ખાંડ અને 2 ભાગ પાણી, અને ચોમાસામાં 1 ભાગ ખાંડ અને 1 ભાગ પાણી. ચાસણી ઉપરાંત વિવિધ પોષક ખોરાકના મિશ્રણોમાં પણ આપવામાં આવે છે. જેમ કે મધ અને પોલનનું મિશ્રણ, સોયાબીનનો લોટ, પોલન, સુક્રોઝ અને પાણીનું મિશ્રણ, ઈસ્ટ, મકાઈનો લોટ અને દૂધના પાવડરનું. ફીડિંગ આપતી વખતે કેટલીક ખાસ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. દરેક મધપેટીને તેની જરૂરિયાત મુજબ ખોરાક આપવો જોઈએ. ઓછી મધમાખી ધરાવતા કોલોનીને ઓછું અને વધુ સંખ્યાવાળી કોલોનીને વધુ ખોરાક આપવો જોઈએ. ફીડિંગ હંમેશા સાંજે શક્ય હોય તો

0: અભ્યાસ પછી જ આપવું જોઈએ. સવારે ખોરાકના પાત્રોને મતપેટીમાંથી દૂર કરી લેવા જોઈએ. ખોરાક આપતી વખતે ચાસણીના ટીપા જમીન પર ન પડે તેની ખાસ કાળજી રાખવી. જો ચાસણી ઢોળાઈ જાય તો તે જગ્યાને પાણીથી સાફ કરી દેવી જોઈએ, કારણ કે તેનાથી અન્ય મધમાખીઓ આકર્ષાઈ લૂંટમારની શક્યતા વધી શકે છે. મધપેટીનું પ્રવેશ દ્વાર શક્ય તેટલું સાંકડું રાખવું જોઈએ, જેથી બહારની મધમાખીઓ દ્વારા હુમલો અથવા લૂંટમાર ન થાય. તેમજ ક્યારેક ગરમ ચાસણી આપવી નહીં, કારણ કે તે મધમાખીઓને નુકસાન પહોંચાડી શકે છે અને લૂંટમારને પ્રોત્સાહન આપી શકે છે. ખાસ યાદ રાખવું કે કૃત્રિમ ખોરાક બનાવતી વખતે મધનો ઉપયોગ કરવો જોઈએ નહીં, કારણ કે તેનાથી રોગચાળો ફેલાવાનો ભય રહે છે. મિત્રો, યોગ્ય સમય અને યોગ્ય પદ્ધતિથી ફીડિંગ આપવાથી મધમાખીની વસાહત મજબૂત રહે છે, રાણીનું ઈંડા મૂકવાનું કાર્ય ચાલુ રહે છે અને મધ ઉત્પાદન પણ સારું મળે છે.
1: ઠાકોર સાહેબ, આ મધમાખીના ઉછેરમાં મધમાખીઓમાં મુખ્યત્વે કયા કયા રોગો જોવા મળે છે અથવા કયા કયા રોગો આવતા હોય છે અને તેનું વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય એ વિશે માહિતી આપશો?
0: આપણે મધમાખી ઉછેરમાં જોવા મળતા મુખ્ય રોગો અને તેના નિયંત્રણ વિશે માહિતી મેળવીએ. મિત્રો, મધમાખી કોલોનીની તંદુરસ્તી જ સારું મધ ઉત્પાદન અને સફળ મધમાખી પાલનનો આધાર છે. તેથી વિવિધ રોગોના લક્ષણોનું સમયસર ઓળખ અને યોગ્ય વ્યવસ્થાન ખૂબ જ જરૂરી છે. મધમાખીના મુખ્ય રોગો છે ફાઉલ બ્રૂડ, જેમાં ઈયળો મરી જાય છે અને દુર્ગંધ આવે છે. બીજું છે સેક બ્રૂડ, જેમાં ઈયળો કોથળા જેવા દેખાય છે. ત્રીજું છે લકવો રોગ, જેમાં મધમાખી ઉડી શકતી નથી પણ શરીરમાં ધ્રુજારી થાય છે. નોસેમા, જેમાં મધમાખીનું પેટ ફૂલી જાય છે અને મધમાખી નબળી પડે છે. પછી એ જ રીતે એકેરીના, ચોક બ્રૂડ અને સેપ્ટિસેમિયા એવા અલગ અલગ મુખ્ય રોગો છે. સૌપ્રથમ મધપેટીની નિયમિત તપાસ કરવી, મધપેટીના આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવું, પૂરતી હવાની અવરજવર જાળવવી, ભેજનું નિયંત્રણ રાખવું, રોગગ્રસ્ત ફ્રેમો અને કોલોની અલગ રાખવી, તંદુરસ્ત અને શક્તિશાળી રાણી ધરાવતી કોલોની જાળવણી, જરૂરી હોય ત્યારે નિષ્ણાતની સલાહ મુજબ દવાઓનો ઉપયોગ કરવો, મધપેટીના સાધનોના સમાંતરે સફાઈ અને જંતુમુક્ત કરવી. મિત્રો, સમયસર રોગની ઓળખ અને યોગ્ય સંચાલન દ્વારા મધમાખી કોલોનીને સુરક્ષિત રાખી શકાય છે અને મધ ઉત્પાદનને નુકસાનથી બચાવી શકાય છે.
1: મધમાખી પાલન કરવું હોય તો એમાં સરકારની સહાય વિશે અને એમના જે પ્રોત્સાહક યોજના હોય એ વિશે પણ વાત કરશો?
0: મધમાખીને ઉછેર થકી પરાગનયનના સપોર્ટ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓમાં લાભ આપવામાં આવે છે. સૌપ્રથમ મધમાખીની કોલોની કાં તો મધમાખી હાઉસ, એમાં સામાન્ય ખેડૂતોને ખર્ચના 55% કાં તો મહત્તમ 2,200 રૂપિયા સહાય, અને જો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂત હોય તો ખર્ચના 65% કે મહત્તમ 2,500 જેટલી સહાય હોય છે. એ જ રીતે જે આપણે હની એક્સટ્રેક્શન મશીન કાં તો ફૂડ ગ્રેડ કન્ટેનર જેવા કઈ સાધનો લઈએ તો સામાન્ય ખેડૂતોને 50-55% કાં તો મહત્તમ 11,000, અનુસૂચિત જનજાતિ અને જાતિના ખેડૂતોને 65% કાં તો મહત્તમ 13,000ની સહાય આપવામાં આવે છે. તેમજ અત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા મિશન મધમાખી કાર્યક્રમ હેઠળ જે મોટા મોટા રજીસ્ટર ખેડૂત જૂથો હોય છે, એફપીઓ હોય છે, એફપીસી ગ્રેડના સહકારી સંસ્થાઓ, ડેરીઓ કે જિલ્લા દૂધ સંઘ હોય, તેમને યુનિટ કોસ્ટ 1 કરોડનું હોય છે, જેમાં વિવિધ ઘટકો જેવા કે મધમાખી સમૂહ, હની એક્સટ્રેશન ફ્રેમ, ગુડ ગ્રેડ કન્ટેનર, પ્રોસેસિંગ પેકેજિંગ અથવા કોલ્ડ રૂમ, બી બ્રીડિંગ, બી હાઇવ્સ, ન્યુક્લિયર ક્લસ્ટર તૈયાર કરવા, બી કોલોનીઝ તૈયાર કરવા, એ બધાની અંદર અલગ અલગ યોજનાઓમાં અલગ અલગ સહાય આપે છે અને ખેડૂતો તેનો ઉપયોગ બી લઈ શકે છે.
1: ઠાકોર સાહેબ, આપણા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને જો મધમાખી ઉછેર કરવું હોય તો એમણે ક્યાંથી સંપર્ક કરવો અથવા એ વિશે વધારે માહિતી, એમની તાલીમ કે એ વિશે ક્યાંથી વધારે માહિતી મળી શકે?
0: પાલન શીખવું હોય તો જે તે જિલ્લાની નાયબ બગાયતની નિયામકની કચેરી જે દરેક જિલ્લાઓમાં આવેલી હોય છે ત્યાં ખેડૂતોએ ડાયરેક્ટ સંપર્ક કરવો. તેમજ ગુજરાતમાં 4 કૃષિ યુનિવર્સિટી આવેલ છે, જૂનાગઢ ખાતે, નવસારી ખાતે, આણંદ ખાતે, દાંતીવાડા ખાતે, ત્યાં એમના જે યુનિવર્સિટીની અંદર એન્ટોમોલોજી ડિપાર્ટની અંદર સ્પેશિયલ મધમાખી ઉછેરની તાલીમો પણ આપવામાં આવે છે અને કઈ રીતે ખેતી કરવી એનું શિસ્તબંધ તમને શીખવાડવામાં આવશે.
1: કમલ ઠાકોર સાહેબ, અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને તમે મધમાખી ઉછેર વિશે, તેના મહત્વ વિશે અને એમાંથી ઉત્પન્ન થતી વસ્તુઓ વિશે તમે સરસ મજાની માહિતી આપી, એ બદલ અમારા આકાશવાણી પરિવાર અને શ્રોતાવતી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: નમસ્તે.

0: થેન્ક યુ મિત્રો.
1: ખેડૂત મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા માહિતી મધમાખી ઉછેર વિશેની. મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ સરસ મજાનું ગીત.

હવે એક નજર હવામાન સમાચાર પર. હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે આવતા 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે, તથા કેટલાક સ્થળોએ વાતાવરણ સૂકું રહેશે. દરિયાકાંઠાના માછીમાર ભાઈઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી. હવામાન સમાચાર પૂરા થયા અને આ સાથે જ આપણા આજના કાર્યક્રમનો સમય પણ પૂરો થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. આવજો. રામ રામ.

ગામનો ચોરો, આ હતો ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ઉલાનબાતારમાં મંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના સાથે મુલાકાત કરી. ઉત્તર પ્રદેશના લખનૌમાં એક આગની ઘટનામાં 14 વિદ્યાર્થીઓના મોત. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારત 100થી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરી આત્મનિર્ભર બન્યું. બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે પ્રધાનમંત્રી અને લેબર પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી. અને ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે ન્યૂઝીલેન્ડ સામે વિજય મેળવીને પોતાની વિશ્વકપની પ્રથમ જીત નોંધાવી. સમાચાર વિગતવાર. નવી દિલ્હીમાં 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ. આ બેઠક દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ઇરાનની સુપ્રીમ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સંરક્ષણ વિભાગના ઉપસચિવ ગદીર નિઝામીપુરી સાથે મુલાકાત કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષોએ પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી. તેમણે બ્રિક્સ પ્લેટફોર્મ હેઠળ સહયોગ અને ભારત ઇરાન દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા કરી. શ્રી ડોભાલે ઇથોપિયાની રાષ્ટ્રીય ગુપ્તચર અને સુરક્ષા સેવાના વિશ્લેષણ માટેના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર મિલિયન લેમા તાડેસે સાથે પણ મુલાકાત કરી. બંને પક્ષોએ ભારત ઇથોપિયા વ્યૂહાત્મક ભાગીદારી વધારવા અને સહયોગના નવા ક્ષેત્રોની શોધખોળ કરવા અંગે ચર્ચા કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે મંગોલિયાના ઉલાનબાતારમાં મંગોલિયન રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે ગયા વર્ષે શ્રી ઉખનાની ભારત મુલાકાતથી ભારત મંગોલિયા વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત થઈ હતી. ડોક્ટર જયશંકરે મંગોલિયામાં ગંડન મઠના ઉચ્ચ મઠાધિપતિ ખાંબા નોમુન ખાન ગેશે લહરંપા દેઝાવાઝાન જોર સાથે પણ મુલાકાત કરી. અગાઉ વિદેશમંત્રીએ ઉલાનબાતારમાં તેમના મંગોલિયન સમકક્ષ બટસેતસેક બટમુંખ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ વિકાસ પ્રોજેક્ટ, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ, શિક્ષણ, સુરક્ષા અને બહુપક્ષીય મંચો પર દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી. ડોક્ટર જયશંકર તેમની મુલાકાતના બીજા તબક્કામાં બુધવારે અને ગુરૂવારે દક્ષિણ કોરિયાની મુલાકાત લેશે. આ દરમિયાન મંત્રી વિદેશમંત્રી ચો હ્યુન સાથે વાતચીત કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા નાફેડના ઓક્શન પોર્ટલનું અનાવરણ કરશે. આ પોર્ટલનું અનાવરણ હરાજી પ્રક્રિયામાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને સરળ કામગીરીને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સહકાર મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહ નાફેડની ઘણી મહત્વપૂર્ણ ડિજિટલ અને ખેડૂત કેન્દ્રિત પહેલોનું અનાવરણ પણ કરશે. ઉત્તર પ્રદેશના લખનૌના અલીગંજ વિસ્તારમાં આજે એક આગની ઘટનામાં 14 વિદ્યાર્થીઓના મોત અને કેટલાક લોકો ઘાયલ થયા છે. અલીગંજના પુરાણિયા વિસ્તારમાં એક દુકાનની ઉપર ચાલતા કોચિંગ સેન્ટરમાં આગ લાગી હતી. ઘાયલ થયેલા લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આગ સંસ્થાની ઇમારતની અંદર લાગી અને ઝડપથી ફેલાઈ ગઈ હતી. તે એક શોપિંગ કોમ્પ્લેક્સ હતું જેમાં કોચિંગ, ગેમઝોન અને શોરૂમ હતા. ફાયર બ્રિગેડની ટીમો, પોલીસ કર્મચારીઓ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ અને સ્થળાંતર પ્રયાસો શરૂ કર્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.
1: મેં ઉન સભી પરિજનો કે પ્રતિ જનોને અપને પરિવાર કે ઉન નૌજવાનો કો ખોયા હૈ ઉનકે પ્રતિ મેં અપની સંવેદના વ્યક્ત કરતા હું ઓર ઇસ પૂરે મામલે કે લિયે મેને ઉત્તર પ્રદેશ કે પુલિસ મહાનિદેશક ઓર અપર મુખ્ય સચિવ ગૃહ કો ભી કહા હૈ કે વે સ્વયં મોકે પે જા કરકે ઇસકી રિપોર્ટ પ્રસ્તુત કરે જિસસે ઇસ પૂરે મામલે કી તહ મેં હમ જા કરકે દોષિયો કો સજા દે સકે.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના લખનૌમાં આગ દુર્ઘટનામાં થયેલા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં થયેલા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી. શ્રી મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તેમણે કહ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે અને અધિકારીઓ શક્ય તેટલી તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે ભારત 100થી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરી રહ્યું છે અને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યું છે. આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં બોલતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું

કે ઓપરેશન સિંદૂર દરમિયાન દેશની સેનાએ ફક્ત ભારતીય નાગરિકોની હત્યા માટે જવાબદાર લોકોને જ નિશાન બનાવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર ક્ષમતા અને સંસ્કૃતિ બંને પર ભાર મૂકીને મજબૂત ભારત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રસંગે શ્રી સિંહે ભાર મૂક્યો હતો કે દેશની સંસ્કૃતિએ હજારો વર્ષોથી માનવતાને માર્ગ બતાવ્યો છે. તેમણે નાગરિકોમાં રાષ્ટ્રવાદની ભાવના જગાડવા બદલ ભારતીય સંતોની પ્રશંસા કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પશ્ચિમ બંગાળ સરકારે તેના પહેલા પૂર્ણ બજેટ વર્ષ 2026-27માં વિવિધ રાજ્ય વિભાગોમાં 1,00,000 ખાલી જગ્યાઓ ભરવાની યોજના જાહેર કરી છે. આજે નાણામંત્રી સ્વપ્નદાસ ગુપ્તા દ્વારા રજૂ કરાયેલ દરખાસ્તમાં મહિલાઓ માટે આ નવી જગ્યાઓમાંથી 33% અનામત રાખવામાં આવશે, જેમાં શિક્ષકો અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ માટે 50,000 અને પોલીસ વિભાગમાં 20,000 નિમણૂંકોનો સમાવેશ થાય છે. નોકરી માટે સરકાર ઉપલી વય મર્યાદામાં હાલની 5 વર્ષની છૂટને વધુ 2 વર્ષ લંબાવી રહી છે. જરૂરિયાત મુજબ અગ્નિવીરો માટે 10% અનામત રજૂ કરવામાં આવી છે. બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે પ્રધાનમંત્રી અને લેબર પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના પક્ષમાં વધતા દબાણ વચ્ચે ડાઉનિંગ સ્ટ્રીટમાં પોતાનો કાર્યકાળ સમાપ્ત કર્યો. રાજીનામાની જાહેરાત કરતા પહેલા સ્ટાર્મરે તેમની પત્ની સાથે 10 ડાઉનિંગ સ્ટ્રીટ છોડી દીધું, જ્યાં લોકોએ ઉત્સાહ અને તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું. તેમણે 2 વર્ષ પહેલાના ડાઉનિંગ સ્ટ્રીટમાં તેમના આગમનને તેમના જીવનનો સૌથી ગર્વની ક્ષણ ગણાવતા કહ્યું કે તેઓ લાખો લોકોના જીવનને બદલવાના ઉદ્દેશ્ય સાથે રાજકારણમાં પ્રવેશ્યા હતા. શ્રી સ્ટાર્મરે કહ્યું કે સપ્ટેમ્બરમાં સંસદ શરૂ થાય તે પહેલા નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ તેમના પદ પર રહેશે. સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે નવી દિલ્હીમાં પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે વ્યવસાય કરવાની સરળતા પર એક ઇન્ટરેક્ટિવ સત્રમાં ભાગ લીધો હતો. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે પર્યટન અને આતિથ્ય ક્ષેત્રનો વિકાસ લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું એક માધ્યમ છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર રોજગાર, વિકાસ અને સમૃદ્ધિ માટે નવી તકો ઉભી કરી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીમાં ઇઝરાયેલના સંરક્ષણ મંત્રાલયના મહાનિદેશક સેવાનિવૃત્ત મેજર જનરલ અમીર બારામ સાથે મુલાકાત કરી. સંરક્ષણ મંત્રાલયે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે શ્રી બારામે રાજનાથસિંહને બંને દેશોની ખાસ વ્યૂહાત્મક ભાગીદારીના સંદર્ભમાં ભારત ઇઝરાયેલ સંરક્ષણ સહયોગ વધારવા માટે ઇઝરાયેલની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે આજે સવારે વાનકુવરમાં ન્યૂઝીલેન્ડ સામે 3-1 વિજય મેળવીને પોતાનો પહેલો વર્લ્ડ કપ વિજય નોંધાવ્યો. લિવરપુલના સ્ટાર મોહમ્મદ સલાહે ટુર્નામેન્ટનો પોતાનો પહેલો ગોલ કર્યો. આ જીત સાથે ઇજિપ્ત ગ્રુપ સીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું. આજે શરૂઆતમાં ફ્લોરિડામાં ગ્રુપ એચમાં કેપ વર્ડે અને ઉરુગ્વે વચ્ચે 2-2 ડ્રો રમાઈ. આ પહેલા એટલાન્ટામાં ગ્રુપ એચમાં સાઉદી અરેબિયા સામે 4-0 શાનદાર વિજય મેળવીને સ્પેને આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. સરકારે દિશા કાર્યક્રમના બીજા તબક્કા ન્યાય સુધી સાર્વત્રિક એક્સેસ માટે નવીન ઉકેલોની શોધને મંજૂરી આપી છે. આ કાર્યક્રમ આ વર્ષની 1 એપ્રિલથી 31 માર્ચ 2031 સુધી 5 વર્ષના સમયગાળા માટે નવા ફોર્મેટમાં લાગુ કરવામાં આવશે. કાયદા અને ન્યાય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કાર્યક્રમના બીજા તબક્કા માટે કુલ 255 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. ગૃહરાજ્યમંત્રી બાંદી સંજય કુમારે કહ્યું કે CISF જવાનો દેશના આર્થિક સૈનિકો તરીકે સેવા આપે છે અને તેની પ્રગતિનું રક્ષણ કરે છે. મંત્રીએ નવી દિલ્હીમાં CISF નવા ફોર્સ હેડક્વાર્ટર બિલ્ડીંગનો શિલાન્યાસ કરતી વખતે આ ટિપ્પણી કરી. મંત્રીએ CISF પ્રોજેક્ટ મેનની પ્રશંસા કરી, જે હજારો કર્મચારીઓ અને તેમના પરિવારો તેમની માનસિક સુખાકારી સુનિશ્ચિત કરવા માટે સક્રિયપણે કાઉન્સેલિંગ પ્રદાન કરે છે. નવી દિલ્હીમાં 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ઉલાનબાતરમાં મંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના સાથે મુલાકાત કરી. ઉત્તર પ્રદેશના લખનૌમાં એક આગની ઘટનામાં 14 વિદ્યાર્થીઓના મોત. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારત 100થી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરી આત્મનિર્ભર બન્યું. બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે પ્રધાનમંત્રી અને લેબર પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી અને ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે ન્યૂઝીલેન્ડ સામે વિજય મેળવીને પોતાની વિશ્વકપની પ્રથમ જીત નોંધાવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સારેગામા. કહેવાય છે કે પ્રેમની કોઈ ભાષા નથી હોતી, અને જ્યારે પ્રેમ ખૂબ ઊંડો હોય ત્યારે શબ્દો પણ ખૂટી પડે. માટે કોઈ કવિએ લખ્યું છે કે નજરો સે જબ નજરે મિલતી હૈ તો જુબા ખામોશ હો જાતી હૈ, જહાં લફ્ઝ કમ પડ જાતે હૈ વહાં મોહબ્બત બોલતી હૈ.

1942 એ લવ સ્ટોરી. આ ફિલ્મનું ગીત હમણાં જ આપે સાંભળ્યું. સ્વર હતો કુમાર શાનુનો, સંગીત હતું આર ડી બર્મનનું અને ગીતકાર હતા જાવેદ અખ્તર. મિત્રો, હવે સાંભળીએ સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલના સ્વરમાં ફિલ્મ લગે રહો મુન્નાભાઈ. આ ફિલ્મનું ગીત સંગીતથી મળ્યું છે શાંતનુ મોઇત્રાએ અને ગીતકાર છે સ્વાનંદ કિરકિરે.

0: ઓલા જીવનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મિસ્ટર ઇન્ડિયા, આવો સાંભળીએ આ ફિલ્મનું ગીત. કિશોર કુમાર અને અલીસા ચિનયનો છે સ્વર, ગીતકાર છે જાવેદ અખ્તર.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: લતા મંગેશકરના સ્વરમાં આવો સાંભળીએ ફિલ્મ આઈના, આ ફિલ્મનું ગીત. સંગીત આપ્યું છે દિલીપ સેન, સમીર સેને અને ગીતકાર છે સમીર.

0: અગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
1: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મિત્રો, હમણાં જ આપે સાંભળ્યું ફિલ્મ ઝુબેદારનું ગીત. કવિતા કૃષ્ણમૂર્તિ તેમજ સુખવિંદર સિંઘનો હતો સ્વર. સંગીત આપ્યું AR રહેમાને અને ગીતકાર હતા જાવેદ અખ્તર. હવે સાંભળીએ તોહફા ફિલ્મનું ગીત. લતા મંગેશકર, કિશોર કુમાર અને બેબી કવિતાનો છે સ્વર. સંગીતકાર છે બપ્પી લહેરી અને ગીતકાર છે ઇન્દિવર.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: હવે સાંભળીએ ફિલ્મ જુદાઈનું આ ગીત. મોહમ્મદ રફી અને આશા ભોંસલેનો છે યુગલ સ્વર. સંગીત આપ્યું લક્ષ્મીકાંત પ્યારેલાલે અને ગીતકાર છે આનંદ બક્ષી.

મિત્રો, આ ગીત સાથે જ ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સારેગામાં અહીંયા સંપન્ન કરીએ. થોડી જ ક્ષણોમાં સમાચાર સંધ્યા અંતર્ગત હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

आज का कार्यक्रम केंद्रित है अभिनेता अमरीश पुरी पर।